આ ભજન સાથે જ શ્રોતા મિત્રો, ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ અહીં જ સમાપ્ત થાય છે. ભારતીય સમયાનુસાર અત્યારે સવારના 5:45 થવા જઈ રહી છે, એટલે કે સમય થઈ રહ્યો છે ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપવાનો. તેથી ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, આજે અષાઢ માસ દિનાંક 1 શક સંવત 1948 એટલે કે જેઠ સુદ 8 વિક્રમ સંવત 2082 તદનુસાર તારીખ 22 જૂન ઈસવીસન 2026ને સોમવાર અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. અમારી આજની પ્રથમ સભામાં એટલે કે આ પ્રાતઃસભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, સોમવારની આ સોનેલી સવારની શરૂઆત શરણાઈના મંગળ સૂરો સાથે કરીએ.

આકાશવાણી અમદાવાદ વડોદરા ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળા સાથે મિત્રો હું આપને રેડિયો ડોઝ આસ્થા આપનું ફરી એકવાર સભામાં અભિવાદન કરું છું. સભાના આરંભે આવો સાંભળીએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણમાં એટલે કે બરાબર 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમારા વડોદરા કેન્દ્રનું પ્રસારણ ચિંતન શ્રેણી અમૃતધારા, 6:35 આપ સાંભળશો શ્રી રામચરિત માનસ કાનની 196મી કડી, 6:45 લઈને આવીશું જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા, સદાબહાર ગીતો આ કાર્યક્રમ આપ અમારી સાથે માણી શકો છો બરાબર 7:00. 7:20 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 8:30 એનસીઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. આજે કાર્યક્રમ અંતર્ગત રાગ સિંદુરા વિશે શીખીશું અને સીમિત મત રહીએ આ પ્રેરક વાર્તા સાંભળીશું.

0: બરાબર 9 કલાકે લઈને આવીશું માહિતી સાથે મનોરંજન પીરસતો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે 9:30 આપ માણશો ગુજરાતી ગીતો સાહિત્ય પત્રિકા. આ કાર્યક્રમનું પ્રસારણ 10 કલાક અને 2 મિનિટે, 10:30 ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત. આજના કલાકાર પલક શાહ. 11:02 આપ માણશો ફિલ્મ સંગીત. હિન્દી ગીતો આ કાર્યક્રમ આપ સાંભળી શકો છો 11 કલાક અને 30 મિનિટે. બપોરે બરાબર 12:02 ગુજરાતી ગીતોની રમઝટ જામશે અને 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, જે અંતર્ગત સહિયર મિત્રો અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી અમરીશ પુરીજીના જન્મદિવસે તેમને યાદ કરશે તથા આંતરરાષ્ટ્રીય વિધવા કલ્યાણ દિવસના ઉપલક્ષમાં શ્રી રાજેશ સોલંકીની ઉત્કર્ષ મરાઠીએ લીધેલી મુલાકાત પ્રસારિત કરીશું. બપોરે 1:10 સુગમ સંગીતમાં પ્રફુલ્લ કુમાર પાનખાણીયા અને રતિકુમાર વ્યાસના કંઠે આપ સાંભળશો કેટલાક ગીતો. 1:30 ફોજી દોસ્તો માટે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી. 2:40 રોજની જેમ લઈને આવીશું ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત. આજના કાર્યક્રમમાં નટવરસિંહ સરૈયાના સ્વરમાં પ્રાચીન ભજન અને મૌલિકા ત્રિવેદીના કંઠે કેટલાક લોકગીતો આપ માણશો. 6:30 યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવાણી, જે અંતર્ગત આજે કીર્તિ વૈષ્ણવના સંગે માણીશું પાર્શ્વગાયિકા આશા ભોસલેની ફિલ્મી સફર. સાંજે 7 કલાકે ગેરફિલ્મી ગીતો, 7:22 ખેડૂત મિત્રો માટેનો એટલે કે ગ્રામીણ જગતને અનુલક્ષીને રજૂ થતો કાર્યક્રમ ગામનો ચોરો. બરાબર 8 કલાકે સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી. 8:30 ગુજરાતી ગીતો. 9:15 સ્પોટલાઇટ. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, જે અભિનેતા અમરીશ પુરી પર કેન્દ્રિત હશે. બરાબર 10 કલાકે રાત્રિના ગુજરાતી નાટક સકંજો, લેખન પ્રવીણ સોલંકી, રજૂઆત કિરીટ બારોટ. અને 10:30 પ્રસારિત કરીશું શાસ્ત્રીય સંગીત અને સાથે સાથે નિયત સમયે દેશ વિદેશ અને પ્રદેશના સમાચાર આપ સુધી પહોંચાડતા રહીશું. તો શ્રોતા મિત્રો, આ હતી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. અને હવે સાંભળીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સામાન્ય કરતાં 2.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું તથા શહેરનું ગઈકાલનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજે સવારે 5:30 કલાકે શહેરનું તાપમાન 30.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તથા હવામાં ભેજનું પ્રમાણ 68% નોંધાયું. આગાહી છે કે આજે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે તથા શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. સવારના 6 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6 કલાકે આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં વૈષ્ણવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહા હૈ કે કિસી ભી દેશ કી આર્થિક ઓર સામરિક શક્તિ ઉસકે સમુદ્રી સામર્થ્ય પર કાફી હદ તક નિર્ભર કરતી હૈ, ઇસલિયે ભારત અપની સમુદ્રી ક્ષમતાઓ કો લગાતાર મજબૂત કર રહા હૈ. પશ્ચિમ બંગાળ કી રાજધાની કોલકાતા મેં શ્યામા પ્રસાદ મુખર્જી બંદરગાહ પર સ્વદેશ નિર્મિત 3 યુદ્ધ પોતો કો ભારતીય નૌસેના મેં શામિલ કરને કે બાદ પ્રધાનમંત્રી ને યે બાત કહી. ઇનમેં અત્યાધુનિક સ્ટીલ ફ્રિગેટ INS દૂનાગીરી, સંશોધક ઓર અગ્રય શામિલ હૈ.
2: ભારત અપને પૂરે મેરીટાઇમ ઇકોસિસ્ટમ કો સશક્ત બના રહા હૈ, ઇસલિયે ભારત અપને બંદરગાહો કા આધુનિકરણ કર રહા હૈ, નઈ ક્ષમતા તૈયાર કર રહા હૈ, નઈ કનેક્ટિવિટી બના રહા હૈ, નદી જલમાર્ગો કા વિસ્તાર કર રહા હૈ, મલ્ટી મોડલ લોજિસ્ટિક નેટવર્ક વિકસિત કર રહા હૈ, સાગરમાલા જૈસે અભિયાન ઇસી વ્યાપક સોચ કા હિસ્સા હૈ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને અંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 કો વૈશ્વિક ઉત્સવ બનાને કે લિયે વિશ્વભર કે લોગો કા આભાર વ્યક્ત કિયા હૈ. એક સોશિયલ મીડિયા પોસ્ટ મેં પ્રધાનમંત્રી ને કહા કે યે દેખ કર ખુશી હોતી હૈ કે યોગ સભી ક્ષેત્રો ઓર વિભિન્ન દેશો કે લોગો કો સ્વસ્થ જીવન તથા કલ્યાણ કી સાઝા ખોજ મેં એકજુટ કર રહા હૈ. उन्होंने आशा व्यक्त की कि योग दिवस आने वाले समय में अधिक लोगों को दैनिक जीवन में योग अपनाने के लिए प्रेरित करेगा. राष्ट्रपति द्रौपदी मुर्मू आज मध्य प्रदेश के श्योपुर स्थित कूनो राष्ट्रीय उद्यान का दौरा करेंगी. वे चीता पुनर्स्थापन परियोजना की प्रगति की समीक्षा करेंगी और चीतों की देखभाल करने वाले वनकर्मियों तथा स्थानीय लोगों से बातचीत करेंगी. राष्ट्रपति ने कल चीता कमांड एंड कंट्रोल सेंटर का दौरा किया. इस दौरान अधिकारियों ने उन्हें बताया कि इस समय देश में 52 चीते हैं जिनमें 49 कूनो राष्ट्रीय उद्यान में हैं.

મિત્રો, કહેવાય છે કે પ્રાર્થના એટલે અંતરનો અવાજ, પ્રાર્થના એટલે વિપત્તિ સામેનું રક્ષા કવચ, અને પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનો સીધો સંવાદ. તો આવો, આ સીધા સંવાદમાંથી આપણે ખસી જઈએ. આપને રજૂ કરીએ છીએ બ્રહ્માનંદની રચના ભૂષણ મહેતાના સ્વરમાં.

ए जी उग्या भाण घट भीतर अने भोम सघड़ी मैं तो भाड़ी जी अधर तखत।

પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના માણી રહ્યા છો. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. કાર્યક્રમમાં હવે આપના સુધી મોકલી રહ્યા છે સૂરદાસની રચના સુભદ્રા દેસાઈનો સ્વર.

બ્રહ્માનંદની રચના માણી રહ્યા હતા. મૃદુલા પરીખનો સ્વર હતો અને અંતિમ પ્રસ્તુતિ સાથે જ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાંથી અમે વિરામ લઈએ છીએ. હમણાં જ આપ માણી રહ્યા હતા પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ

0: આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. થોડી ક્ષણોમાં આપ સાંભળશો ચિંતન શ્રેણી અમૃત ધારા.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમૃત ધારા. આજનો વિષય છે પ્રકાશનું વિતરણ કરે તે વિદ્યા. વક્તા હરીશ વટાવવાલા.
2: પ્રકાશનું વિતરણ કરે તે વિદ્યા. કબીરજીએ કહ્યું છે કે મન તોહી કિસબિધ કર સમજાવું, સોના હોય તો સુહાગા મંગાવું, બંક નાલ રસ લાવું, જ્ઞાન શબ્દ કી ફૂંક લગા કર પાણી કર પીઘલાવું. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતાના 10મા અધ્યાયમાં કહે છે, અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, અર્થાત બધી વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું. વિદ્યા જ્ઞાનને દૂર કરી જ્ઞાનનું વિતરણ કરે છે, અંધકારને દૂર કરી પ્રકાશનું વિતરણ કરે તે વિદ્યા, પશુતાને છોડાવી મનુષ્યત્વનું પ્રતિસ્થાપન કરે તે વિદ્યા. પરંતુ વિદ્યાઓ તો અનેક છે. આપણા શાસ્ત્રોમાં તો 14 વિદ્યાસ્થાનો અને 64 કળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ બધી વિદ્યાઓનું ઉત્તમાંગ અધ્યાત્મ વિદ્યા છે. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા ભગવાન શ્રીકૃષ્ણ છે. અધ્યાત્મ વિદ્યા વિશે 4 વેદ, વેદાંત સૂત્રો, પુરાણો, ભાગવત અને શ્રીમદ્ ભગવદ્ગીતા જેવા ધર્મશાસ્ત્રો છે. આ બધા કૃષ્ણનું પ્રતિનિધિત્વ ધરાવે છે. શિવજીની કઠોર તપસ્યા ઉપાસના કરીને રાવણે ગૂઢ વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી, ત્યાં સુધી કે હિમાલયમાં આવેલ કૈલાસ શિખરના શિવાલયમાંથી ખુદ શિવજીને લિંગ સ્વરૂપે હથેળીમાં લઈને શ્રીલંકા લઈ જવા તૈયાર થયો. આવી મહાન શક્તિઓને વિદ્યાઓને ધારણ કરનાર રાવણ રાક્ષસ કુળમાં જન્મ્યો હતો. તે આ અદ્ભુત વિદ્યાઓનો સદુપયોગ કરીને રાક્ષસ કોટીમાંથી દેવકોટીને પામી શક્યો હોત, પણ રાવણે વિદ્યાનો દુરુપયોગ કર્યો જેથી તેનો નાશ થયો. દીતિ અને અદિતિ બંને બહેનો હતી. અદિતિના પુત્રો આદિત્યો એટલે કે દેવો કહેવાયા અને દીતિના પુત્રો દૈત્યો કહેવાયા. આદિત્યો ભગવાનના ભક્તો છે અને દૈત્યો નાસ્તિક છે. રાવણ જેવા કેટલાક દૈત્યો અપવાદ છે. પ્રહલાદનો જન્મ દૈત્યકુળમાં થયો હતો, છતાં પણ બાળપણથી જ તે ભગવાનનો પરમ ભક્ત હતો. તેની ધર્મનિષ્ઠા અને ભક્તિને કારણે તે ભગવાનનો પ્રતિનિધિ ગણાય છે. ભક્ત પ્રહલાદને પિતા હિરણ્યકશ્યપુ દ્વારા ભગવાનની ભક્તિ ન કરવા માટે અને ભક્તિ કરતા રોકવા માટે ઘણું જ કષ્ટ આપ્યું. અરે, ત્યાં સુધી કે ધગધગતા લોખંડના થાંભલાને ભેટવા માટે દુરાગ્રહ કર્યો. ભક્ત પ્રહલાદ તો ભક્તિમાં આસક્ત હતા. તે જાણતા હતા કે જેણે જન્મ આપ્યો છે તે ભગવાનને જ જીવાડવાની અને મારવાની સત્તા છે, એમ સમજીને તેઓ થાંભલાને ભેટ્યા. જીવ કરતાં પણ શિવસ્મરણ ઉત્તમ છે અને કષ્ટભંજક ભગવાનને નૃસિંહ સ્વરૂપે પ્રગટ થઈને હિરણ્યકશ્યપુનો સંહાર કર્યો. આજના વિજ્ઞાન યુગમાં માણસે અણુબોમ્બ, નેપામ બોમ્બ, લેસર કિરણોની શોધ કરીને એક વિરાટ પગલું ભર્યું છે. તેથી એ અધિક ક્લોનિંગ પદ્ધતિથી માનવના જન્મ સુધી તે પહોંચ્યો છે. પણ જો કોઈ રાક્ષસી વૃત્તિના માણસના મગજમાં દુર્બુદ્ધિ આવે અને આ સાધનોનો દુરુપયોગ કરે તો પૃથ્વીનું જીવતત્વ નાશ પામે. આત્મા તરફ લઈ જતી વિદ્યા અધ્યાત્મ વિદ્યા છે. અધ્યાત્મ વિદ્યા અવિનાશી સુખનો નિર્દેશ કરે છે. અધ્યાત્મ વિદ્યા સ્થૂળ છોડાવી સૂક્ષ્મ તરફ લઈ જાય છે. માટે અધ્યાત્મ વિદ્યા જ સર્વ વિદ્યાઓમાં ઉત્તમાંગ છે. અધ્યાત્મ વિદ્યાથી અર્થપાપ પ્રાપ્તિ થતી નથી, પરંતુ ભગવાનના વિભૂતિ સ્વરૂપની ઓળખ થાય છે. અમૃતધારામાં

આપ સાંભળી રહ્યા હતા વક્તા હરીશ વટાવવાલાને. વિષય હતો પ્રકાશનું વિતરણ કરે તે વિદ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા સવારના 6 વાગીને 35 મિનિટ થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજની પ્રસ્તુતિમાં આપ સાંભળશો 196મી કડી. આજની પ્રસ્તુતિના કલાકાર અનુપ જલોટા. સંગીત નિર્દેશન સતીશ ભાટિયાનું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ કાનની 196મી કડી. આજની પ્રસ્તુતિના કલાકાર હતા અનુપ જલોટા અને સંગીત નિર્દેશન હતું સતીશ ભાટિયાનું. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમની શરૂઆત કરીએ શમા ફિલ્મના આ ગીત સાથે. સુરૈયાનો સ્વર, ગુલામ મહંમદની ધૂન, કેફી આઝમીના શબ્દો.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: કાર્યક્રમ સુરસરિતામાં હવે આપ સાંભળશો સીઆરટી ફિલ્મનું ગીત. શમશાદ બેગમનો સ્વર, સંગીતકાર ઓપી નૈયર, ગીતકાર મઝરૂહ સુલતાનપુરી.

અને સીઆરડી ફિલ્મના ગીત સાથે શ્રોતા મિત્રો, સુરસરિતા કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6:55 મિનિટે અમારા દિલ્હી કેન્દ્રથી સંસ્કૃતમાં સમાચાર અપાશે. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

સદાબહાર ગીતોના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો દાસ્તાન ફિલ્મનું ગીત. મોહમ્મદ રફી અને સૂર્યાનો સ્વર, સંગીતકાર નૌશાદ, ગીતકાર શકીલ બડાયણી.

અને આ સાથે શ્રોતા મિત્રો, સદા બહાર ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 7:10 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગર શહેરના ચ માર્ગને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી. નાગરિકોની ફરિયાદોનું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે નિવારણ આપશે. અમદાવાદ અને અરવલ્લીમાંથી મોટા પાયે નશાકારક પદાર્થના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ. અમદાવાદમાં રમાઈ રહેલા એવીસી મેન્સ કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપ્યો. જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરિયાએ ફ્રેન્ડશીપ શિખર સર કરી દેશનો સૌથી નાની વયનો પર્વતારોહક બની ઇતિહાસ સર્જ્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ચ માર્ગને 50 કરોડના ખર્ચે મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે મંજૂરી આપીને ગ્રાન્ટની ફાળવણી કરી છે. શહેરના ચ માર્ગને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ અંગેની રજૂઆત કરી હતી. જે રજૂઆતને સ્વીકારીને તેને વિકસાવવા માટેની મંજૂરી આપી હતી તેમ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું.
1: ગાંધીનગર શહેરના ચ રોડને બ્યુટિફિકેશનની સાથે આધુનિક રોડ બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરેલી હતી ત્યારે આ ચ રોડને આધુનિક રીતે વિકસાવવા માટે મંજૂરી આપેલ છે. 6-0 થી 6-7 સુધી આ ચ રોડને વિકસાવવા માટે રૂપિયા 50 કરોડ જેટલી ફાળવણી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે યોજાશે. રાજ્યમાં આવતીકાલથી 25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનું રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે આજે યોજાશે, જેમાં રજૂઆતકર્તાઓ આજે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સ્વાગત ઓનલાઈનના નિવારણ ઉકેલ માટે માર્ગદર્શન આપશે. દેશની સાથે રાજ્યભરમાં ગઈકાલે નીટની ફેર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યભરમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં યોજાયેલી આ પરીક્ષા માટે 79,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિદ્યાર્થીઓને જીવવિજ્ઞાનનું પેપર સહેલું, જ્યારે ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર અઘરું લાગ્યું હોવાનું સુરત ખાતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ કહ્યું હતું.
2: પેપર અચ્છા થા ઓર પહેલી બાર સે દૂસરી બાર કી એક્ઝામ મે પેપર થોડા હાર્ડ થા.
3: સિમિલર ટાઈપ કા થા, ઉતના જ્યાદા કુછ ફરક નહીં થા. પહેલે સે મતલબ ટાઈમ મિલા જ્યાદા પ્રિપેરેશન કરને કે તો ઓર અચ્છા હુઆ. પહેલે મેરા ફોકસ યે થા કે મેરે માર્ક્સ પિછલી બાર સે જે મેરી ગલતી હુઈ થી વો અભી ના હો ઓર મેરે અચ્છે સે અચ્છે માર્ક્સ આ સકે.
4: બાયોલોજી ઇઝી લગા, બાકી ફિઝિક્સ તો ટફ હી લગા. પિછલા પેપર ઇસસે ઇઝી થા તો યે બાર કા કહે સકતે હૈ મોડરેટ થા.
0: અમદાવાદના વસ્ત્રાલમાંથી મોટા પ્રમાણમાં નશાકારક પદાર્થ જપ્ત કરાયો છે. સ્પાનયાર્ડમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આઈએન ઘાસુરે જણાવ્યું હતું કે 2 વ્યક્તિઓ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા હતા, જેની 150 ગ્રામ કરતાં વધુ નશાકારક પદાર્થ સાથે ધરપકડ કરાઈ છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
5: પ્રાઇમરી ઇન્ક્વાયરીમાં એ પતા ચલા હૈ કે યે જો મોન્ટુ ઠક્કર હૈ ઉસકા એક દોસ્ત હૈ, વો ભી સ્પા કા ઓનર હૈ, પવન નામ હૈ ઉસકા. યે પવન ઓર મોન્ટુ ઠક્કર દોનો સ્પા ચલા રહે હૈ તો ઇનકો ક્યા સ્પા મેં અપને કસ્ટમર કો યે ડ્રગ્સ વગેરે કી સપ્લાઈ કરને કા સુઝાવ આયા થા. ઇસીલિયે ઇનોને કિસી અપને ફ્રેન્ડ્સ કે તહેત એક બાલોતરા રાજસ્થાન કે અંદર સંપર્ક કિયા થા ઓર બાલોતરા રાજસ્થાન સે એક કરણ રામ કરકે એક વોન્ટેડ એક્ટિવ હૈ ઉસકે પાસ સે યે જાકે યે અપના એનડીપીએસ ડ્રગ્સ વગેરે લાકે ઉસે છોટી જીપર મેં પેક કરકે અપને કસ્ટમર કો સપ્લાઈ કર દિયા.
0: અરવલ્લી જિલ્લા એસઓજીની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન નજીક આવેલા ગલીસિમરો ગામની સીમમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ગાંજાના 54 છોડ ઝડપી પાડ્યા છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી

0: આપી રહ્યા છે અરવલ્લી જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા.
1: અરવલ્લી જિલ્લામાં પણ એસઓજીની ટીમ લાગેલી છે અને ગઈકાલે બાતમીના આધારે મોડી રાત્રે કુલ 31 કિલો ગાંજો કબજે કરેલો છે, જેની કિંમત ટોટલ 15,97,000 છે. એક આરોપી રામાભાઈ ઓઝા, જેનું પોતાનું આ માલિકીનું જગ્યા છે, એને અમે અરેસ્ટ કર્યો છે. આનો ઉપયોગ શું કરવાનો હતો, બિયારણ ક્યાંથી લાવેલો, એ બાબતે અમે આગળની કાર્યવાહી તપાસમાં કરી રહ્યા છીએ.
0: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા જૂન 2026 સત્રની યુજીસી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એનઈટીનો રાજ્ય સહિત દેશભરના પરીક્ષા કેન્દ્રો ખાતે આજથી પ્રારંભ થશે. આ પરીક્ષા આગામી 30મી તારીખ સુધી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં દરરોજ 2 પાળીમાં લેવાશે. યુજીસી નીટ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશીપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે પાત્રતા અને પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. એનટીએ ઉમેદવારોના પ્રવેશપત્રમાં બધી પરીક્ષા વિગતો કાળજીપૂર્વક ચકાસવાની અને દિવ્યાંગ ઉમેદવારોને કેન્દ્રોની અગાઉથી મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ EIR News_ABID ને ફોલો કરશો. રાજ્યમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે મળસ્કે 4 વાગ્યા સુધીમાં સાવરકુંડલા, બારડોલી, દેત્રોજ, રામપુરા સહિતના 6 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ઉકળાટ અને બફારાની પણ સંભાવના છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી. જામનગર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી. યોગા ફોર હેલ્ધી એન્જિંગ થીમને કેન્દ્રમાં રાખી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહભાગી બની યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હોવાનું મંત્રી રીવાબા જાડેજાએ કહ્યું હતું.
2: જામનગર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી તેમજ સર્વે બંધુ ભગિનીઓ દ્વારા આ યોગ દિવસે જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે મને એમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આ યોગ દિવસની થીમ પણ યોગ થ્રુ હેલ્ધી એજિંગ, એટલે કે જે રીતે શરીર અને મનનું મિલન એને આપણે યોગ કહીએ છીએ, એવી જ રીતના આવનારા સમયમાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આરોગ્ય માટે પણ સમગ્ર વિશ્વએ જ્યારે ભારતની આ પ્રણાલીને સ્વીકારી છે અને યોગ દિવસની ખૂબ સરસ ઉજવણી જામનગર જિલ્લા અને મહાનગરમાં કરવામાં આવી અને જેમાં ખૂબ સરસ બધા લોકોએ પાર્ટિસિપેશન કર્યું.
0: ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી સિહોર નંદ ફાર્મ ખાતે કરવામાં આવી હતી, જેમાં 50થી વધુ સગર્ભા માતાઓએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગાસન કર્યા હતા. આ સાથે જ ભાવનગરના ઐતિહાસિક બોર તળાવ ખાતે આયોજિત વિશેષ આઇકોનિક યોગ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું GNFC ખાતે આયોજન કરવામાં આવ્યું. યોગ ફોર હેલ્ધી એન્જિંગની થીમ સાથે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો. અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના સચિવ શ્રીમતી પી ભારતીની હાજરીમાં કરવામાં આવી. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ ટુર્નામેન્ટમાં યજમાન ભારતે સતત બીજી જીત નોંધાવી છે. પૂર્યાની મહત્વપૂર્ણ મેચમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપી ટુર્નામેન્ટમાં પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે. આ જીત સાથે ભારતે પુલ એમાં 2 મેચમાંથી 2 જીત મેળવી કુલ 6 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન બનાવ્યું છે. ભારતનો સેટ રેશિયો, પોઈન્ટ રેશિયો પણ અન્ય તમામ ટીમો કરતાં શ્રેષ્ઠ રહ્યો છે, જે ટીમના સર્વાંગી પ્રદર્શનની સાબિતી આપે છે. જામનગર શહેરના બાળ પર્વતારોહક વિહાન ચેતરિયાએ હિમાચલ પ્રદેશના કુલુ મનાલી વિસ્તારમાં આવેલા ફ્રેન્ડશીપ શિખરનું આરોહણ કરીને દેશ તેમજ જામનગરનું ગૌરવ વધાર્યું છે. 5,289 મીટરની ઊંચાઈ ધરાવતા ફ્રેન્ડશીપ શિખરને સર કરનાર વિહાન ભારતનો સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો છે. બાળ પર્વતારોહક ક્ષેત્રે સતત નવી સિંધિઓ હાંસલ કરીને તે અન્ય બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ ગઈકાલે ભાવનગર ખાતે યોજાયેલી મેચમાં ઉત્તરાખંડની કોર્બેટ એફસીની ટીમે ગોવાની પોંડા ફૂટબોલરની ટીમને 6-1 માત આપી હતી, જ્યારે ગ્રુપ એમાંથી કોર્બેટ એફસી અને મધ્યપ્રદેશની બિલ્ડ અપ સ્પોર્ટ્સની ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થયેલ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગર શહેરના 6 માર્ગને રોડ મોડેલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી.

નાગરિકોની ફરિયાદોનું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે નિવારણ આપશે. અમદાવાદ અને અરવલ્લીમાંથી મોટા પાયે નશાકારક પદાર્થના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા વિદ્યાર્થીઓ માટે યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ. અમદાવાદમાં રમાઈ રહેલા એવીસી મેન્સ કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપ્યો. જામનગરના 9 વર્ષીય વિહાન ચેથરિયાએ ફ્રેન્ડશીપ શિખર સર કરી દેશનો સૌથી નાની વયનો પર્વતારોહક બનીને ઇતિહાસ સર્જ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

354.14 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. મિત્રો, ક્યારે વિચાર્યું છે કે સંગીત શું છે? વેલ, કહેવાય છે કે સંગીતમાંથી ત દૂર કરીએ ને તો પછી રહે છે સંગી, એટલે કે મિત્ર. સંગીતમાંથી ગી દૂર કરીએ તો રહે છે સંત, અને જો સંગીતમાંથી સંત દૂર કરીએ તો રહે છે ગીત. તો બસ, સંત જેવા મિત્રોનો સંગ છે તો જ જીવનમાં ગીતોની વસંત છે, અને આમ જોવા જઈએ તો એ જ સંગીત છે. તો આવો, સંગીતની આ સરવાણીમાં આપને સાથે લઈ જઈએ. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ પ્રસ્તુત કરીએ છીએ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. આપ જોડાયા છો કાર્યક્રમની પહેલી પ્રસ્તુતિ, રમેશ શાહની રચના આપના સુધી, પુરુષોત્તમ ઉપાધ્યાયનો સ્વર, સંગીત પણ પુરુષોત્તમ ઉપાધ્યાયનું.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે શ્રોતા મિત્રો. હવે આપના સુધી પ્રસ્તુત કરીએ છીએ સચિન લીમિયાના સ્વરમાં ઉજ્જવલ ધોળકિયાની રચના, જેને સંગીત આપ્યું છે શશાંક ફડનીસે.

ઉજ્જવલ ધોળકિયાની આ સુંદર રચના આપ સાંભળી રહ્યા હતા. ગરિમા ત્રિવેદીનો સુમધુર સ્વર હતો અને સંગીત હતું શશાંક ફડનીસનું. આ સાથે જ ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 7:45 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7 કલાક અને 45 મિનિટે ગુજરાતી

માં સમાચાર અપાશે તો પ્રતીક્ષા કરીએ સમાચારની. ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બે દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જિનસ્ટોકમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ થશે. અને ભારતે અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ઉદ્યાનના ચિત્તા વ્યવસ્થાપન ક્ષેત્રનો પ્રવાસ કર્યો. અધિકારીઓ દ્વારા તેમને પ્રોજેક્ટની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી. રાષ્ટ્રપતિએ ચિત્તા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી અને પ્રોજેક્ટ ચિત્તા પર પ્રદર્શન નિહાળ્યું. રાષ્ટ્રપતિ શ્યોપુરથી ગ્વાલિયર જવા રવાના થશે અને બાદમાં ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં નવી દિલ્હી પરત ફરશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડીને ભારતના મહત્વાકાંક્ષી ચિત્તા પુનઃસ્થાપન પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની વૈશ્વિક ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા બદલ વિશ્વભરના લોકોનો આભાર વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, યોગ જીવનના તમામ ક્ષેત્રોના લોકોને સુખાકારી અને સારા સ્વાસ્થ્યના સહિયારા પ્રયાસમાં એકસાથે લાવે છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ દિવસ આવનારા સમયમાં વધુ લોકોને યોગને તેમના રોજિંદા જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપશે. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी. प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे. बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे. ये चौथी बार है जब भारत ब्रिक्स की अध्यक्षता कर रहा है. इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण. समाचार कक्ष से मैं मृगनैनी पांडे.
0: केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई 62,42,00,000 रूपया कथित बैंक छेतरपिंडी केस में मुंबई स्थित एक पेढ़ी भागीदारों आवासों और अन्य स्थलों दरोड़ा पड़ा. એક નિવેદનમાં સીબીઆઈએ જણાવ્યું કે ઇન્ડિયન બેંકની ફરિયાદ પર 18 જૂને કેસ નોંધાયા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપી વ્યક્તિઓએ કથિત રીતે ગુનાહિત કાવતરું ઘડી છેતરપિંડી કરી હતી અને બેંકોને દેવાદારના આંકડા અને અન્ય ખોટી નાણાકીય માહિતી રજૂ કરી લોન મેળવી હતી. દરોડા દરમિયાન તપાસને લગતા ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સે કહ્યું છે કે ઈરાન સાથેની વાટાઘાટો પ્રગતિ પર છે. ગઈકાલથી ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જિનસ્ટોકમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો શરૂ થઈ છે. અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સ, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગર ગાલિબાફ અને વિદેશમંત્રી અબ્બાસ અરાગાશી કરી રહ્યા છે. પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક સુરક્ષાઓના મુદ્દાઓને ઉકેલવા બંને દેશો વચ્ચે ચર્ચા થશે. શ્રી વાન્સે કહ્યું, વાટાઘાટકારો ચર્ચાને વધુ આગળ વધારી શકે છે. સાંભળીએ એક અહેવાલ.
2: લેક લ્યુર્સન કે નિકટ બર્ગનસ્ટોક રિઝોર્ટ મેં બંધ કમરે મેં હો રહી ઇસ વાર્તા સે પહેલે જેડી વેન્સ ને કહા કે અબ તક કી બાતચીત કે ઉત્સાહજનક પરિણામ સામને આયે હૈ ઓર આગે ભી પ્રગતિ કી ઉમ્મીદ હૈ. વાર્તા કા મુખ્ય કેન્દ્ર ઈરાન કા પરમાણુ કાર્યક્રમ હૈ. ઇસકે સાથ હી ઇસરાઇલ ઓર લેબનાન કે બીચ યુદ્ધ વિરામ બનાએ રખને સહિત ક્ષેત્રીય સુરક્ષા કે મુદ્દો પર ભી ચર્ચા જારી હૈ. જેડી વેન્સ ને કહા કી હાલ કે કૂટનીતિક પ્રયાસો સે સકારાત્મક પરિણામ મિલે હૈ ઓર ક્ષેત્ર મેં શાંતિ તથા સ્થિરતા બનાએ રખને કે લિયે અમેરિકા લગાતાર પ્રયાસરત હૈ. સમાચાર કક્ષ સે શક્તિ સિંહ.
0: રાષ્ટ્રીય પરીક્ષા

0: એજન્સી એનટીએ દ્વારા જૂન 2026 સત્રની યુજીસી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા નેટનો આજથી પ્રારંભ થશે. આ પરીક્ષા આગામી 30મી તારીખ સુધી કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં દરરોજ બે પાળીમાં લેવાશે. યુજીસી નેટ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશીપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે પાત્રતા અને પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. એનટીએ ઉમેદવારોને પ્રવેશપત્રમાં બધી પરીક્ષા વિગતો કાળજીપૂર્વક ચકાસવાની અને દિવ્યાંગ ઉમેદવારોને કેન્દ્રોની અગાઉથી મુલાકાત લેવાની સલાહ આપી છે. કેન્દ્રીય માધ્યમિક બોર્ડ સીબીએસઈએ ધોરણ 12ના ગુણ ચકાસણી અને પુનઃમૂલ્યાંકનના પરિણામો જાહેર કરવાનું શરૂ કર્યું છે. બોર્ડના જણાવ્યા અનુસાર 87% વધુ અરજીઓના પરિણામો જાહેર કરાયા છે, જ્યારે બાકીના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરાશે. સીબીએસઈએ વિદ્યાર્થીઓને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ @AIRNews_ABADને ફોલો કરશો. ભારતે ગઈકાલે રોટર ડેમમાં અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું. ભારત તરફથી જુગરાજસિંહ, અભિષેક અને રાજિન્દરસિંહે ગોલ કર્યા. અંતિમ ક્વાર્ટરમાં ભારતે અનેક પેનલ્ટી કોર્નરનો બચાવ કરતી વખતે શ્રેષ્ઠ દેખાવ કરીને વિજય મેળવ્યો. હાર્દિકસિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ફિફા ફૂટબોલ વિશ્વકપની ગ્રુપ એચ મેચમાં આજે ફ્લોરિડામાં કેપ વર્ડે અને યુરુગ્વે વચ્ચેની મેચ 2-2 ડ્રો રહી. આ પરિણામથી ગ્રુપ એચ મેચોના અંતિમ રાઉન્ડમાં બંને ટીમોને 2 પોઈન્ટ મળ્યા છે. હાલ ગ્રુપ જીમાં ન્યૂઝીલેન્ડ અને ઇજિપ્ત વચ્ચે મેચ રમાઈ રહી છે, જ્યારે અર્જેન્ટિનાનો મુકાબલો ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગે ઓસ્ટ્રિયા સામે થશે. દરમિયાન ગ્રુપ જી મેચમાં ગઈકાલે ઈરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ ગોલ રહિત ડ્રોમાં પરિણમી, તો ગ્રુપ એચમાં સ્પેને સાઉદી અરેબિયાને 4 ગોલથી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો. મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ ગઈકાલે રાત્રે માન્ચેસ્ટરમાં આઈસીસી 2020 વિશ્વકપની ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 5 બોલ બાકી રહેતા 4 વિકેટે 161 રન બનાવી મેચ જીતી લીધી. આ મેચ દરમિયાન ભારતીય કપ્તાન હરમનપ્રીત કૌર 200 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની. હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અરુણાચલ પ્રદેશ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 6,550 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવીને 10 લાખ રૂપિયાની લોન અપાતી હોવાના સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલા દાવાઓને ફગાવી દીધા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે આ દાવાઓને ભ્રામક ગણાવ્યા છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે 2 ખાનગી કંપની પર ખાદ્ય ઉત્પાદનોના સંદર્ભમાં 100% શબ્દના ઉપયોગ સંબંધિત ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ 1 લાખનો દંડ ફટકાર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના અખબારોમાં રામ મંદિરમાં દાન ચોરી, પ્રધાનમંત્રીએ કરેલ યોગ અને ટ્રમ્પની ઈરાન પર ફરી હુમલાની ધમકી આ સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે, ટ્રસ્ટીઓ કર્મીઓને અયોધ્યા ન છોડવા આદેશ. પીએમ મોદીએ કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો, કહ્યું યોગ આપણને સૌને જોડે છે અને સાથે લાવે છે. ગુજરાત સમાચાર લખે છે, 50 વર્ષે 30ની યુવાની માટે યોગ શ્રેષ્ઠ, યોગ ગુરુ મોદી. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ઈરાન 60 દિવસમાં માની જાય નહીં તો હોર્મુઝમાં અમે ટોલ વસૂલીશું, ટ્રમ્પ. નવ ગુજરાત પ્રથમ પાને લખે છે, પેપર લીક વિવાદ પછી કડક સુરક્ષા વચ્ચે નીટ પુનઃ પરીક્ષા સફળતાપૂર્વક યોજાય. રામ મંદિર ચોરી, હોદ્દેદારોને અયોધ્યા ન છોડવા આદેશ. ફૂલછાબ લખે છે, મુંબઈમાં મેઘમહેર, ચોમાસું ફરી સક્રિય થયું.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જન સ્ટોકમાં પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ થશે. અને ભારતે અંતિમ FIH પ્રો

0: લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

ડંકો વાગ્યો, લડવૈયા શુરા જાગજોરે. સંજય ઓઝા, આરતી મુનશી અને સાથીઓના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દેશભક્તિના રંગે રંગાયેલું આ ગીત. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 કલાકે દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8 અને 15 મોર્નિંગ ન્યૂઝ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. પ્રતીક્ષા કરીએ સમાચારની, આપ જોડાયેલા રહો અમારી સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

0: nations meet in Switzerland. And in men's hockey, India beat Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg. And with that, we end the morning news. Have a great day.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: સવારે સવારે
1: મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 9 થયા છે. પ્રસ્તુત કરીએ છીએ માહિતી સાથે મનોરંજન પીરસતો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. સવારે સવારે કાર્યક્રમ સાંભળનારા સૌ શ્રોતા મિત્રોને આપની રેડિયો દોસ્ત આસ્થાના સાદર પ્રણામ અને પ્રેમભર્યા અભિવાદન સાથે આવું કરીએ આજના કાર્યક્રમની શરૂઆત. તો ચાલો મિત્રો માહિતીની ગાડી દોડાવીએ અને વાત કરીએ આજના દિન વિશેષની. આજનું આપણું માહિતીની ગાડીનું પહેલું સ્ટેશન છે કાશ્મીર. જી હા મિત્રો, ધરતી પરનું સ્વર્ગ અને માં ભારતીના મુગટ સમૂહ એ સુંદર સ્થળ કાશ્મીર, જે આજે ક્ષીર ભવાની મેળો લાગ્યો છે. તો જો એ વિશે થોડી માહિતી આપને વહેંચું તો શ્રીનગરથી લગભગ 26-27 કિલોમીટર દૂર ગાંદરબલ જિલ્લામાં તુલમુલ્લા ગામમાં આવેલું છે કાશ્મીરી પંડિતો માટેનું સૌથી પવિત્ર સ્થળ, તેમની આસ્થાનું મુખ્ય કેન્દ્ર સ્થાન માં ક્ષીરભવાની મંદિર, કે જેને માં ખીરભવાની મંદિર પણ કહેવાય છે. ત્યાં માતા રાગન્યા દેવીની પૂજા થાય છે. અને માં રાગન્યા એટલે કોણ? માં રાગન્યા એટલે દુર્ગાદેવી, માં પાર્વતીનું જ એક સ્વરૂપ. મિત્રો, જેટલું અનોખું આ મંદિર એટલું જ અનોખું તેનું નામ. હવે વાત જાણે એમ છે કે આ મંદિરની પાસે આવેલું છે એક પવિત્ર જળનું, અને માનવામાં આવે છે કે આ પવિત્ર જળ પોતાનો રંગ બદલીને પ્રદેશની સુખાકારીની આગાહી કરે છે અને સાથે સાથે આવનારી આફતોનો સંકેત પણ આપે છે. સ્થાનિક દંતકથાની વાત માનીએ તો ગુલાબી, લાલ, લીલો અથવા કાળો આ રંગમાં પાણી બદલાતું જોવા મળે છે. અને માં રાગન્યા દેવીના ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી આ પવિત્ર ઝરણાના જળમાં ખીર અને દૂધનું અર્ઘ્ય આપે છે. અને આ જ કારણે આ મંદિર માં ખીર ભવાની મંદિર અથવા તો દૂધના નામ પરથી માં ક્ષીર ભવાની મંદિર તરીકે ઓળખાય છે. અને આજે છે આ મંદિરનો સૌથી મહત્વપૂર્ણ દિવસ. હા મિત્રો, દર વર્ષે જેઠ મહિનાની અષ્ટમીના દિવસે એટલે કે 8મે અહીં ભવ્ય મેળો ભરાય છે. અને કંઈ કેટલાય કાશ્મીરી પંડિતો અન્ય ભક્તો દેવીના આશીર્વાદ મેળવવા આજે અહીં એકત્ર થાય છે. તો આવો આપણે પણ માના ચરણોમાં આપણા શ્રદ્ધાવંદન અર્પણ કરીએ અને જઈએ કાશ્મીરની સફરે.

મિશન કશ્મીર આ ફિલ્મનું ગીત આપ હમણાં સાંભળી રહ્યા હતા. ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને સાથીઓનો સ્વર હતો. રાહત ઇન્દોરીના શબ્દો હતા અને સંગીત હતું શંકર અહેસાન લોયનું.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સવારે સવારે માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ આપ માણી

છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, અને હવે માહિતીની ગાડીમાં આપણું બીજું સ્ટેશન છે પંજાબ. ઈસવીસન 1932માં આજના દિવસે નવા શહેર પંજાબમાં જન્મ્યા ભારતીય સિનેમા અને રંગભૂમિના નોંધપાત્ર અને અદ્ભુત અભિનેતા અમરીશ પુરી. 450થી પણ વધુ ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોકોનું દિલ જીતનારા પ્રભાવશાળી અભિનેતા એટલે અમરીશ પુરી. આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ, વિશિષ્ટ વોઇસ મોડ્યુલેશન્સ અને અનન્ય સાઉન્ડ ક્વોલિટી ધરાવનારા ફનકાર એટલે અમરીશ પુરી. વિધાતા, શક્તિ, હીરો, નગીના, મેરી જંગ, મિસ્ટર ઇન્ડિયા, શહેનશાહ, રામલખન, ત્રિદેવ, ઘાયલ, તહેલકા, દામિની, કરણ અર્જુન, કાલાપાની, જીત, કોયલા, બાદશાહ, ગદર એક પ્રેમકથા, નાયક, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, પરદેશ, ચાઇના ગેટ, ચાચી 420, કઈ કેટલીય મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં તગડી અભિનય ક્ષમતા તેણે પ્રદર્શિત કરી. એ સિવાય પણ શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહલાની સાથે આર્ટ સિનેમામાં પણ તેઓ સક્રિય રહ્યા. તેલુગુ, કન્નડ, તમિળ, મલયાલમ અને મરાઠી ફિલ્મોની સાથે સાથે હોલિવૂડની ફિલ્મોમાં પણ તેઓએ પોતાની કળાથી લોકોના માનસપટ પર એક અનન્ય સ્થાન પ્રસ્થાપિત કર્યું. 12 જાન્યુઆરી 2005ના દિવસે આ દુનિયાને અલવિદા કહેનારા પુરી સાહેબ આમ તો ઘણા પુરસ્કારો પોતાના નામે કરી ચૂક્યા હતા, પણ એમનો ખરો પુરસ્કાર તો એ જ કે આજે પણ આપણે સૌ એમને યાદ કરીને એમની કળાને વંદન કરીએ છીએ. તો આજે એમની આ ચેતનાને સ્વરાંજલિ આપીએ.

0: દિલવાલે દુલ્હનિયા લઈ જાયંગે આ ફિલ્મનું ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા પામેલા ચોપરા, મનપ્રીત કૌર અને સાથીઓનો સ્વર હતો. આનંદ બક્ષીના શબ્દો હતા અને સંગીત હતું જતીન લલિતનું.
1: પપ્પા, આપો 3000.
2: કેમ ભાઈ?
1: મારી પોકેટ મની.
2: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
1: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો?
2: હે
1: નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
2: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
1: તમારો મોબાઈલ આવો.
2: લે લે.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
0: તો મિત્રો, ચાલો આપણે પણ બુલેટ ટ્રેનની ઝડપે જ આગળ વધીએ. માહિતીની ગાડીનું આપણું આજનું ત્રીજું સ્ટેશન છે અમદાવાદ. અથવા તો એમ કહો કે તમે જ્યાંથી આ કાર્યક્રમ સાંભળી રહ્યા છો એ જ સ્થળ. મિત્રો, તમે જોશો

જોતા હશો કે સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા ટ્રેન્ડ્સ ચાલતા હોય છે. હેશટેગ વીકેન્ડ વાઇબ્સ, હેશટેગ ફની ફ્રાઇડે, હેશટેગ થ્રો બેક થર્સડે, હેશટેગ વેનસડે વિઝડમ ને એવા બધા ટ્રેન્ડ્સ. આપણે આજકાલ એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં દરેક ખૂણે સ્ટ્રેસ છે, દરેક ખૂણે તણાવ છે, દરેક ખૂણે ચિંતા છે. અને એટલા માટે આજે યાદ કરવો છે એવો જ એક ટ્રેન્ડ, હેશટેગ મંડે મોટિવેશન. મિત્રો, શ્રેષ્ઠ પ્રયત્નો કરવા છતાં પણ આપણે ઈચ્છીએ તો આ તણાવ આપણે ટાળી શકતા નથી. અને એટલે જ આપણે આ સ્ટ્રેસને બેલેન્સ કરવા શોધીએ છીએ મોટિવેશન. મેં જોયું છે કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઘણા લોકો મિત્રો અને પરિવારજનોનો સાથ લેતા હોય છે. તો વળી ઘણા લોકો એવા પણ છે જે પ્રેરણાત્મક પુસ્તકો અને પ્રેરણાત્મક વાંચનનો સહારો લે છે. ઘણા મિત્રો રેડિયો પર ગીતો અને કાર્યક્રમ માણે છે. ને વળી આજના આધુનિક જમાનામાં તો તમે મોટિવેશન કન્ટેન્ટ તેના ઓડિયો ફોર્મમાં, એટલે કે શ્રાવ્ય સ્વરૂપે પોડકાસ્ટની રીતે પણ સાંભળી શકો છો. આ મોટિવેશનલ વિચારો આમ જોવા જઈએ તો માનવ જીવન માટે લ્યુબ્રિકેશન, એટલે કે ઊંજણનું કામ કરતા હોય છે. સકારાત્મક દ્રષ્ટિકોણની સાથે સાથે આ વિચારો ચિંતનની તક પૂરી પાડે છે. આ વિચારો આપણા અર્ધજાગૃત મનને આકર્ષીને આપણી સાથે સૂક્ષ્મ રીતે જોડાઈ જાય છે અને આપણા દિવસને, આપણા સમયને, આપણા સ્વભાવને, આપણા વ્યક્તિત્વને, આપણા હોવાપણાને ઉજાળે છે, અજવાળે છે. તો ચાલો આટલી વાત સાથે આજના આપણા મોટિવેશનલ મંડેનો એક વિચાર આપની સાથે વહેંચું છું. મિત્રો, રોજ નાની નાની વાતોમાંથી આનંદ મેળવી લેવાની ટેવ એ જ આપના જીવનને જીવંત બનાવશે. આ વિશે વિચારજો અને આ વિચારને જરૂરમાં અમલમાં મૂકજો.

0: ડોર ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. શફાકત અમાનત અલી ખાં અને સલીમ મર્ચન્ટનો સ્વર હતો. સંગીતકાર હતા સલીમ સુલેમાન અને ગીતકાર હતા મીર અલી હુસૈન.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और ओटीटी प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात.
0: અને મિત્રો, માહિતીની ગાડી એના છેલ્લા અને ચોથા સ્ટેશન પર એટલે કે એના ગંતવ્ય સ્ટેશન પર પહોંચી ગઈ છે. આપ અમારો સાથ છોડો એ પહેલાં એક સરસ મજાની એક ખુશખબર આપની સાથે વહેંચવી છે. મિત્રો, એક વાત એવી છે કે વન ક્ષેત્ર વધારવામાં આજે આપણો દેશ ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ભારત વન ક્ષેત્ર વધારવામાં ચીન અને ઓસ્ટ્રેલિયા બાદ હવે ત્રીજો નંબર જ્યારે પહોંચી ગયો છે, ત્યારે એ વસ્તુ જાણવા જેવી એ છે, એક વાત જાણવા જેવી એ છે કે વન ક્ષેત્રની બાબતમાં દુનિયામાં 10મા સ્થાનેથી હવે આપણે 9મા સ્થાન પર પહોંચ્યા છીએ. ભારત એ 5મો સૌથી મોટો કાર્બન સિંક છે. એટલે એ વાતનો મતલબ એ છે કે આપણા જંગલો હવે દર વર્ષે 15 કરોડ ટન કાર્બન શોષી રહ્યા છે. વિશ્વના સૌથી સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા 17 દેશોમાં પણ આપણે હવે સામેલ થઈ ચૂક્યા છે. પશ્ચિમ ઘાટ વિશ્વના 8 સૌથી મહત્વપૂર્ણ જૈવ વિવિધતા ધરાવતા હોટસ્પોટમાં પણ ભારતનું નામ સમાવિષ્ટ છે. 445 વર્ગ કિલોમીટર હરિયાળો વિસ્તાર દેશમાં છેલ્લા 2 જ વર્ષમાં વધ્યો છે. છે ને આ સરસ મજાની વાત. સવારે સવારે

0: સવારે સવારે.
1: તો મિત્રો, આ હતો માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. જો તમે પણ આ જ રીતે દિન વિશેષની સાંપ્રત સમયની વાત જાણવા માંગતા હોય તો અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં. સમય દરરોજ સવારે 9 ટકોરે, કાર્યક્રમ સવારે સવારે. અને હવે આપો આપણી રેડિયો દોસ્ત આસ્થાને રજા. આપનો દિવસ મંગળમય રહે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

થોડું ઘટ્યું છે. હું, તમે અને આપણે સૌ કોઈ વાટ જોઈ રહ્યા છીએ વરસાદની. બિલકુલ એ જ રીતે જે રીતે નદી વાટ જુએ છે દરિયાની, પહાડ વાટ જુએ છે ઝરણાની, ફૂલ વાટ જુએ છે પતંગિયાની, અને ચાતક વાટ જુએ છે ચોમાસાની.

જત જણાવવાનું કે અજબ છે વાતાવરણ, જત જણાવવાનું કે અજબ છે વાતાવરણ, એક ક્ષણ તું છે ને એક ક્ષણ તારું સ્મરણ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે જોડાયા છો આપ અને અમે પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ગુજરાતી ગીતો. હા મિત્રો, વાતાવરણની વાત કરીએ તો ખરેખર શહેરનું વાતાવરણ અત્યારે ગજબ છે, અજબ છે. ગરમીનું જોર પહેલાંના પ્રમાણમાં

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
2: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: તારા વિના સૂરજ તો ઉગ્યો પણ આકાશ આથમી ગયું. તારા વિના ફૂલ તો ખીલા પણ આંખો કરમાઈ ગઈ. તારા વિના ગીત તો સાંભળ્યું પણ કાન મૂંગા થઈ ગયા. તારા વિના, તારા વિના, તારા વિના જવા દે, કશું જ કહેવું નથી. અને કહેવું પણ કોને તારા વિના? સુરેશ દલાલની આ પંક્તિઓ સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ વધીએ. સુરેશ દલાલની જ એક રચના હવે આપના સુધી મોકલી રહ્યા છે આરતી મુનશીના સ્વરમાં, શ્યામલ સૌમિલનું સંગીત.

મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. રમેશ પારેખની રચના હવે આપના રેડિયો સેટ પર. સાધના સરગમનો સ્વર શ્યામલ સૌમિલ મુનશીનું સંગીત.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: ગુજરાતી ગીતો. આ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ ઉમાશંકર જોશીની રચના, ઉદય મજુમદારનો સ્વર, શ્યામલ સૌમિલ મુનશીનું સંગીત.

ઉમાશંકર જોશીની આ રચના અંપાણી રહેતા ઉદય મજુમદારનો સ્વર હતો. અને આ સાથે જ ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 10 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 10 કલાકે અત્યાર સુધીના મુખ્ય સમાચાર આપ સાંભળશો. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સ 358 અંકના ઉછાળા સાથે 77,160 પર ખુલ્યો, જ્યારે નિફ્ટીમાં 80થી વધુ અંકનો ઉછાળો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની વૈશ્વિક ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા બદલ વિશ્વભરના લોકોનો આભાર વ્યક્ત કર્યો. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય

સુરક્ષા સલાહકારોની બે દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી મંગોલિયા અને દક્ષિણ કોરિયાની સત્તાવાર મુલાકાતે. ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જનસ્ટોકમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની યુજીસી નેટની પરીક્ષાનો આજથી પ્રારંભ. સીબીએસઈએ ધોરણ 12ના ગુણ ચકાસણી અને પુનઃ મૂલ્યાંકનના પરિણામો જાહેર કરવાનું શરૂ કર્યું. સીબીઆઈએ 62.42 કરોડ રૂપિયાના કથિત બેંક છેતરપિંડીના કેસમાં મુંબઈ સ્થિત એક પેઢીના ભાગીદારોના આવાસો અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા. કોલંબિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એબેલાર્ડો ડેલા એસ્પ્રિએલાએ ઇવાન સેપેડાને હરાવી રાષ્ટ્રપતિ પદ સર કર્યું. ઇથોપિયામાં જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં શાસક પક્ષે સંસદમાં બહુમતી જાળવી રાખી. ગાંધીનગર શહેરના 6 માર્ગને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી. નાગરિકોની ફરિયાદોનું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે નિવારણ આપશે. અમદાવાદ અને અરવલ્લીમાં મોટા પાયે નશાકારક પદાર્થના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ. ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવન ઇતિહાસમાં પ્રથમ વખત રામકથાનું આયોજન કરાયું. જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરિયાએ ફ્રેન્ડશીપ શિખર સર કરી દેશનો સૌથી નાની વયનો પર્વતરોહક બની ઇતિહાસ સર્જ્યો. હવામાન વિભાગની આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: आकाशवाणी वार्ता लंच बॉक्स, वक्ता मिनल दवे।
1: स्मिते बूम पाड़ी, मम्मा आजे लंच बॉक्स में शू भर्यू छे? परोठा अने भिंडानू शाक। शू मम्मा तू पण रोज एज परोठा ने शाक ने इडली ने ढोकळा ने मुठिया ज बनाव्या करे छे? मारा बधा फ्रेंड्स मने स्मित शाकवाळो कहीने चीड़वे छे। हूँ आजे लंच बॉक्स नहीं लई जाऊं, स्मिते पग पछाड़्या। પાયલબહેને નોંધ્યું હતું કે હમણાં હમણાં સ્મિતનો વ્યવહાર બદલાવા લાગ્યો છે, નાની નાની વાતે છણકા કરે છે, ઘરની બધી જ વસ્તુઓની ટીકા કરે છે, જાહેરાતમાં જોયેલી ચીજ લેવાની જીદ કરે છે। એ દિવસે સ્પોર્ટ શૂઝની જાહેરાત જોઈને રિસાઈ ગયેલો, મારે બર્થડે પર આ જ શૂઝ જોઈએ। શોરૂમમાં તપાસ કરી તો 35,000 રૂપિયા એની કિંમત કહી। 12 વર્ષના છોકરાના પગ 6-8 માસમાં તો મોટા થઈ જવાના, પછી 35,000ના શૂઝ કોણ પહેરવાનું? કેટલું સમજાવ્યો પણ ન જ માન્યો। આખરે 25,000ની સાયકલ લઈ આપી ત્યારે જરાક રાજી થયો, તેમાંય થોડી કચકચ તો કરેલી જ, પણ એ સાયકલ અને બર્થડેમાં એના ભાઈબંધો સાથે બહાર જમવા ગયો એના ખર્ચને કારણે આખા મહિનાનું બજેટ ખોરવાઈ ગયું। ઘરની લોનનો હપ્તો 30,000 રૂપિયા, લાઇટ બિલ, ફોન ચાર્જિંગ, મહિનાનું દૂધ, શાકભાજી, કરિયાણું, પેટ્રોલ, કેટલો કાપ મૂકવો! વળી દર મહિને એની સ્કૂલ ફી ઉપરાંત ક્રિકેટ રમવા જાય છે એની કોચિંગ ફી, દર 6 મહિને ટર્મ ફી, સ્કૂલ બસની ફી, વેકેશનમાં સમર કેમ્પ કરે એની ફી। એકલી રહેતી મા માટે આ બધો ખર્ચ ઉપાડવો સરળ નથી। એ તો પોતાની નોકરી સારી છે એટલે વાંધો નથી આવતો, પણ ખેંચાઈ તો જવાય છે જ। 92 અફડાવાનો અને લિફ્ટનો અવાજ સાથે જ સંભળાયા। સ્મિત ખરેખર લંચ બોક્સ પ્લેટફોર્મ પર મૂકીને જતો રહેલો। ભીંડાનું શાક તો એને ખૂબ ભાવે, 5-7 રોટલી આરામથી ખાઈ જાય, પણ હમણાં હમણાં પાસ્તા, પીઝા, ગાર્લિક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાય વગેરેની ડિમાન્ડ કરતો થઈ ગયો છે। ઘરના શરબત કે ફ્રૂટ જ્યુસને બદલે પેક્ડ કોલ્ડ્રિંકની માગણી વધતી જાય છે। રાતે જમવામાં નૂડલ્સ જ ખાવા હોય છે। પાયલબહેનને હસવું આવી ગયું, પહેલી વખત પોતે નૂડલ્સ બનાવ્યા ત્યારે કેવી સૂગ ચડેલી, અળસિયા જોઈ લો અને ખાતા તો કેમેય ફાવે નહીં, અડધા મોઢામાંથી બહાર લટક્યા કરે। સુદીપ ત્યારે સાથે હતા, પોતાને ફાંફા મારતી જોઈને કેટલું હસેલા, એ હોત તો આ બધી તાણ પોતાને ભાગે ન આવત। પણ કોરોનાએ પોતાના હસતા રમતા ઘરને વેરણ છેરણ કરી નાખ્યું। પાયલબહેનને ગળે ડૂમો ભરાયો, થોડી વાર તો ખુરશી પર બેસી જ રહ્યા। આજે દીકરો ભૂખ્યો રહેશે એ વાતે પણ જીવ બળતો હતો, કેવી રીતે એને સમજાવવો? ઘરનું ખાવાનું શરીર માટે તો સારું છે જ, પણ મમ્મીના પર્સને પણ પરવડે એવું છે, એ આ 12 વર્ષનો બારકસ કેમ સમજતો નથી?

સ્કૂલમાં પણ ટીચરે છોકરાના લંચ બોક્સ ચેક કરવા જોઈએ, અને આવું પૌષ્ટિક ખાવાનું ન હોય તો પેરેન્ટ્સને સમજાવવા જોઈએ. પાયલબેનને એકવાર તો થઈ આવ્યું કે નૂડલ્સ બનાવીને એનું લંચ બોક્સ સ્કૂલમાં આપતા જાય, પણ પછી મનને જરા ઠપકો આપ્યો, આવી રીતે એની જીદને પોષ્યા કરશે તો એનું ભવિષ્ય બગડશે. ત્યાં ડોરબેલ વાગી, ઘડિયાળ તરફ નજર ગઈ. ઓ, 10 વાગી ગયા. સવિતાબેન આવી ગયા. સવિતાબેનની નજર પ્લેટફોર્મ પર પડેલા લંચ બોક્સ પર ગઈ. આજે પણ ડબ્બો નથી લઈ ગયો, રિસાઈને ગયો છે. પાયલબેનની આંખમાં આંસુ આવી ગયા. તમે તો બહુ ઢીલા બેન, એમાં પલપલિયા પાડવાની શું જરૂર? એક દિવસ ભૂખો રહેશે તો કાંઈ નહીં થઈ જાય, આવીને જે રાંધ્યું હશે ને એ ખાઈ લેશે. તમે જરા કઠણ થાવ. પાયલબેનને સવિતાબેનની વાત તો સાચી લાગી. હે સવિતાબેન, તમારા છોકરા ડબ્બા માટે રિસાઈ ખરા? અમારે તાંવળી ડબ્બા કેવા, હવારમાં રાતનો રોટલો ને ચા ખાધા તે હિદ્દી પડજો રાત, રાતે ખીચડી રોટલો ને શાક કે કઢી. તો બપોરના ખાવાનાનું શું? નિહાળમાં મળતું છે ને મધ્યાહ્ન ભોજનમાં. સવિતાબેને હાથમાં સાવરણી લીધી અને કામે વળગ્યા. ફટાફટ વાળીને પોતું માર્યું, રાતના વાસણ ઘસી નાખ્યા, લૂછીને ગોઠવી દીધા. પાયલબેને મશીનમાં કપડાં નાખેલા, એ ધોવાઈ ગયા એટલે એ પણ ગેલેરીમાં સૂકવી દીધા. પછી ફ્રીઝ ખોલીને બૂમ મારી, બહેન સાંજ માટે કહું શાક સમારતી જાઉં? પાયલબેને જરાક વિચાર્યું, પછી કહે રહેવા દો, અત્યારનું જ સાંજે ચાલશે. સવિતાબેનના ગયા પછી પણ પાયલબેનને ચેન ન પડ્યું. દીકરો લંચબોક્સ વિના ગયો એની પાછળ ક્યાંક પોતે તો જવાબદાર નથી ને? વધારે પડતા લાડ કરતી હોય એવું તો નથી ને? માએ 2-3 વખત કહેલું, બાપ વિનાનો દીકરો વહેલો વંઠી જાય. ક્યાંક સ્મિત એ રસ્તે તો નથી ને? ન પોતે ન સુદીપે કદી એને માર્યો નથી, મોટે અવાજે ખખડાવ્યો નથી. થઈ શકે એ બધી ઈચ્છાઓ પૂરી કરી છે, પરંતુ હવે એની માગણીની રીત અને ઈચ્છાનું રૂપ બદલાતા જાય છે. આનો કોઈક ઈલાજ શોધવો પડશે. પાયલબેન ઓફિસ જવા નીકળ્યા. મન સતત સ્મિતનો જ વિચાર કરતું રહ્યું. માં સાથે ફોન પર વાત કરવાનો વિચાર આવ્યો, કદાચ કોઈ રસ્તો મળે. લંચ બ્રેકમાં માને ફોન કર્યો. માએ હસવા માંડ્યું, તારો જ દીકરો છે, તું તારી વાત ભૂલી ગઈ? શું તારે તારી બહેનપણીઓ સાથે હોટલમાં જન્મદિવસ ઉજવવો હતો? કેટલી રિસાયેલી, 2 દિવસ પલંગ નીચે ભરાઈ રહેલી, ખાલી જમવા પૂરતું બહાર નીકળતી અને પાછી પલંગ નીચે ભરાઈ જતી. પાયલબેનને હસવું આવી ગયું. થેન્ક યુ માં, મને ઈલાજ મળી ગયો. રાતે જમતી વખતે સ્મિત ચૂપ જ હતો. મમ્માએ એને મનાવ્યો કેમ નહીં એની એને નવાઈ લાગતી હતી. પોતે કંઈ માગ્યું હોય અને મમ્માએ ના પાડી હોય પણ પછી એ વસ્તુ તો એને મળી જ જતી, એટલે સ્મિતને હતું કે અત્યારે જમવામાં પાસ્તા કે ગાર્લિક બ્રેડ જેવું જ કંઈક હશે. પણ થાળીમાં તો સવારનું ભીંડાનું શાક અને પરોઠા જ હતા. ઘડીક તો સ્મિતને થાળી હડસેલી દેવાનું મન થયું, પણ ભૂખ કકડીને લાગી હતી. સ્કૂલમાં તો બહાનું કાઢેલું કે લંચબોક્સ ભૂલી ગયું છું. એક એક બિસ્કિટ પાર્થ અને તનયે આપેલું, પણ એનાથી પેટ થોડું ભરાય, એટલે અત્યારે ચૂપચાપ જમવું જ પડે. માત્ર ચાવવાના અને વાસણના અવાજ આવતા રહ્યા. જમવાનું પત્યું. મમ્માએ સ્મિતને ત્યાં જ બેસવાનું કહ્યું. સ્મિત, આજે લંચ બ્રેકમાં નાનીમાનો ફોન આવ્યો હતો. સ્મિતના ચહેરા પર સ્મિત આવ્યું. નાનીમા એના ફેવરિટ, શું કહેતા હતા? મેં તારી વાત કરી કે સ્મિત આજે લંચબોક્સ નથી લઈ ગયો. સ્મિતનું મોઢું પડી ગયું, પણ નાનીમા તો વાત સાંભળીને ખૂબ હસ્યા. કેમ? સ્મિતને અચરજ થયું. હું તારા જેટલી હતી ને ત્યારે એક વખત રિસાઈ ગયેલી, એ વાત એમને યાદ આવી ગઈ. સ્મિતે મમ્માને ધ્યાનથી જોઈ. તું પણ રિસાતી હતી? હા, ક્યારેક ક્યારેક. આ વાત તો તે મને કરી જ નથી. બેટા, મને પણ ક્યાં યાદ હતી. તો હવે કરને, મારી બધી બહેનપણીઓની બર્થડે હોટલમાં ઉજવાય. હું દર વખતે જઉં પણ ખરી, પણ અમારો બર્થડે તો નાનીમાં ઘેર જ ઉજવે. સરસ સરસ જમવાનું બનાવે, રમતો રમાડે અને પોતે બનાવેલી ગિફ્ટ બધાને આપે. બધાને અમારે ત્યાં ખૂબ મજા આવે. પણ મને થાય કે મારો બર્થડે હોટલમાં કેમ નહીં? સ્મિતને આગળ જાણવાની તાલાવેલી થઈ. પછી શું થયું? તો મારા બર્થડેના 1 મહિના પહેલાં જ મેં માગણી કરી કે મારો બર્થડે હોટલમાં ઉજવવાનો. નાનીમાએ સમજાવી, નાનાજીએ પણ સમજાવ્યું, પણ મેં તો જીદ પકડી અને પલંગ નીચે

રહીને સૂઈ ગઈ. સ્મિતને કલ્પના કરવાની મજા આવી, મમ્મી પલંગ નીચે કેવી રીતે સમાઈ હશે? જમવાના સમયે બહાર નીકળું, જમું અને પછી પલંગ નીચે જતા પહેલાં બોલતી જાઉં, હું રિસાઈ ગઈ છું. બે દિવસ એમ જ નીકળી ગયા. સ્મિતને વાત સાંભળવામાં રસ પડતો હતો. પછી ત્રીજે દિવસે નાનીમાએ કહ્યું કે તારી બર્થડે હોટલમાં ઉજવીશું, પણ એક શરત છે. અમે હોટલના ખર્ચની તપાસ કરી તો લગભગ 200 રૂપિયા જેટલો થાય છે. બસ 200 જ રૂપિયા? સ્મિતને લવાઈ લાગી. હા 200 જ રૂપિયા, પણ નાનાજીનો પગાર એ વખતે 1500 રૂપિયા હતો, એટલે 200 રૂપિયા તો કેટલી મોટી રકમ કહેવાય ને. પણ પછી શું થયું? 200 રૂપિયા નાનીમાએ તને આપ્યા ખરા? નાનીમાએ કહ્યું કે બાજુમાં કોકિલાબેન કામ કરવા આવે છે, એ એક કામના 100 રૂપિયા લે છે, બે કામના 200 રૂપિયા. તારે 200 રૂપિયા જોઈતા હોય તો આપણે ઘેર એક મહિના લગી બે કામ કરવા પડશે, મંજૂર છે? તો તે તો હા જ પાડી હશે, હે ને? હું હોઉં તો હું પણ હા પાડું, બે કામ કરતાં વાર કેટલી. એક્ઝેક્ટલી, મેં પણ એવું વિચારીને હા પાડી. માએ કપડાં ધોવા અને આંગણું વાળવાનું એવા બે કામ મને સોંપ્યા. નાનીમાની ઘેર ઝાડ ખૂબ, એટલે બે વખત આંગણું વાળવું પડે. પહેલે દિવસે વાળવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે આંગણું તો કેવું મોટું છે, કમર દુખવા માંડી. અને કપડાં ધોવાના એટલે, ત્યારે કંઈ વોશિંગ મશીન ન હતા, ઘરમાં અમે 6 લોકો હતા. પહેલે દિવસે તો કપડાં ધોતા રડવું આવી ગયું, પણ હોટલમાં બર્થડેનું જે ગાંઠપણ હતું ને, કે જેમ તેમ કરીને મહિનો પૂરો કર્યો અને નાનીમાએ મને 200 રૂપિયા આપ્યા. વાહ, પછી તો તને હોટલમાં મજા પડી ગઈ હશે, હે ને મમ્મી? પણ મમ્મીએ કોઈ જવાબ ના આપ્યો. એણે એક કાગળ કાઢ્યો. જો સ્મિત, આ આપણો મહિનાનો ખર્ચ. સ્મિતને થયું, મમ્મીને આજે શું થયું છે, પોતાની વાત અધૂરી મૂકીને ખર્ચ બતાવી રહી છે? 30,000 રૂપિયા લોનનો હપ્તો, 15,000 રૂપિયા શાકભાજીને ઘરનો ખર્ચ, 2,000 રૂપિયા લાઇટ બિલ, 2,000 રૂપિયા પેટ્રોલ, 15,000 રૂપિયા તારી ફી અને સ્કૂલ બસ, 3,000 રૂપિયા ક્રિકેટના કોચિંગના, 5,000 રૂપિયા નાનો મોટો ખર્ચ, કુલ ખર્ચ થાય 72,000 રૂપિયા. હજી તારી ટર્મ ફી, વેકેશનના સમર કેમ્પ, યુનિફોર્મ, ક્રિકેટ શૂઝ, વર્ષ દરમિયાનના કપડાં, ડૉક્ટરની જરૂર પડે તો એ ખર્ચ, એ તો આમાં ગણ્યો જ નથી. મારી સેલરી 90,000 આવે છે. હું તને તારા પાસ્તા, પીઝા, ગાર્લિક બ્રેડ વગેરે માટે, એટલે કે તારા લંચબોક્સ માટે મહિનાના 3,000 રૂપિયા આપવા તૈયાર છું. સ્મિતને થોડું થોડું સમજાયું. નાનીનો દાવ મમ્મા મારા પર ચલાવવા માગે છે, પણ એની સામે તારે થોડા થોડા કામ કરવા પડશે. એક, રોજ તારા પોતાના કપડાં તારે જાતે જ ધોવાના. બે, જમ્યા પછી તારી થાળી તારે જાતે ધોવાની. 3, આપણી પથારી તારે વ્યવસ્થિત કરવાની. 4, તારો સ્ટડી રૂમ તારે જાતે જ સાફ કરવાનો. અને 5, લાસ્ટ બટ નોટ લીસ્ટ, તારો લંચબોક્સ તારે જાતે જ પ્રિપેર કરવાનો. તારે જે ખાવું હોય એ બજારમાંથી લાવવાનું કે બનાવવાનું, પણ તારે જ. હું સવારમાં તારું લંચબોક્સ નહીં બનાવવાનું, બોલ મંજૂર છે? સ્મિતે તરત જ હા કહી દીધી. પોતે પાસ્તા કે જે ખાવું હશે ઓનલાઈન જ મગાવી લેશે, અને કામ તો બધા સાવ નાના જ છે. ડન મમ્મા, એક મહિનો કરી જોઈએ. અને બીજે દિવસે સ્મિતે સવારે ઉઠીને પથારી સરખી કરવાની શરૂ કરી. ઓઢવાનું બ્લેન્કેટ કોઈ રીતે બે છેડા મળે જ નહીં. માંડ માંડ જેમ તેમ લોચો વાળીને સંકેલ્યો. ચાદર સરખી ખોસવા ગયો તો બીજી બાજુથી નીકળી ગઈ. 15 મિનિટ એમાં નીકળી ગઈ. હજી સ્ટડી રૂમ વાળવાનો હતો. સાવરણી હાથમાં લીધી, પણ કચરો કેવી રીતે ભેગો કરવાનો? એની મથામણમાં 9 વાગી ગયા. જેમ તેમ નાહીને બહાર નીકળ્યો. મમ્મીએ પૂછ્યું, કપડાં ધોયા? મમ્મા, સાંજે ધોઈ લઈશ, મારે હજી લંચબોક્સ તૈયાર કરવાનો છે. મમ્માના ફોન પરથી ઓનલાઈન પિંક સોસ પાસ્તા અને ગાર્લિક બ્રેડ વિથ ડીપ મગાવી લીધા. 450 મમ્મીએ ચૂકવ્યા અને સામે બોર્ડ પરના કાગળના જમા રૂપિયા 3,000ને બદલે 2,550 રૂપિયા લખી નાખ્યા. સ્મિત હસતો હસતો સ્કૂલ ગયો. આજે તો એ સબ્જીવાળો નથી, એ પણ લંચબોક્સમાં પાસ્તાવાળાની જમાતમાં જોડાઈ ગયો છે. પાયલબેને સ્મિતને સાંજે યાદ કરાવ્યું, તારા કપડાં ધોવાના બાકી છે. મમ્મા, કાલે સાથે જ ધોઈ નાખીશ. જમ્યા પછી મમ્મીએ થાળી ધોવાનું કહ્યું. આ ગંદકી મારે જ સાફ કરવાની? સ્મિતનું મોઢું બગડી ગયું. કામ તો બધા અઘરા છે, પણ સામે 3,000 રૂપિયા મળે છે ને. એણે થાળી ધોઈ નાખી. સવારે ફરી પથારી સરખી કરવાની કુશ્તી ચાલી. સ્ટડી રૂમ સાફ કર્યો,
નહીં.

0: ને કપડાં ધોવાના હતા પણ સાબુના ફીણ ઓછા જ ન થાય, આખરે એમને એમ જ સૂકવી નાખ્યા. ઘડિયાળ સવારના 9:15 બતાવતી હતી. 9:30 તો સ્કૂલ બસ આવી જશે. મમ્મા, લંચબોક્સમાં શું છે? કંઈ નથી બેટા, તારે જાતે કરવાનું છે ને, પણ આજે મોડું થઈ ગયું છે. ઓર્ડર આપું તો પણ ક્યારે આવશે? મમ્મા કહે, ઇડલી ચટણી ચાલશે? ચાલશે. 100 રૂપિયાની પ્લેટ થશે? સ્મિતે હા પાડી. બોર્ડ પર જમા રહ્યા પૈસા 2450. અઠવાડિયામાં તો સ્મિત થાકી ગયો. 4 દિવસ બહારથી આવેલા પીઝા પાસ્તાએ જીભને મજા કરાવેલી, પણ બેલેન્સ ખાલી થવા માંડેલું. એના દોસ્તો પૂછતા, સ્મિત, તારી મમ્મીએ મકાઈના ઢોકળા નથી બનાવ્યા? યાર, બહુ ટેસ્ટી બનાવે છે, લઈ આવજે ને. સ્મિતને પણ હવે મમ્મીના જુદા જુદા સૂપ શેક બધું યાદ આવવા લાગ્યું, પણ બોલાય એમ ન હતું. આખરે 10મે દિવસે જ બોર્ડ પર જમા રકમ 0 થઈ ગઈ. સ્મિતે મમ્માને પૂછ્યું, હવે શું કરું? મમ્મા હસવા માંડી. હવે તો રોજ સ્મિત સબ્જીવાળો બનવાનું, ચાલશે ને? સ્મિત પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. પથારી સરખી કરીને હાથ દુખેલા, કચરો વાળીને કમર દુખી અને કપડાં ધોઈને ફીણ ઉડવાથી આંખો બળેલી, અને સમજાઈ ગયું કે મમ્માના હાથના લંચબોક્સ જેવી મજા બહારના સ્નેક્સમાં નથી અને પૈસા કમાતા કેટલી તકલીફ પડે છે. ફરી સ્મિત મમ્માની બાજુમાં બેઠો હતો. મમ્મા, પેલી વાત તો અધૂરી જ રહી ગયેલી, તને નાનીમાએ 200 રૂપિયા આપ્યા પછી હોટલમાં મજા આવી હશે ને? મમ્મા હસી, ના, હું હોટલમાં ગઈ જ નહીં, મને પૈસાની કિંમત સમજાઈ ગઈ. સ્મિતને સાવણી યાદ આવી, કપડાનું બ્રશ યાદ આવ્યું, વાસણનો કૂચો યાદ આવ્યો. 10 દિવસ કામ કર્યું ત્યારે મળેલા પૈસા પોતે તો બહારનું ખાવામાં જ ઉડાડી દીધેલા. સ્મિતનું લંચબોક્સ હવે રોજ મમ્મા જ બનાવે છે. પથારી રોજ હવે સ્મિત પાથરે છે, એક પણ કરચલી પડતી નથી. કપડાં એ જ મશીનમાં નાખે છે, અને ક્યારેક એ લંચબોક્સ માટે ફરિયાદ કરે તો મમ્મા બોર્ડ પરનો કાગળ બતાવી દે છે અને બંને હસી પડે છે.
1: શ્રોતા મિત્રો, આપે સાંભળી ટૂંકી વાર્તા લંચબોક્સ. હવે સાંભળીએ ગઝલ વાંચન, જેના વક્તા છે ગિરિરાજ બ્રહ્મભટ્ટ.
2: ગઝલનો મતલા છે કે કદી મિશ્રા કદી મકતા, કદી મતલા જીવાડે છે. કદી મિશ્રા કદી મકતા, કદી મતલા જીવાડે છે. ગઝલ ગમ દૂર રાખે છે, ગઝલ ગમ દૂર રાખે છે. મને કવિતા જીવાડે છે, મને કવિતા જીવાડે છે. કદી મિશ્રા કદી મકતા, કદી મતલા જીવાડે છે. ગઝલ ગમ દૂર રાખે છે, મને કવિતા જીવાડે છે. અને શેર સાંભળજો મિત્રો, કે નયનથી નયનથી એક પણ આંસુ કદી પડવા નથી દેતા, નયનથી એક પણ આંસુ કદી પડવા નથી દેતા. કલમ કલ્પન ને કાગળ, કલમ કલ્પન ને કાગળ, શબ્દના દરિયા જીવાડે છે. ગઝલ ગમદૂર રાખે છે, મને કવિતા જીવાડે છે. અને શેર છે કે ઘણી તકલીફ દુઃખ માઠા દિવસ આવ્યા કરે છે પણ, ઘણી તકલીફ દુઃખ માઠા દિવસ આવ્યા કરે છે પણ, બધું એ પૂર્વવત થશે, બધું એ પૂર્વવત થશે એવી શ્રદ્ધા જીવાડે છે. ગઝલ ગમદૂર રાખે છે, મને કવિતા જીવાડે છે. અને શેર છે કે મળી લઉં ટેરવાથી જોજનો દૂરનાહું સ્નેહીને, મળી લઉં ટેરવાથી જોજનો દૂરનાહું સ્નેહીને. મને મોબાઈલ સંદેશા, મને મોબાઈલ સંદેશા અને નકશા જીવાડે છે. કે કશું ચહેરા નથી કહેતા, કશું ચહેરા નથી કહેતા, કશું ના હોઠ બોલે છે. કશું ચહેરા નથી કહેતા, કશું ના હોઠ બોલે છે. ભલા મિત્રોના અંતરની, ભલા મિત્રોના અંતરની મને દુઆ જીવાડે છે. કદી મિશ્રા કદી મકતા, કદી મતલા જીવાડે છે. ગઝલ ગમદૂર રાખે છે, મને કવિતા જીવાડે છે. અને બીજી ગઝલ છે મિત્રો, કે બને તો અશ્રુના વહેળાને બિલકુલ ખાળવાનો છે, બને તો અશ્રુના વહેળાને બિલકુલ ખાળવાનો છે. હવે તો જોઈને બસ એમને, હવે તો જોઈને બસ એમને જીવ બાળવાનો છે. બને તો અશ્રુના વહેળાને બિલકુલ ખાળવાનો છે. અને શેર છે કે ધસે છે એમના મુખ ભાવ ને શબ્દો તરફ હરપડ, ધસે છે એમના મુખ ભાવ ને શબ્દો તરફ હરપડ. સ્મરણનો કાફ

ફ્લો, સ્મરણનો કાફલો દયહાક પાછો વાળવાનો છે. હવે તો જોઈને બસ એમને જીવ બાળવાનો છે. અને શેર છે કે મળે સામા છતાં, મળે સામા છતાં બિલકુલ અજાણ્યા થઈ જવાનું છે, મળે સામા છતાં બિલકુલ અજાણ્યા થઈ જવાનું છે. મૂકી પથ્થર હૃદય પર, મૂકી પથ્થર હૃદય પર કોલ વસમો પાડવાનો છે, બને તો અશ્રુના વહેડાને બિલકુલ ખાળવાનો છે. અને શેર સાંભળજો કે જવું એની નિકટ સંભવ નથી, જવું એની નિકટ સંભવ નથી, ના આવવું એનું, જવું એની નિકટ સંભવ નથી, ના આવવું એનું. વિરહનો કાળ, વિરહનો કાળ આ જીવન દુઃખી થઈ ગાળવાનો છે. હવે તો જોઈને બસ એમને જીવ બાળવાનો છે. અને છેલ્લો શેર છે મિત્રો કે કરું શું એક બાજુ ખાઈ છે બીજી તરફ કૂવો, કરું શું એક બાજુ ખાય છે બીજી તરફ કૂવો. પવન દિશા સબબ, પવન દિશા સબબ સિક્કો સરળ ઉછાળવાનો છે, પવન દિશા સબબ સિક્કો સરળ ઉછાળવાનો છે. સરળ મારું ઉપનામ છે. બને તો અશ્રુના વહેડાને બિલકુલ ખાળવાનો છે. હવે તો જોઈને બસ એમને જીવ બાળવાનો છે. અને ગઝલ છે સાંભળજો કે કંકુ શોધો કાજળ શોધો, કંકુ શોધો કાજળ શોધો રાધા જળશે શામળ શોધો, કંકુ શોધો કાજળ શોધો રાધા જળશે શામળ શોધો. અને થોભ દિવાળી તોરણ લાવું, થોભ દિવાળી તોરણ લાવું દોરી પરણો કાગળ શોધો. રોજ પરોઢે આવી પહોંચે, રોજ પરોઢે આવી પહોંચે રે ક્યાં દાડે ઝાકળ શોધો, રોજ પરોઢે આવી પહોંચે રે ક્યાં દાડે ઝાકળ શોધો. કંકુ શોધો કાજળ શોધો રાધા જળશે શામળ શોધો. અને શેર છે કે કજિયાના બી વાવ્યા કોણે, કજિયાના બી, કજિયાના બી વાવ્યા કોણે, કોણ ઉગાડે બાવળ શોધો, કોણ ઉગાડે બાવળ શોધો. અને ઓણ કદાચિત થશે પૂરા, ઓણ કદાચિત થશે પૂરા સંકલ્પોના કાગળ શોધો. અને ચોમાસામાં ભાંડો છોજે, ચોમાસામાં ભાંડો છોજે ગરમી માથે વાદળ શોધો. કંકુ શોધો કાજળ શોધો રાધા જળશે શામળ શોધો. થોભ દિવાળી તોરણ લાવું દોરી પરણો કાગળ શોધો. અને બીજી એક ગઝલ છે મિત્રો કે શશી, શશી જાત શોધે છે તારા પ્રકાશે, શશી જાત શોધે છે તારા પ્રકાશે ખીલે છે વધુ તું અમાસે અમાસે. શશી ચંદ્ર, શશી જાત શોધે છે તારા પ્રકાશે ખીલે છે વધુ તું અમાસે અમાસે. અને નિરર્થક જીવન સાવ ને થાક ભારે, નિરર્થક જીવન સાવ ને થાક ભારે આ છાપાથી પસ્તીના ટૂંકા પ્રવાસે. નિરર્થક જીવન સાવ ને થાક ભારે આ છાપાથી પસ્તીના ટૂંકા પ્રવાસે ખીલે છે વધુ તું અમાસે અમાસે. અને અમે યાચના ચીર કરશું છતાં પણ, અમે યાચના ચીર કરશું છતાં પણ ગજાથી વધારે પ્રભુના મંગાશે, ગજાથી વધારે પ્રભુના મંગાશે. અને દિશે સાવ માંદી તબીબોની દુનિયા, આ શેર ધ્યાનથી સાંભળજો કે દિશે સાવ માંદી તબીબોની દુનિયા શરમને દયા બેઉ મોઢું વકાશે, શરમને દયા બેઉ મોઢું વકાશે શશી જાત શોધે છે તારા પ્રકાશે. અને હજુ પ્રજ્વલે, હજુ પ્રજ્વલે છે મીરાના દીવાઓ, હજુ પ્રજ્વલે છે મીરાના દીવાઓ ભીતર મારે ક્યારેક અજવાળું થશે, હજુ પ્રજ્વલે છે મીરાના દીવાઓ ભીતર મારે ક્યારેક અજવાળું થશે. શશી જાત શોધે છે તારા પ્રકાશે કિલે છે વધુ તું અમાસે અમાસે. જાતને મેં છેતરી છે એટલે જીવી ગયો, જાતને મેં છેતરી છે એટલે જીવી ગયો બહુ બધી ઈચ્છા મરી છે એટલે જીવી ગયો, જાતને મેં છેતરી છે એટલે જીવી ગયો બહુ બધી ઈચ્છા મરી છે એટલે જીવી ગયો. અને શુષ્ક જળ નિરસ જીવન છે તે છતાં, શુષ્ક જળ નિરસ જીવન છે તે છતાં બહુ જીજી વિષા ભરી છે એટલે જીવી ગયો. અને અન્યથી ઓછા દર્દ દુઃખ મેં ગણ્યા મારા સદા, અન્યથી ઓછા દર્દ દુઃખ મેં ગણ્યા મારા સદા. ઈશ્કૃપા તુલના કરી છે, ઈશ્કૃપા તુલના કરી છે
એટલે જીવી ગયો.

જાતને મેં છેતરી છે એટલે જીવી ગયો અને ભાર બહુ વધતો ગયો, ઓછી થતી ચાલી ગતિ. ભાર બહુ વધતો ગયો, ઓછી થતી ચાલી ગતિ. દૈવ બહુ વાલેશ્વરી છે એટલે જીવી ગયો અને રોજ ભાડાના જૂના ઘરમાં મનોમન જાઉં છું. રોજ ભાડાના જૂના ઘરમાં મનોમન જાઉં છું. ત્યાં સ્મરણ કરજો ખરી છે એટલે જીવી ગયો. રોજ ભાડાના જૂના ઘરમાં મનોમન જાઉં છું. ત્યાં સ્મરણ કરજો ખરી છે એટલે જીવી ગયો. કે ભીડમાં આગા થતા ચાલ્યા સગા મિત્રો બધા, ભીડમાં આગા થતા ચાલ્યા સગા મિત્રો બધા. અને ઢૂંકડો મારે હરી છે, ઢૂંકડો મારે હરી છે એટલે જીવી ગયો. જાતને મેં છેતરી છે એટલે જીવી ગયો. બહુ બધી ઈચ્છા મરી છે એટલે જીવી ગયો. કે સ્થિતિને જગાને નથી દાદ દેવી, સ્થિતિને

0: એટલે જીવી ગયો, જાતને મેં છેતરી છે એટલે જીવી ગયો, બહુ બધી ઈચ્છા મરી છે એટલે જીવી ગયો. કે સ્થિતિને જગાને નથી દાદ દેવી, સ્થિતિને જગાને નથી દાદ દેવી, ગમા અણગમાને નથી દાદ દેવી. સ્થિતિને જગાને નથી દાદ દેવી, ગમા અણગમાને નથી દાદ દેવી. ને સ્મૃતિમાં સદા રાચવું છે નકામું, સ્મૃતિમાં સદા રાચવું છે નકામું, વીતેલી કથાને નથી દાદ દેવી, વીતેલી કથાને નથી દાદ દેવી. અને શેર છે કે ભૂમિ ફોડી તરણું હશે બહાર આવી, ભૂમિ ફોડી તરણું હશે બહાર આવી, સહી એ વ્યથાને, સહી એ વ્યથાને નથી દાદ દેવી, સ્થિતિને જગાને નથી દાદ દેવી. ને હવે હવે દંભના વસ્ત્ર ફાવી ગયા છે, હવે દંભના વસ્ત્ર ફાવી ગયા છે, ભીતર સત્યતાને નથી દાદ દેવી, હવે દંભના વસ્ત્ર ફાવી ગયા છે, ભીતર સત્યતાને નથી દાદ દેવી. ને અશાંતિની ઝંઝા કરે રાજ ભીતર, અશાંતિની ઝંઝા કરે રાજ ભીતર, સુવાળી હવાને નથી દાદ દેવી. અને તબીબો ગ્રહે આંગળી રોગની નિત, તબીબો ગ્રહે આંગળી રોગની નિત, નિરોગી દશાને નથી દાદ દેવી. કે દિશા ઉપવનેથી તપોવનની લાધી, દિશા ઉપવનેથી તપોવનની લાધી, બીજા બસ કશાને નથી દાદ દેવી. દિશા ઉપવનેથી તપોવનની લાધી, બીજા બસ કશાને નથી દાદ દેવી. સ્થિતિને જગાને નથી દાદ દેવી, ગમા અણગમાને નથી દાદ દેવી. વળતી પકડી વાટ દુઃખોએ વળતી પકડી વાટ, વળતી પકડી વાટ દુઃખોએ વળતી પકડી વાટ, ખો ભૂલીને જાય ઉદાસી, ખો ભૂલીને જાય ઉદાસી, ગમ નાઠા પુરપાટ, વળતી પકડી વાટ દુઃખોએ વળતી પકડી વાટ. ને ઈજન દીધા સ્મિતને મેં તો, ઈજન દીધા સ્મિતને મેં તો, તેડ્યા હર્ષોલ્લાસ, ઈજન દીધા સ્મિતને મેં તો, તેડ્યા હર્ષોલ્લાસ, છોભીલી થઈ પીડા કણસે, છોભીલી થઈ પીડા કણસે, ડચકા ખાય ઉચાટ, ગમના થા પુટપાટ, વળતી પકડી વાટ દુઃખોએ વળતી પકડી વાટ. અને શેર સાંભળજો, કે જગ આખાના દુઃખો જાણે આપ્યા અમને તેં, જગ આખાના દુઃખો જાણે આપ્યા અમને તેં, ઈશ્વર તારી સાથે ઝઘડી, ઈશ્વર તારી સાથે ઝઘડી, કીધો નિત કકડાટ, વળતી પકડી વાટ દુઃખોએ વળતી પકડી વાટ. અને બીજાની તકલીફો સંકટ, બીજાની તકલીફો સંકટ જાણ્યા જ્યારે મેં, બીજાની તકલીફો સંકટ જાણ્યા જ્યારે મેં, મારા દર્દો લાગ્યા ઓછા, મારા દર્દો લાગ્યા ઓછા, વ્યર્થ કર્યો રઘવાટ, ખો ભૂલીને જાય ઉદાસી, ગમ નાઠા પુરપાટ. અને છેલ્લો શેર છે કે હસતા રહેવાથી ભાગે ઝટ, હસતા રહેવાથી ભાગે ઝટ, બરબાદીને પીડ, હસતા રહેવાથી ભાગે ઝટ, બરબાદીને પીડ, કાયમ માટે બંધ કરે છે, કાયમ માટે બંધ કરે છે, વિઘ્નો નિજની હાટ, કાયમ માટે બંધ કરે છે, વિઘ્નો નિજની હાટ, વળતી પકડી વાટ દુઃખોએ વળતી પકડી વાટ, ખો ભૂલીને જાય ઉદાસી, ગમ નાઠા પુરપાટ, ખો ભૂલીને જાય ઉદાસી, ગમ નાઠા પુરપાટ.
1: શ્રોતા મિત્રો, આપે સાંભળ્યો કાર્યક્રમ સાહિત્ય પત્રિકા, પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ થ્રી ઇડિયટ્સ ફિલ્મનું ગીત આપના માટે પસંદ કર્યું છે સોનુ નિગમનો સવર. સંગીતકાર શાંતનુ મોહિત્રા, ગીતકાર સ્વાનંદ કિરકિરે.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછી મારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. રાશિદ અલીના સ્વરમાં હવે આપ સાંભળશો જાને તું યા જાનેના ફિલ્મનું ગીત, એ આર રહેમાનની ધૂન, અબ્બાસ ટાયરવાલાના શબ્દો.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાવરિયા ફિલ્મનું ગીત હવે આપના સુધી. શાનનો સ્વર, સંગીતકાર મોન્ટી શર્મા, ગીતકાર સમીર.

0: ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: તો શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતના કાર્યક્રમને અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ સુગમ સંગીત. આજની પ્રસ્તુતિમાં કલાકાર પલક શાહ સૌ પ્રથમ પ્રસ્તુત કરી રહ્યા છે મીરાબાઈની રચના.

પલક શાહનાસ્વરમાં આજે આપ માણી રહ્યા છો કેટલાક સુમધુર ગીતો કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત. અને હવે મુકેશ માલવણકરની રચના, સ્વર પલક શાહનો.

0: પલક શાહના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મુકેશ માલવણકરની રચના.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નય ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
0: અને આ સાથે શ્રોતા મિત્રો, કાર્યક્રમ સુગમ સંગીતને અહીં વિરામ આપીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11 થવાની તૈયારીમાં છે થોડી ક્ષણોમાં, એટલે કે બરાબર 11 કલાકે અત્યાર સુધીના મુખ્ય સમાચાર અપાશે. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.
2: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સ 480 અંક, જ્યારે નિફ્ટીમાં 140 અંકથી વધુ અંકનો ઉછાળો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભારતીય મહિલા હોકી ટીમને FIH મહિલા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીના CGO કોમ્પ્લેક્ષ ખાતે CISF નવા આધુનિક મુખ્યાલયના નિર્માણ માટે ભૂમિપૂજન કરશે. નવી દિલ્હી ખાતે આજથી NSA અજીત ડોભાલજીની અધ્યક્ષતામાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો પ્રારંભ થયો. આજે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રાજ્યનું પહેલું પૂર્ણ બજેટ રજૂ થશે. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ વ્યૂહાત્મક સરહદ સુરક્ષા અને વિદેશ નીતિના મુદ્દાઓની સમીક્ષા માટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 4 દિવસની અભ્યાસ મુલાકાતે. પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી જિલ્લાના જલદાબારી ખાતે થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થયો. 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026 પૂર્ણ થયો. મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુદેવ વર્માએ આ મહોત્સવને નોન ફિક્શન સિનેમા માટે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મહોત્સવોમાંનો એક ગણાવ્યો. કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે સરકાર તમામ નાગરિકો માટે ન્યાયને વધુ સુલભ અને સરળ

બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ગોવા પોલીસની ગુના શાખાએ મણિપુરમાં પ્રતિબંધિત સક્રિય બળવાખોર સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી પીએલએના સભ્યની ધરપકડ કરી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું કે સ્વિટ્ઝરલેન્ડમાં ઇરાનના પરમાણુ કાર્યક્રમ અને ક્ષેત્રીય સુરક્ષાના મુદ્દા ઉપર બંને દેશો વચ્ચે બેઠકનો દોર ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, ત્યારે તાપીના વ્યારા તેમજ વાલોડ તાલુકાના કેટલાક ગામો અને ગણદેવી પંથકમાં વરસાદી ઝાપટા શરૂ થયા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 14 જુલાઈથી શરૂ થનારા આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 15 સભ્યોની વન ડે ટીમની જાહેરાત કરી. હવામાન વિભાગને આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ફિલ્મ સંગીત. ફિલ્મ સંગીત કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ એલઓસી કારગીલ ફિલ્મનું આ ગીત આપ સાંભળશો. શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમનો સ્વર, અનુ મલિકનું સંગીત, જાવેદ અખ્તરનું શબ્દાંકન.

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ધડકન ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: હીરો ફિલ્મમાં લતા મંગેશકર અને મનહરને સાંભળીએ.

આશા ભોસલે અને મનહરને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું હોટેલ. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

ચંદનદાસને આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ અનુરાધા પોડવાલ અને પંકજ ઉદાસના સ્વરમાં ગઝલ. શબ્દો છે જિંદગી નામ કો.

ચંદનદાસને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સમાં 420 અંક જ્યારે નિફટીમાં 125 અંકનો ઉછાળો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર મંગોલિયા અને દક્ષિણ કોરિયાની મુલાકાતના પહેલા તબક્કામાં મંગોલિયા પહોંચ્યા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન આજથી મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે. આવતીકાલે તેઓ MPLED યોજના હેઠળ મંજૂર કરાયેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. છત્તીસગઢમાં આજથી 26 જૂન સુધી સોમનાથ સ્વાભિમાન સાંસ્કૃતિક યાત્રાનું આયોજન. રાજ્યના 1000 મહાનુભાવો ખાસ ટ્રેન દ્વારા સોમનાથ ધામ પહોંચશે. કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 54 લોકો ઘાયલ થયા, જ્યારે 18 અન્ય ગુમ થયા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ સલગાંવકર ગ્રુપ સાથે સંકળાયેલા ગોવા ગેરકાયદેસર આયર્ન ઓર ખાણકામ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આશરે 1023 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી. સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઇરાન વચ્ચેની વાટાઘાટો પૂર્ણ થયા બાદ આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 3% સુધીનો મોટો ઘટાડો થયો. નર્મદા ડેમમાં 16,750 કરતા વધુ ક્યુસેક પાણીની આવક થઈ ડેમની સપાટી વધીને 126.89 મીટર પહોંચી. 27 ગુજરાત બટાલિયન NCC જામનગરના કેડેટ્સે 14-21 જૂન દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અભિયાનનું જિલ્લાવ્યાપી નેતૃત્વ કર્યું. આજે વહેલી સવારથી જ વલસાડ, ધરમપુર, કપરાડા સહિત વાપીમાં વરસાદ. ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1થી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત રામકથાનું આયોજન કરાયું. હવામાન વિભાગની આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ ICC T20 વિશ્વકપની ગ્રુપ A મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. ફિફા ફૂટબોલ વિશ્વકપની ગ્રુપ H મેચમાં આજે ફ્લોરિડામાં કેપવર્ડે અને ઉરુગ્વેરી વચ્ચેની મેચ 2-2થી ડ્રો રહી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 એ રાષ્ટ્રીય

0: સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12 વાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

વિરાજ બીજલ ઉપાધ્યાયને આપ સાંભળી રહ્યા હતા. રચનાથી ઉમાશંકર જોશીની ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
2: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
1: એ જ લોનમાંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચૂકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
1: તમે કોણ?
3: RBI કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
5: મોગેમ્બો ખુશ હુઆ.
6: મોગેમ્બો ખુશ હુઆ.
5: અરે લિપિ, આ શું? બસ આજ છે ને મને આમ જ બધું ફિલ્મી ફિલ્મી ફીલ થઈ રહ્યું છે. આમ ચારે બાજુ છે ને ફિલ્મ જગત દેખાઈ રહ્યું છે, એટલે મારું તો આવું ચાલ્યા કરશે. શ્રોતા મિત્રો અને અમારી વાલી વાલી સખીઓ, કાર્યક્રમ સહિયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ સૌને મજા ચોક્કસ આવશે, એમાં ના નહીં.
7: ઓકે ઓકે લિપિ, પણ થયું છે શું આજે? એમ તો કહો, કેમ આમ ફિલ્મી ફિલ્મી થઈ ગયા છો? મને તો એવું લાગે છે કે હમણાં તમે એક્ટિંગ પણ કરવાની શરૂ કરી દેશો.
5: ના, એવું નથી. આજે છે ને મને આમ ચારે બાજુ હિન્દી સિનેમાનો ગર્જતો અવાજ અમરીશ પુરી સંભળાઈ રહ્યા છે. ખબર છે કેમ? કારણ કે શ્રોતા મિત્રો, આજે અમરીશ પુરીની જન્મ જયંતિ છે. જો કે આ કલાકાર હવે આપણી વચ્ચે નથી રહ્યા, પણ આપણા સૌના દિલમાં જીવંત છે.
8: હા, સાપ કે કાટે કો ધતુરા અસર નહીં કરતા. બિલ્લી ને સિર્ફ રાસ્તા નહીં કાટા, તાઉ કા રાસ્તા કાટા હૈ. ઓર તાઉ કા રાસ્તા વહી કાટતા હૈ જિસકી મોત આઈ હોતી હૈ.
9: યે ચેકબુક મેં તુમ્હારે મુંહ પર ભી માર સકતા થા, લેકિન કીચડ મેં પથ્થર મારના મુઝે અચ્છા નહીં લગતા.
7: હા લિપિ, કેટલીક વ્યક્તિઓ એવી આવે છે ને કે જે ફિલ્મોને જીવંત બનાવી દે છે, અને માટે જ હંમેશા યાદ રહી જાય છે ને વારે વારે યાદ પણ આવતી રહે છે. અને જ્યારે આપણે ભારતીય સિનેમાના યાદગાર ચહેરાઓની વાત કરીએ ત્યારે અમરીશ પુરીનું નામ અવશ્ય યાદ આવે.
10: જા સિમરન, જા જીલે અપની જિંદગી, જા બેટા, જા.
7: જા સિમરન જા, જીલે અપની જિંદગી, આ તો કેમ ભૂલાય. બોલો મિત્રો, ખબર છે 22 જૂન 1932 ના રોજ જન્મેલા અમરીશ પુરી શરૂઆતમાં હીરો બનવાના સપના લઈને મુંબઈ આવેલા, પણ પહેલા જ સ્ક્રીન ટેસ્ટમાં એમને કહી દેવામાં આવ્યું કે એમનો ચહેરો હીરો જેવો નથી.
5: પણ અમરીશ પુરીએ હાર ના માની, નોકરી કરી, રંગભૂમિ સાથે જોડાયા, નાટકો કર્યા અને પછી ધીમે ધીમે ફિલ્મોની દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું એક વિલન તરીકે. પણ હીરો કરતા ઓછું નહીં. હા સાચે, પછી તો એક એવો સમય આવ્યો કે ફિલ્મનો હીરો કોણ છે

0: લોકો નતા પૂછતા, પણ પૂછતા કે આ ફિલ્મમાં વિલન તો અમરીશ પુરી છે ને. તમને શું લાગે છે, લોકો આજે પણ એમને કેમ યાદ કરતા હશે શ્રોતા મિત્રો? કારણ કે અમરીશ પુરી હંમેશા એક પાત્રને પહેરી લેતા, એક પાત્ર બની જતા. મોગેમ્બો, બલવંતરાય, ઠાકુર દુર્જનસિંહ, મોલારામ, દરેક પાત્ર અલગ.
1: આ તો થઈ સ્ક્રીન ઉપરની વાત, આ તો થઈ પડદા ઉપર જે દેખાય છે એની વાત. અને પડદા પાછળ ખૂબ જ સરળ, શિસ્તબદ્ધ અને પરિવાર પ્રેમી વ્યક્તિ, જોરદાર વિરોધાભાસ પણ એકદમ સાચો વ્યક્તિ, પડદા પાછળ કે જીવનમાં સાચેમાં જીવી જનાર વ્યક્તિ. ચાલો મિત્રો, અમરીશ પુરીની યાદમાં એક એવું ગીત સાંભળીએ જેમાં તેમનો અભિનય પણ દર્શકોને ખૂબ ગમ્યો હતો.

0: ફરી એકવાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું સહિયર કાર્યક્રમમાં, જ્યાં વાત કરી રહ્યા હતા દિગ્ગજ કલાકાર અમરીશ પુરી વિશે. જન્મજયંતિના આ અવસરે અમરીશ પુરીજીને શત શત નમન. સાથે સાથે શ્રોતા મિત્રો, આજે છે 23 જૂન, આંતરરાષ્ટ્રીય વિધવા કલ્યાણ દિવસ. શ્રોતા મિત્રો, વિધવા આ શબ્દ સાંભળતા જ ઘણીવાર આપણા મનમાં કરુણા, એકલતા કે સંઘર્ષનું ચિત્ર ઊભું થાય છે. પણ દરેક વિધવા સ્ત્રીની ઓળખ માત્ર તેના જીવનસાથીના અભાવથી નથી થતી. એની પોતાની પણ એક વ્યક્તિગત ઓળખ, ક્ષમતા, સ્વપ્નો અને આત્મસન્માન હોય છે. આપણા સમાજમાં અનેક એવી બહેનો છે
1: જેમણે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો હિંમતથી સામનો કરીને પોતાના પરિવારને સંભાળ્યો છે, સંતાનોને શિક્ષિત કર્યા છે અને આત્મવિશ્વાસથી નવી શરૂઆત કરી છે. ખરેખર શક્તિનો અર્થ માત્ર શારીરિક બળ નથી, જીવનના આઘાતો પછી પણ ફરી ઊભા થવાની ક્ષમતા એ પણ શક્તિ જ છે ને. અને આવી શક્તિ અનેક વિધવા બહેનોમાં જોવા મળે છે. ઘરમાં, સમાજમાં કે આસપાસ કોઈ એવી બહેન હોય કે જે જીવનના આવા તબક્કામાંથી પસાર થઈ રહી હોય, તો તેને હૂંફ આપીએ, પ્રોત્સાહન આપીએ અને તેની સાથે માનપૂર્વક વર્તીએ.
0: કારણ કે ક્યારેક એક સ્નેહભર્યો શબ્દ, એક પ્રેમભર્યો શબ્દ, એક વિશ્વાસભરી વાત અને એક સહાનુભૂતિપૂર્ણ વર્તન પણ કોઈના જીવનમાં નવી આશાનો દીવો પ્રગટાવી શકે છે. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ નિમિત્તે એવી તમામ બહેનોને અમારા વંદન, જેમણે સંઘર્ષ વચ્ચે પણ જીવનનો દીવો પ્રગટતો રાખ્યો છે. અને અંતમાં એક વિચાર, પરિસ્થિતિઓ જીવનની દિશા બદલી શકે છે, પણ હિંમત અને આત્મવિશ્વાસ જીવનની ઓળખ બનાવે છે. તો શ્રોતા મિત્રો, આ વિષયને અનુલક્ષીને જ આજે કાર્યક્રમમાં એક ખૂબ જ ઉપયોગી વાતચીત સાંભળીશું. રાજેશભાઈ સોલંકી સાથેની ઉત્કર્ષ મરાઠીની આ વાતચીતમાંથી વિધવા સંરક્ષણ, સહાય અને સ્વાવલંબન માટે સરકાર દ્વારા કેવા પગલાઓ લેવાઈ રહ્યા છે અને શું કાયદો છે તે વિશે જાણીશું. આવો ઉત્કર્ષ મરાઠીની રાજેશ સોલંકી સાથેની આ વાતચીત સાંભળીએ.
2: શ્રોતા મિત્રો, એવું કહેવાય છે કે સ્ત્રીના જીવનમાં પતિનો ટેકો માત્ર ભાવનાત્મક ટેકાનો સ્ત્રોત નથી, પણ સામાજિક અને આર્થિક સુરક્ષાનો પાયો પણ છે. પરંતુ જ્યારે આ ટેકો અચાનક છીનવાઈ જાય છે, ત્યારે ઘણી સ્ત્રીઓ એકલતા, સામાજિક ભેદભાવ અને આર્થિક પડકારોનો સામનો કરે છે. વિશ્વ વિધવા દિવસ નિમિત્તે આજે આપણે એવી સ્ત્રીઓ વિશે વાત કરીશું જેમની સમસ્યાઓ ઘણીવાર મુખ્ય પ્રવાહના સમાજની ચર્ચાઓમાંથી બહાર રહે છે. અમારી સાથે એક એનજીઓના મેનેજિંગ ટ્રસ્ટી છે, શ્રી રાજેશભાઈ સોલંકી. આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.
3: થેન્ક યુ સર.
2: સૌપ્રથમ રાજેશજી, જણાવશો કે ભારતની આઝાદી પહેલા રાજા રામમોહન રોય છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા ઘણા સમાજ સુધારકોએ વિધવા મહિલાઓના અધિકારો અને ગૌરવ માટે લડત આપી હતી. શું વિધવા મહિલાઓને લગતા મુદ્દાઓ આજે પણ સમાજમાં એટલા વર્ષો પછી પણ યથાવત છે?
3: અત્યારે સમાજમાં આજથી 100 વર્ષ પહેલા પણ તમે જે પ્રોબ્લેમ હતો એ આજે, એમ કહેવાય કે એમાંથી માત્ર 10% જ પ્રોબ્લેમ નથી, પણ 90% પ્રોબ્લેમ એવો છે કે જે વિધવાઓ સહન કરી રહી છે.
2: તો આજે વિધવા મહિલાઓ કયા સૌથી સામાન્ય પડકારોનો સામનો કરે છે? સામાજિક ઉપેક્ષાની તો તમે વાત કરી,
3: રાઈટ,
2: પણ નાણકીય અસુરક્ષા, માનસિક તણાવ અથવા કૌટુંબિક દબાણ, તો એના વિશે થોડી વાત કરશો.
3: કૌટુંબિક દબાણમાં સાહેબ એવું છે કે સૌથી પહેલા તો એના પતિ ઉપર જે નિર્ભર હોય છે, જ્યારે એનો પતિ પ્રેઝન્ટ ના હોય ત્યારે એનું

0: માઇનસ થઈ જાય છે. એ કોઈની પાસે પૈસા માટેની હાથ લંબાવી શકતી નથી.
1: તો ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સમાજ આધુનિક બન્યો છે, પરંતુ શું વિધવા મહિલાઓ પ્રત્યેની ધારણા ખરેખર બદલાઈ છે? અથવા ભેદભાવ અને રૂઢિચુસ્ત માનસિકતા શું હજુ પણ પ્રવર્તે છે?
0: જી, હજી પણ. ક્યારેક તમે જોયું હશે કે ભાઈ મોટી ઉંમરની વ્યક્તિ વિધવા હોય અને ઘરમાં શુભ પ્રસંગો હોય તો એ જ ઘરના વડીલો એ વ્યક્તિ એ વિધવા એ ગંગા સ્વરૂપ બેનને રોકે છે કે બેન શુભ પ્રસંગ છે, તમે થોડા સાઈડમાં બેસજો. ત્યારે એને એમ લાગે છે કે મારું કોઈ અસ્તિત્વ નથી. અને જે વ્યક્તિનું અસ્તિત્વ ન હોય એને પોતાનો જીવ પણ હોય ને એ પણ વાલો ન લાગે. ઘણી વખત એવું હોય કે ભાઈ ભણેલી હોય સક્ષમ હોય તો નોકરી કરવા જાય ત્યારે એમ કે ભાઈ મારે નોકરી કરવી છે, જરૂરિયાત છે. ત્યારે ઇન્ટરવ્યુમાં સૌથી પહેલા જે સીવી જોઈને એમ કે ભાઈ બેન તમારો હસબન્ડ શું કહેતો કે ભાઈ હસબન્ડ નથી. એટલે એ જે એના માનસિકતા એ જ્યારે તૂટવાનું ચાલુ થાય કે જે એના પગભર થવા માંગતી હોય ત્યારે એ જે સહાયરૂપ જે બનવા માટે ખરેખર એને મદદ કરવી જોઈએ ત્યારે એના પગ કપાઈ જતા હોય છે કે જ્યારે આ શબ્દો એના પડખામાં પડે છે ત્યારે.
1: તો તમારા અનુભવમાં વિધવા મહિલાઓને માત્ર સહાનુભૂતિની જ નથી જરૂર, પણ આદર, આત્મનિર્ભરતા, સમાજ અને સરકારે કઈ દિશામાં ગંભીરતાથી કામ કરવાની જરૂર છે?
0: જી, મારા હિસાબે સમાજમાં સરકાર ઘણું બધું નાના ક્ષેત્ર પર કામ કરી રહી છે. જ્યારે ગંગા સ્વરૂપ બહેનોની વાત આવે ત્યારે હું મારા તરફથી એટલું કહેવા માંગીશ કે એમને પણ આત્મનિર્ભર બનાવવા માટે કંઈક એવી યોજના લાવે. એમને ખરેખર એક વિધવા સહાયરૂપ માટે જે 1250 રૂપિયા જે મળે છે એ ખરેખર એના માટે પૂરતી છે, પણ એનાથી જીવન નિર્વાહ નથી થતું. હું માનું છું ત્યાં સુધી સરકારે એવા નિર્ણયો લેવા જોઈએ કે વિધવા બહેનોને અમુક જગ્યાએ આત્મનિર્ભર થવા માટે અમુક ક્ષેત્ર માટેની કે ભાઈ આ જગ્યા હોય તો વિધવા બહેનો માટેની જ છે અને અમુક ઉંમરની એક લિમિટ આપવી જોઈએ કે એમાં તમે એપ્લાય કરી શકો અને તમે જો યોગ્ય હોય તો ત્યાં તમે જોબ કરી શકો.
1: રાજેશભાઈ, આપણા સમાજમાં વિધવા પુનર્લગ્નનો નોંધપાત્ર સામાજિક વિરોધ હતો એક જમાનામાં, બરાબર? તો શું આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે?
0: ના, આજે વખતે એમ કહેવાય કે જે 100 વર્ષ પહેલાનો અથવા 50 વર્ષ પહેલા જે સમાજમાં એક રૂઢિચુસ્તતા હતી કે ભાઈ બાળ લગ્ન થાય અને કદાચ બાળ વિધવા થાય, તો અત્યારે એવું નથી, બાળ લગ્ન નથી થતા. સરકારે એના પર ઘણો બધો વિરોધ ઉઠાવ્યો અને એ પ્લસ પોઈન્ટમાં પણ છે. હવે અત્યારે એવું છે કે ભાઈ અમુક ઉંમર સુધી વિધવા થયા હોય તો ખુદ એના કુટુંબના આગળ ચાલીને એ જે બેન હોય કે જે સસરા હોય એના એને સમજાવે છે કે ભાઈ જીવન ઘણું લાંબુ છે, યાત્રા છે આ, બરોબર? અને તમે બીજા લગ્ન કરો ત્યારે કુટુંબના બીજા પણ સમજાવે, સમય સંજોગ અને કુટુંબતાને આધીન રહીને એ બીજા લગ્ન પણ કરે છે. જ્યારે બીજા લગ્ન કરે છે ત્યારે એને પોતાનામાં એક આત્મનિર્ભરતા આવે છે કે ભાઈ હવે જે છે એ મારી નવી યાત્રા શરૂ થશે. એટલે એક એની માનસિકતા પણ તૂટે છે, એને એક સહાનુભૂતિ મળી જાય છે. જ્યારે સહાનુભૂતિ મેળવવાની હોય ત્યારે જે પોતાના સાસરી પક્ષથી જે મળે ને, પિયર પક્ષથી તો ચલો કહેવામાં આવે કે બેટા તું લગ્ન કરી લે બીજા, હજી સમય ઘણો બધો છે, પણ જ્યારે એ જ વાત સાસરી પક્ષથી કહેવામાં આવે ત્યારે એ એટલા મનથી
1: એટલે એનો કોન્ફિડન્સ
0: વધે છે કે ભાઈ મારા સાસરી પક્ષ વાળા પણ મારી સાથે છે, જે થવાનું હતું એ થઈ ગયું, હવે મારે આગળનું વિચારવું પડશે.
1: હવે વાત કરીએ વૃદ્ધ વિધવા. તો વૃદ્ધ મહિલાઓની જે દુર્દશાને ધ્યાનમાં લેતા એકલતા, નાણકીય નિર્ભરતા અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણીવાર સૌથી સામાન્ય હોય છે, તો તમારા અનુભવમાં તેમના સૌથી મોટા પડકારો કયા છે?
0: જ્યારે મોટી ઉંમરે ગંગા સ્વરૂપ વિધવાનું સ્થાન એક સ્ત્રી લેતી હોય છે ત્યારે એના માટે એક મોટો પડકાર ઉભો છે કે એનું જીવન એકલવાયુ થઈ ગયું. એવા જીવનની યાત્રામાં નાવમાં બેઠા હોય છે કે પુત્રને અમુક વાતો ના કરી શકે, ના વહુને વાત કરી શકે અને એની સાથે કોઈ બેસનારું નથી હોતું. આજની આ મોંઘવારીમાં વૃદ્ધ જ્યારે સિનિયર સિટીઝન કે ભાઈ એકલા હોય ને ત્યારે કોની સાથે વાત કરવી એને વાત કરવા વાળું કોઈ નથી મળતું. એટલે સૌથી મોટો પડકાર એના માટે થાય છે કે પોતાના જે સહન કરે છે એની વાત કોઈને કરતી નથી. સૌથી પહેલા નાણાકીય વાત આવે તો એની પાસે એટલી કેપેબલ નથી હોતી કે ભાઈ એ બહાર જઈને વર્ક કરી શકે અથવા પોતાનું જીવન નિર્વાહ કરી શકે.
1: ઇવન પોતાનું કામ પણ પોતે નથી કરી શકતા.
0: એમના પોતાના પગ પણ એના કામ નથી કરી શકતા. એ પોતે કાનથી સાંભળી પણ ના શકે કે ભાઈ કોઈ એને વાત કરવા માંગે તો પોતે એના અનુરૂપ સાંભળી નથી શકતી. ક્યારેક એવું થાય કે ભાઈ એને ઘૂંટણનો દુખાવો હોય અને થોડું ચાલવું હોય તો પણ ચાલીને આગળ ના જઈ શકે. આજે તમે ઘણી વખત જોયું હોય કે ભાઈ કોઈ વૃદ્ધ શાંતિથી બેઠા હોય પણ એ શાંતિથી નથી બેઠા, એનો ઘૂંટણનો દુખાવો

0: છે એટલા માટે બેઠા છે. હવે આ વાત એ કોઈને કરી ના શકે ત્યારે સરકાર શ્રી તરફથી માં કાર્ડ યોજના ને એવી ઘણી યોજનાઓ છે કે જે એમાં એ કરી શકે છે. આજે સરકાર એને બધી રીતે સહાય આપવા તૈયાર છે, પણ એની જો એની પાસે જાણકારી નહીં હોય, પૂરેપૂરી જાણકારી નહીં હોય, તો એ ઘરની બહાર પણ નહીં નીકળી શકે. આજે ઘણા એવા જગ્યા છે કે ત્યાં આગળ પુસ્તકાલય ખાલી વૃદ્ધો માટે બનાવેલા હોય છે, ઘણી એવી જગ્યા છે કે જ્યાં મંદિરોમાં પણ એમને અલગ બેસવાની વ્યવસ્થા, એમને અગોતરા એટલે કે એમને પોતે લાઈનમાં ઉભો રહેવાની જરૂર નથી, શાંતિથી જઈને દર્શન કરી શકે. સેમ વસ્તુ એ રીતે બેંક કોર્પોરેટમાં પણ એ રીતે છે, બેંકોમાં પણ એવી રીતે છે કે ભાઈ સિનિયર સિટીઝન માટે લાઈન અલગ. આ જ વસ્તુ જ્યારે ગંગા સ્વરૂપ બહેનો સમજી લે તો પોતાના જીવનમાં ઘણા બધા આગળ આવી શકે છે, એના માટે એની જાણકારી જરૂરી છે.
1: રાજેશભાઈ, સરકાર લોકોની સાથે ચાલી રહી છે, આ વિધવા મહિલાઓ માટે સરકારે કેટલાક પગલાઓ તો લીધા જ હશે,
0: જરૂર,
1: તો એના વિશે થોડી વાત કરશો.
0: સરકારે સૌથી પહેલા વિધવા સહાય યોજના બહાર પાડી, થોડામાં થોડું એને મદદ થાય એવી રીતે વિધવા સહાય યોજના હેઠળ 1250 રૂપિયા, સૌથી પહેલા 800 રૂપિયા રકમ હતી, આજે વખતે 1250 રૂપિયા રકમ દર મહિને જેને ફોર્મ ભરેલું હોય તો એના ખાતામાં આવે છે. એનાથી વિશેષ 10 લાખ રૂપિયાનું મા કાર્ડ યોજના, કે ભાઈ એને કઈ પણ ગંભીર બીમારી હોય તો એનું મા કાર્ડ યોજનાની અંદર જો એનું નામ એડ કરેલું હોય તો એને એ મળી શકે છે એમાંથી. સાહેબ બીજી એક વસ્તુ, ધારો કે એને બીઆરટીએસ એમટીએસ ની હોય તો 70 વર્ષની ઉપરની હોય, તો સિનિયર સિટીઝન જો કાર્ડ કઢાયેલું હોય તો એમને પણ મુસાફરી ફ્રી છે. તદઉપરાંત 50% એસટીમાં રાહત મળે છે કે જે એને ભાઈ એને દીકરીના ઘરે અથવા યાત્રાધામ કોઈ પણ જગ્યાએ જવું હોય તો એને 50% માત્ર 50% કન્ફર્મ ટિકિટ સાથે એને યાત્રા કરવા મળે છે. એવી જ રીતે ટ્રેનમાં પણ ઘણા બધા બેનિફિટ છે સિનિયર સિટીઝનના કે જે એને અમુક કાર્ડ કે ફોર્મ ભરેલા હોય તો એના માટે ગવર્મેન્ટ એક રીતે જોવા જઈએ તો વિધવા માટે ઘણું બધું કરી રહી છે, એને એક જાણકારી હોવી જરૂરી છે.
1: જી, તો વિધવાઓને ઘણીવાર તેમના સાસરીઓ તરફથી તેમના પતિની મિલકત અથવા પૂર્વજોના અધિકારો અંગે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો આવા કિસ્સાઓમાં સૌથી મોટા પડકાર કયા હોય છે?
0: સૌથી પહેલા જે વિધવા છે એ કયા એજમાં ગંગા સ્વરૂપ વિધવાનું સ્થાન લે છે એ મહત્વનું છે. યુવાન વયે જ્યારે એ વિધવા થાય ત્યારે એનું એક સ્થાન એવું થઈ જાય છે કે બોલી ના શકે, સાસરીમાં નવા નવા હોય, જ્યારે સાસરી પક્ષવાળા એને બધી જગ્યાએથી રિમૂવ કરે કે ભાઈ આ મારા દીકરાનું છે, મારા દીકરાએ કમાયેલું છે, આ એની પોલિસી છે તો એના નામની, ભલે નોમિનીમાં એમનું નામ રહ્યું, ગવર્મેન્ટ પણ બધો જ એનો ખર્ચો નોમિનીને આપે છે કે જે એને વારસાએ લખેલું હોય છે, પરંતુ અમુક લેવલે એવી એવી વ્યક્તિઓ હોય છે કે જે આજના યુગમાં પણ એમ કહેવાય કે ભાઈ એ રાક્ષસ છે. આજે જે વ્યક્તિ યુવાન વયે વિધવા થઈ છે એનું દુઃખ એ સમજી નથી શકતા, અને માત્ર એ ધન સંપત્તિ અથવા કોઈ પણ એવી સંપત્તિ કે જે એના પુત્ર દ્વારા પ્રેઝન્ટ કરેલી હોય એ તમામે તમામ એમની પાસેથી છીનવી લે, એનો હક જતો કરવા માટે પ્રયત્ન કરે, અને ગમે તે રીતે એમને મારચૂડ કરીને પણ અથવા માનસિક યાતનાઓ આપીને પણ એની એક સહી કરાવી લે. એ દીકરી જ્યારે સહી કરે ને ત્યારે એ સહી એમને નથી થતી, એ પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે, અને એ સહી કરે ને ત્યારબાદ એનું જીવન એટલું બદલાયેલું હોય છે કે માત્ર એ એનું શરીર હોય છે, એમાં આત્મા નથી હોતો, કેમ કે એનું બધું જ વસ્તુ જતું રહ્યું. આજે એનો પતિ જતો રહ્યો એટલે એનામાંથી જીવ પણ જતો રહ્યો, અને આ એક સહી કરી લેવાથી એની બાદની જે મૂડી હોય કે જે એનાથી કંઈ આગળ વધી શકે, પોતાના પુત્રને કે જે કંઈ હોય એને આગળ વધવા માટે ભણવા માટે જે કંઈ ખર્ચ કરી શકે એ પણ બધું જ કુટુંબવાળા એની પાસેથી છીનવી લેતા હોય છે.
1: રાજેશભાઈ, આપ તો વર્ષોથી મહિલાઓ છે એમની જોડે કામ કરી રહ્યા છો, તો આપના અનુભવ કેવા રહ્યા છે?
0: અમારી સંસ્થા સારથી ફાઉન્ડેશન એક વિધવા બહેનો માટે થઈ અને ગ્રોસરી કીટ આપી રહી છે. દર મહિને લગભગ 500 થી 700 જેવી ગ્રોસરી કીટ જાય કે એને જે જરૂરિયાતો એ પૂરી થઈ શકે. અમારા માટે એવું છે કે ભાઈ અમે શુભકામના આપે છે કે ભાઈ એનું જે કંઈ ખર્ચો એમાં માઇનસ થાય. હવે એની અંદર અમારી પાસે એવા વિડો પણ સામેથી કહે છે કે અમારે આ જરૂરિયાત અત્યારે નથી, અમને થોડું કંઈક એવું કંઈક કામ બતાવો કે જેથી કરીને અમે અમારા જીવનમાં આગળ આવી શકીએ. ત્યારે અમે લોકો એનું નામ ડિટેલ્સ ને બાયોડેટા લઈ લઈએ છીએ, અને અમને એમ લાગે કે આ કંપનીમાં કે આ ઓફિસમાં આ બેનની જરૂરિયાત પૂરી થશે અથવા એને લાયક છે, તો એનો બાયોડેટા ત્યાં મોકલીએ, અમારો રેફરન્સ પડે, બધી જ જવાબદારી અમારી થાય એની સુરક્ષા સાથેની. ત્યારબાદ જે બહેનો ભણવા

0: માંગતી હોય કે ભાઈ મારે થોડું ટીચિંગ કરવું છે, તો અમે લોકો એને અમુક સહાય આપીએ કે ભાઈ તમે આ જગ્યાએ ટીચિંગ કરો. કોલેજમાં અમુક રેફરન્સ પડતા હોય, એ કોલેજમાં એ લોકોને ફ્રી શિક્ષણ આપે છે કે ભાઈ જેનાથી એનો જીવન નિર્વાહ ચાલી શકે. ત્યારબાદ જે યુવાન હોય, વિધવા થયા હોય, એ બહેનો માટે ખાસ અમે લોકો એક અલગ પ્રોજેક્ટ કરી રહ્યા છે કે ભાઈ એ બેન આત્મનિર્ભર બને, તો અમે લોકો એને ગૃહ ઉદ્યોગ ટ્રાન્સફર કરીએ કે ભાઈ એમને શું બનાવતા આવડે છે, કે ભાઈ હું ઘરની બહાર નહીં નીકળી શકું પણ ઘરેથી બેસીને કામ કરીશ, તો અમે એ લોકોને સીવણ, બ્યુટી પાર્લર, ખોરાક એટલે કે જે ખાખરા પાપડ કે જે ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા થઈ શકે અને પોતાનું જીવન, તો એવા પણ અમે એ લોકોને અપડેટ કરાવીએ છીએ કે ભાઈ આ જગ્યાએ છે, આ જગ્યાએ તમે આટલું શીખી લો, તમે તમારા ઘરેથી તમે ડન કરી શકશો.
1: રાજેશભાઈ, શું આપને લાગે છે કે જો ભણેલી મહિલા છે એ સમાજમાં કોઈ ફરક લાવી શકે?
0: જરૂર, બાળકોને ભણાવો, ખાસ કરીને દીકરીને, એ અમુક લેવલ સુધી પહોંચે, એના પગ ઉપર આત્મનિર્ભર થાય, ત્યારે તમે એના લગ્ન કરાવો. લગ્ન બાદ એ પોતાની રીતે પગભર થઈ અને કોઈ જગ્યાએ જોબ કરે, પોતાની રીતે કંપનીમાં આગળ કામ કરે, અથવા ઘરેથી કોઈ પણ કામ કરે કે જેનાથી એને કોઈ પણ બેનિફિટ થાય. એવી જે મહિલા હોય એ ગમે તે ક્ષણે પોતાના પગભર જ રહેશે, કોઈ દિવસ બીજા ઉપર નિર્ભર નહીં થાય. એના માટે એજ્યુકેશન જરૂરી છે. આજના યુગમાં હું દરેકે દરેક માતા પિતાને એક મારા તરફથી સલાહ આપીશ કે પોતાની બાળકીને એવી તૈયાર કરે, એનું લગ્ન થાય ત્યારે પણ પોતાના પતિને કહી શકે હું આત્મનિર્ભર છું, એના પતિ ઉપર ડિપેન્ડન્ટ ના રહે. જ્યારે એને ત્યાં પુત્ર થાય અને પુત્રના લગ્ન થાય ત્યારે પુત્રને પણ કહી શકે કે ભાઈ હું ડિપેન્ડન્ટ નથી, મારી પાસે આવકનો સ્ત્રોત છે, આત્મનિર્ભર છે.
1: રાજેશભાઈ, આપણા સમાજમાં આપણે જોયું છે કે ફાઇનાન્સ કે નાણકીય બાબતો હોય છે એ હંમેશા પુરુષો જ જોતા હોય છે,
0: રાઈટ?
1: તો આપનું શું માનવું છે?
0: સમાજ લેવલે જોતા પુરુષ પ્રધાન દેશ છે, પણ આજે મહિલાઓ પણ આગળ આવે છે, એની પોતાની પણ ઇન્કમ હોય છે. મહિલાએ પોતાની જાણકારી માટે કોઈ યોગ્ય એજન્ટ હોય કે ભાઈ બેન્કિંગ ક્ષેત્રે, કે ભાઈ પોતાનું કામ કઈ રીતે થાય છે, પોતે કમાયેલા પૈસા ક્યાં રોકવા, કે જેથી કરીને એ પોતે આગળ એ નાણાં યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકે, એની આવક વૃદ્ધિમાં થાય, એવી એક સલાહ લેવી જોઈએ કે પોતાનો એક ફાઇનાન્સર જે હોય કે ભાઈ આ ફાઇનાન્સ કંપની છે કે એમાં આ પૈસા તમે રોકો તો તમને બેનિફિટ. પતિ ઉપર નિર્ભર ન રહી શકાય, કેમ કે આજે પતિ છે કાલે સવારે કોઈ જોયું નથી. આપણે કહીએ છીએ ને ભાઈ ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું. આજે તમારી પાસે બધું જ હોય અને એક પળમાં કશું જ ના હોય, ત્યારે તમે પોતે જે રકમ, જે તમે કમાયેલા પૈસા છે એ પતિએ ક્યાં મૂકેલા છે એ તમને પણ ખબર નથી. એક ક્ષણે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ બેંકમાં એક વાર તમે જતા શીખો, ચેક ભરતા શીખો, ચેકમાંથી પૈસા ઉપાડતા શીખો, એટીએમ કાર્ડ કઈ રીતે યુઝ થાય, પિન નંબર કોને કઈ રીતે અપાય. આજે પિન નંબર, ઓટીપી છે બહુ જ કિંમતી છે. અમુક મહિલાઓનો પોતાનો મોબાઈલ તો હોય છે પણ ઓટીપી શું વસ્તુ છે એ ખ્યાલ નથી. એક ઓટીપી થી આખું એનું ખાતું ખાલી થઈ જાય છે અને પછી એની પરિસ્થિતિ જોવાલાયક ના હોય, એટલે એને એ પણ સમજણ હોવી જોઈએ કે ભાઈ એક ઓટીપી કોને આપી શકાય ને કોને ન આપી શકાય. ફોન તો ગમે ત્યાંથી ગમે તે આવવાના છે પણ પોતે કઈ રીતે જવાબ આપે છે, જો એ વસ્તુનું એને નોલેજ હશે તો એ પોતે ફ્રોડ થતું એ રોકી શકશે.
1: તો રાજેશભાઈ, અંતમાં એક સશક્ત મહિલા અને સશક્ત વિધવા માટે આપની શું અપેક્ષાઓ છે?
0: સશક્ત વિધવા એ ત્યારે જ બની શકે જ્યારે સમાજ એની સાથે રહે, એને એક સન્માન આપે, એને એક પ્લેટફોર્મ આપે કે બેન અમે પણ તમારી સાથે જ છે, અને એ જે પ્લેટફોર્મ જે તૈયાર થાય ને, અને એ વ્યક્તિ જ્યારે પોતાના પગભર થઈ અને બીજા 50 વિધવા બહેનોને પોતાની રીતે આત્મનિર્ભર કરાવે ને, ત્યારે એ સમાજ આગળ વધી શકે. આજે તમે જોઈ રહ્યા છો કે અમુક જગ્યાએ અમુક લેવલે એ બહેનો છે અને પોતે એ પોતાની આવડત બતાવે છે, એ આખા સમાજની સામે જજુમીને આગળ વધી રહ્યા છે, ત્યારે સરકાર પણ એને ઘણું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે ખરેખર એવા જે બહેનો હોય ને એને બિરદાવવા જોઈએ. એમને વર્ષમાં નાનો એવો એવોર્ડથી તમે સન્માનિત કરો કે એને પોતાનું સન્માન થયું છે, એવું નહીં પણ સમાજે એનું સન્માન કર્યું છે એવું એને.
1: રાજેશભાઈ, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.
2: સંયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા રાજેશભાઈ સોલંકી સાથેની ઉત્કર્ષ મરાઠીની વાતચીત. મિત્રો, આશા છે કે આ માહિતી જાણવાલાયક લાગી હશે અને જેમને પણ આ માહિતી ઉપયોગી થાય એમ લાગતું હોય એમના સુધી આ માહિતી ચોક્કસથી પહોંચાડજો.
3: તો શ્રોતા મિત્રો,

0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો, અને ફરી મળીએ ત્યાં સુધી લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ.
1: આવજો, ફરી મળીશું.
0: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

રતિકુમાર વ્યાસને આપ સાંભળી રહ્યા હતા રચનાથી દુલાખાગ્નિ. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમંત ગિની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે બે દિવસની સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની ચાર દિવસની મુલાકાતે. ભારત આજથી નવી દિલ્હીમાં બે દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થતાં 54 લોકો ઘાયલ, જ્યારે 18 અન્ય ગુમ. અમેરિકા ઈરાની અધિકારીઓ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા. અને ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે 3-1 સાથે પોતાનો પ્રથમ વિજય મેળવ્યો. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે બે દિવસની સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા છે. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી શેર કરતા કહ્યું કે તેઓ ભારત અને મંગોલિયા વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ આગળ વધારવા ફળદાયી ચર્ચાઓ માટે આતુર છે. આ દરમિયાન વિદેશમંત્રી મંગોલિયન નેતૃત્વ સાથે મુલાકાત કરશે. તેઓ મંગોલિયન વિદેશમંત્રી બટમુન્ક બટસેત્સેક સાથે વાતચીત કરશે. મુલાકાતના બીજા તબક્કામાં વિદેશમંત્રી બુધવાર અને ગુરૂવારે દક્ષિણ કોરિયા જશે. આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર વિદેશમંત્રી ચો હ્યુન સાથે ચર્ચા કરશે. તેઓ ગુરૂવારે જેજુમાં શાંતિ અને સમૃદ્ધિ માટે જેજુ ફોરમમાં મુખ્ય ભાષણ પણ આપશે. કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે સરકાર તમામ નાગરિકો માટે ન્યાયને વધુ સુલભ અને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એક લેખમાં તેમણે જણાવ્યું, ન્યાયિક સંસ્થાઓ એક પુલ તરીકે સેવા આપે છે, જે દરેક હિસ્સેદારને ન્યાય અને સામૂહિક હિત માટે વિશ્વાસ, સંબંધ અને જોડાણની ભાવના વિકસાવવા સક્ષમ બનાવે છે. શ્રી મેઘવાલે કહ્યું, ટેલીલો અને ન્યાયબંધુ જેવી સેવાઓએ ન્યાયની સુલભતામાં સુધારો કર્યો છે. વિડીયો કોન્ફરન્સિંગ, વર્ચ્યુઅલ અદાલત અને અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ ન્યાયતંત્રને જનતાની નજીક લાવ્યું છે. તેમણે કહ્યું કે એઆઈ આધારિત સાધનોનો ઉપયોગ કરીને અદાલતોના ચુકાદાઓ અને આદેશોનું 18 ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવી રહ્યું છે. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ વ્યૂહાત્મક સરહદ સુરક્ષા અને વિદેશ નીતિના મુદ્દાઓની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની ચાર દિવસની અભ્યાસ મુલાકાતે છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સમિતિ આ મહિનાની 25મી તારીખ સુધી જમ્મુ, શ્રીનગર, કારગીલ અને લેહની મુલાકાત લેશે અને સરહદી વિસ્તારોમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે. સમિતિ ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરના વિકાસ, સિંધુ જળસંધિનું સસ્પેન્શન અને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ પાર આતંકવાદના પડકારોની

0: પાસ કરી રહી છે તે ભારત ચીન સંબંધો અને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સમિતિના સભ્યો વરિષ્ઠ નાગરિક અને લશ્કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે, ઉપરાંત સરહદી વિસ્તારોમાં સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા છે. અગાઉ વિદેશ મંત્રાલય અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં સમિતિને ચીન ભારત સંબંધો અને પાકિસ્તાન પર ભારતના વલણ વિશે માહિતગાર કરી હતી. ભારત આજથી નવી દિલ્હીમાં બે દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પ્રતિનિધિમંડળના વડાઓ આજે વિશ્વ સામે બિનપરંપરાગત સુરક્ષા પડકારો વિષય પર વિચારોનું આદાન પ્રદાન કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी. प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे. बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे. चीन के विदेश मंत्री वांग यी भी इसमें शामिल होंगे. ये चौथी बार है जब भारत ब्रिक्स की अध्यक्षता कर रहा है. इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण. समाचार कक्ष से मैं मृगनैनी पांडे.
0: કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 54 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 18 અન્ય ગુમ થયા હતા. સત્તાવાર અહેવાલ અનુસાર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંના એક રાસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં ગઈકાલે રાત્રે વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના કારણે બરઝાન ગેસ સપ્લાય સુવિધામાં મોટી આગ લાગી હતી, જેના કારણે કટોકટી પ્રતિભાવ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. રાજ્ય ઉર્જા જાયન્ટ કતાર એનર્જીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે વિસ્ફોટ થયો ત્યારે નિકાસ ટર્મિનલના ભાગોને ફરીથી શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી હતી. કતારના ગૃહમંત્રાલયે જાનહાનીના આંકડાની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરી છે, જ્યારે કટોકટી અને સુરક્ષા ટીમો સ્થળ પર શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. વિસ્ફોટ અંગેના કારણોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગોવા પોલીસની ગુના શાખાએ મણિપુરમાં પ્રતિબંધિત સક્રિય બળવાખોર સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી PLAના સભ્યની ધરપકડ કરી છે. આરોપી લગભગ 2 દાયકાથી ફરાર હોવાનું મનાય છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ નોંગથોંગ બામ ઇંગો તરીકે થઈ છે. ધરપકડ બાદ ઇંગોને વધુ આગળની કાર્યવાહી માટે મણિપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રે જણાવ્યું કે આરોપી 16 જૂને ગોવા પહોંચ્યો હતો. તે મણિપુરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ 1967 હેઠળ નોંધાયેલા કેસમાં સંકળાયેલ છે. મણિપુર પોલીસે 5 જૂને ખંડણી સંબંધિત કેસમાં 2 આતંકવાદીની ધરપકડ કર્યા બાદ આ સફળતા મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ સલગામકર ગ્રુપ સાથે સંકળાયેલા ગોવા ગેરકાયદેસર આયર્ન ઓર ખાણકામ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આશરે 1023 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ED અનુસાર જપ્ત કરાયેલી મિલકતો સ્વર્ગસ્થ અનિલ વાસુદેવ સલગામકરની મિલકત તેમજ સલગામકર માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, શાંતિલાલ ખુશાલદાસ એન્ડ બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડ, એસ કાંતિલાલ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ, સલિથો ઓર્સ પ્રાઇવેટ લિમિટેડ, વર્ટેક્સ ન્યૂટન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સુવર્ણરેખા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સહિત અનેક સંલગ્ન કંપનીઓના નામે નોંધાયેલી છે. ED એ ગોવા CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી FIRના આધારે તેની તપાસ શરૂ કરી હતી. સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પૂર્ણ થયા બાદ આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 3% સુધીનો મોટો ઘટાડો થયો હતો. ભાવ ઘટાડાને કારણે પુરવઠો ખોરવાની ચિંતાઓ ઘટતા અને ઈરાની તેલ નિકાસમાં વધારો થવાની આશા વધી હતી. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 2% થી વધુ ઘટીને લગભગ $79 પ્રતિ બેરલ થયું હતું, જ્યારે US વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ $75 પ્રતિ બેરલની નજીક ટ્રેડ થયું હતું, જે 3%નો ઘટાડો દર્શાવે છે. US અને ઈરાની અધિકારીઓએ યુદ્ધવિરામને લંબાવવા અને પ્રદેશમાં તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યાના અહેવાલ બાદ ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા હતા. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના જલદાબારીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થઈ ગયો છે, જેમાં 2 વધુ ઘાયલોના મોત થયા છે. મૃતકોમાં 2 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. જલપાઈગુડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 25 ઘાયલ મુસાફરોની સારવાર ચાલી રહી છે. સવા લાખ રૂપિયાનું જેના

પર ઇનામ જાહેર કરાયું હતું તેવા કુખ્યાત ગુનેગાર લાલનસિંહનું ગઈકાલે રાત્રે સહારનપુરમાં ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એસટીએફ એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સરસ્વા નાકુર રોડ પર ગોળીબાર થયો હતો. બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી લાલનસિંહ અનેક ગંભીર ગુનાહિત કેસોમાં વોન્ટેડ હતો, જેમાં વારાણસીમાં સબ ઇન્સ્પેક્ટરને ગોળી મારીને તેમની સર્વિસ પિસ્તોલ લૂંટવાનો અને ચંદૌલી જિલ્લામાં ફાયરિંગ અને લૂંટના કેસનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1થી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટનો પોતાનો પહેલો ગોલ કર્યો. આ જીત સાથે ઇજિપ્તે ગ્રુપ જીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ અગાઉ ફ્લોરિડામાં રમાયેલી ગ્રુપ એચમાં કેપવર્ડે અને ઉરુગ્વે વચ્ચેની મેચ 2-2થી ડ્રોમાં પરિણમી હતી. ગઈકાલે રાત્રે કેલિફોર્નિયામાં ગ્રુપ જી મેચમાં ઇરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી હતી. આ પહેલા એટલાન્ટામાં ગ્રુપ એચ મેચમાં સાઉદી અરેબિયા સામે 4-0થી વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન બુક કર્યું હતું. સ્પેનના હવે 2 મેચમાં 4 પોઈન્ટ

0: કાલે રાત્રે કેલિફોર્નિયામાં ગ્રુપ જી મેચમાં ઈરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી હતી. આ પહેલા એટલાન્ટામાં ગ્રુપ એચ મેચમાં સાઉદી અરેબિયા સામે 4-0 વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન બુક કર્યું હતું. સ્પેનના હવે 2 મેચમાં 4 પોઈન્ટ છે, જ્યારે સાઉદી અરેબિયા 1 પોઈન્ટ પર છે. ઝારખંડમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં વીજળી પડવાથી લગભગ 8 લોકોના મોત અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. રામગઢ, ગિરિડીહ, ખૂંટી, દેવઘર, ધનબાદ અને સાહિબગંજ જિલ્લામાં વીજળી પડવાની ઘટના બની હતી. મૃતકોમાં એક સીપીઆઈ નેતા, એક વર્ડસભ્ય, એક ખેડૂત અને એક અન્ય રહેવાસીનો સમાવેશ થાય છે. ઘાયલોની વિવિધ જિલ્લાઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે 2 દિવસની સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોના સંસદીય સ્થાયી સમિતિ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 4 દિવસની મુલાકાતે. ભારત આજથી નવી દિલ્હીમાં 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થતાં 54 લોકો ઘાયલ, જ્યારે 18 અન્ય ગુમ. અમેરિકા ઈરાની અધિકારીઓ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા અને ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે 3-1 સાથે પોતાનો પ્રથમ વિજય મેળવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કઈ અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. વડોદરા જિલ્લાના 30 ગામોમાંથી પસાર થતો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માલ પરિવહન ક્ષેત્રે એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સાબિત થઈ રહ્યો છે. વરણામાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઉચ્ચ અધિકારીઓએ આપેલી માહિતીના આધારે જૂના ટ્રેક પર ગુડ્સ ટ્રેનની સરેરાશ ઝડપ માત્ર 25-26 કિલોમીટર પ્રતિ કલાક રહેતી હતી, તે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના કારણે હવે 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. આ ઝડપને 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. માલગાડી સમર્પિત ટ્રેક અને ટ્રક ઓન ટ્રેન સેવાને કારણે મહેસાણાની દૂધસાગર ડેરીથી દિલ્હી સુધીના પરિવહન સમયમાં અંદાજે 60% ઘટાડો થયો છે. અગાઉ દૂધના ટેન્કરોને દિલ્હી પહોંચતા 17 કલાકનો સમય લાગતો હતો, જે હવે માત્ર 7 કલાકમાં પહોંચી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના 29 તાલુકામાં આજે વરસાદના અહેવાલ છે, જેમાં સુરતના ઉમરપાડા જિલ્લામાં આજે 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નર્મદા જિલ્લાના સાગબારમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના ગણદેવીમાં વરસાદ થતાં લોકોમાં આનંદની લહેર જોવા મળી છે. સમગ્ર ડાંગ જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણની સાથે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા. મુખ્યમથક આહવા, બોરખેત, બોરખલ, પીપલામાળ વઘઈ અને તેના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ થવાના કારણે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. વલસાડ તાલુકામાં આજે 1 ઇંચ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે ભારે વરસાદની આગાહી છે. દરમિયાન આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં આગામી 1 વર્ષ સુધી પીવાના પાણીનો પૂરતો જથ્થો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે, જેના પગલે પીવાના પાણીને લઈ દક્ષિણ ગુજરાતવાસીઓ આગામી 1 વર્ષ ચિંતામાંથી મુક્ત થયા છે. આ અંગે ઉકાઈ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર મયંક રાઠોડે વધુ માહિતી આપી.
1: દક્ષિણ ગુજરાતની જળદોરી સમયે ઉકાઈ ડેમ આજનું લેવલ 310.80 ફૂટ તથા તેનો લાઈવ જથ્થો 2023.97 MCM છે તથા ઉકાઈ ડેમનું આજનું રૂલ લેવલ 321 ફૂટ છે. 1 વર્ષ માટે ઉકાઈ ડેમમાં હાલની સ્થિતિએ 1 વર્ષ માટે પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને ગત 5 વર્ષની વાત કરીએ તો ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો અને આ વર્ષે પણ સંપૂર્ણ ભરાઈ જાય એવી આશા છે.
0: કચ્છ જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 30 દબાણો દૂર કરીને 22,485 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત 1,67,00,000 રૂપિયા જેટલી થાય છે. દૂર કરાયેલા કુલ દબાણોમાં 11 ધાર્મિક, 17 વાણિજ્યિક તથા 2 રહેણાંક પ્રકારના દબાણોનો સમાવેશ થાય છે. તાલુકાવાર કામગીરીમાં ભુજ તાલુકામાં સૌથી વધુ 15, નખત્રાણા તાલુકામાં 3, ગાંધીધામ તાલુકામાં 2 તેમજ લખપત, મુંદ્રા, માંડવી, ભચાઉ અને રાપર તાલુકામાં 1-1 દબાણ દૂર કરવામાં આવ્યું છે. અબડાસા તાલુકામાં કુલ 5 દબાણો દૂર કરીને નોંધપાત્ર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાની કિશોરીઓમાં અળગ આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણો ખીલે તેવા આશય સાથે સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ નવતર અભિયાનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આજે છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ શાળાની મુલાકાત લઈ બાળાઓ સાથે સંવાદ સાધીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
2: જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સશક્ત દીકરી એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે કલેક્ટર દર સોમવારે એક સ્કૂલમાં જઈને દીકરીઓ સાથે વાત કરશે. આજે વાતો છે એમાં ઓલમોસ્ટ બધા ટોપિક્સ ઇન્ક્લુડ કર્યા છે. દાખલા તરીકે સેફ્ટી કેવી રીતે રાખવાનું છે, આપણે ફિટનેસ કેવી રીતે રાખી શકીએ, કોન્ફિડન્સ બિલ્ડિંગ શું છે, કાઉન્સેલિંગ એક્ટિવિટીઝ પણ ઇન્ક્લુડ કરી છે, જેનાથી જે આપણી દીકરીઓ છે એમાં સેલ્ફ કોન્ફિડન્સ વધશે, એમના જે સ્વપ્ન છે આ સ્વપ્નને સાકાર કરવા માટે આ લોકો પ્રયત્ન કરીને આપણા દેશ માટે કંઈ કરશે.
0: ડાંગ જિલ્લાના કૃષિ મહાવિદ્યાલયની વિદ્યાર્થીની નિકિતાએ નવી દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ 2026 કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. કાર્યક્રમ દરમિયાન કુમારી નિકિતાએ નારી શક્તિવંદન અધિનિયમ, મહિલા આરક્ષણ બિલ વિષય પર પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કર્યા હતા.

રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, માહિતીસભર સંવાદની ક્ષમતા તથા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેનો સકારાત્મક અભિગમ અત્યંત પ્રશંસનીય રહ્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABEDને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે સુરેશ ત્રિવેદી. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી સિહોર નંદ ફાર્મ ખાતે કરવામાં આવી હતી, જેમાં 50થી વધુ સગર્ભા માતાઓએ સાથે મળીને યોગાસન કર્યા હતા. તેમજ આ પ્રોગ્રામને લીડ કરવા માટે આંતરરાષ્ટ્રીય યોગ ખેલાડી 60 કરતાં વધુ સુવર્ણચંદ્રક મેળવેલ હેતસ્વી કાર્તિક સોમાણી ઉપસ્થિત હતા. તેમનું કહેવું હતું કે દર વર્ષે સામાન્ય લોકો તો આ દિવસને ઉજવતા જ હોય છે, પરંતુ ભાવનગર નહીં પણ ગુજરાત આખામાં પહેલી વખત એવું બનશે કે એટલી મોટી સંખ્યામાં સગર્ભા મહિલા હાજર રહીને તેજસ્વી તેમજ દિવ્ય બાળકની પ્રાપ્તિ માટે ભારતની સંસ્કૃતિ, યોગ અને ધ્યાનને અપનાવીને યોગાસન કર્યા હતા. ભાવનગર જિલ્લાના ઐતિહાસિક અને આઇકોનિક સ્થળ હાથવ બંગલા ખાતે મંગલવારથી લોકશાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. સ્વસ્થ જીવન માટે યોગ થીમ હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં નિયમિત યોગાભ્યાસ પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા જોવા મળી હતી. ભાવનગર શહેરમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત નજીક હોવા છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. જૂન મહિનાના પ્રથમ દિવસોમાં બપોરનું મહત્તમ સરેરાશ તાપમાન 40.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા ગત વર્ષની સરખામણીએ 2.9 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાનના આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા પખવાડિયામાં શહેરનું મહત્તમ તાપમાન સતત 41 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઉપર રહ્યું છે. સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ અને ચોમાસા પૂર્વેની હલચલને કારણે ગરમીમાં આંશિક રાહત જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ તેના વિપરીત રહી છે. પરિણામે દિવસ દરમિયાન તીવ્ર તાપ અને સાંજ સુધી ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં વૃદ્ધો, બાળકો અને ખુલ્લામાં કામ કરતા લોકો માટે ખાસ સાવચેતી જરૂરી બની છે. વિશેષજ્ઞોના મતે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ઊંચા તાપમાનનું સંયોજન અસહ્ય બફારાનું મુખ્ય કારણ બને છે. આગામી દિવસોમાં ચોમાસાની ગતિવિધિઓ સક્રિય બનશે ત્યારે જ ગરમીમાંથી નોંધપાત્ર રાહત મળવાની શક્યતા છે. દિવ્યાંગ વ્યક્તિઓના પુનઃસ્થાપન ક્ષેત્રે ભાવનગર અને બોટાદ જિલ્લાને સમગ્ર દેશમાં એક આદર્શ મોડેલ તરીકે સ્થાપિત કરવા માટે એક અભિજીત અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. શ્રી કૃષ્ણકુમાર સિંહજી ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન બંને જિલ્લાની 1600થી વધુ શાળાઓ અને કોલેજમાં સંવેદના પર્વની ઉજવણી કરવામાં આવશે. વર્ષ 2019થી શરૂ થયેલા સંવેદના સોસાયટીમાં અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ખાસ આયોજન કરાયું છે. દિવ્યાંગોના ગાંધીજી તરીકે ઓળખાતા અને 1992થી સેવા આપતા સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી 60મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમની પષ્ટિપૂર્તિના આ પાવન અવસરે સામાન્ય વિદ્યાર્થીઓમાં દિવ્યાંગતા પ્રત્યે સંવેદના અને જાગૃતિ કેળવાય તેવા ઉમદા હેતુથી 4 પ્રમુખ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે શાળાઓ કે કોલેજો હજુ સુધી સંવેદના સોસાયટીમાં જોડાઈ નથી તેઓ સંસ્થાની સત્તાવાર વેબસાઇટ ltsonani.com પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ભાવનગરમાં રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3060ની તાજેતરમાં યોજાયેલ પરિષદમાં શહેરની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજની રોટરેકર ક્લબ, જે સમગ્ર ડિસ્ટ્રીક્ટ 3060માં એકમાત્ર ગર્લ્સની ક્લબ હોવાનું ગૌરવ ધરાવે છે. આ ક્લબને સમગ્ર વર્ષ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ સમાજ ઉપયોગી કાર્યો અને પ્રવૃત્તિઓ માટે સમગ્ર રાજ્ય અને મહારાષ્ટ્રને કુલ મળીને 250થી વધારે ક્લબમાંથી બેસ્ટ ક્લબનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. સાથે સાથે સમગ્ર આ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે કોલેજની વિદ્યાર્થીની માધવી ચૌહાણને બેસ્ટ પ્રેસિડેન્ટનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે, તથા સંસ્થાગત કામગીરી બેસ્ટ ક્લબનો એવોર્ડ પણ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજને પ્રાપ્ત થયેલ છે, જ્યારે શ્રેષ્ઠ પ્રોજેક્ટ ક્લબ સર્વિસ કેટેગરીમાં વંડર વુમેનિયાનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. તેમજ રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજને વર્ષ 2025-26 માટેના શ્રેષ્ઠ સામાજિક સેવારત સંસ્થાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

છે. વેડાવદર અભયારણ્યમાં એક વર્ષમાં 2767 પ્રવાસી વધ્યા તેમજ અંદાજે 34 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ વેડાવદર કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યની મુલાકાતે દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. ભાવનગર શહેરથી 42 કિલોમીટરના અંતરે ભાલ વિસ્તારમાં આવેલા વેડાવદર કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં વિવિધ વન્યજીવો વસવાટ કરી રહ્યા છે. કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં વર્ષ 2024-25માં કુલ 15,200 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આપ સાંભળી રહ્યા હતા ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હરિહરનને સાંભળીએ. રચના છે સુરેશ દલાલની.

તને. આ તો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: નમસ્કાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે સાંજના 4:59:40 થઈ રહી છે. સાંધ્ય સભાના પ્રસારણમાં સૌ મિત્રોનું હાર્દિક અભિવાદન. બરાબર 5 વાગે સભાની શરૂઆતમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર કે સાથ મેં લવલીન નિગમ. વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરને આજ ઉલાનબતાર મેં મંગોલિયા કે વિદેશ મંત્રી બત્સેતસે બટમુખ સે મુલાકાત કી. સોશિયલ મીડિયા પોસ્ટ મેં ડોક્ટર જયશંકર ને કહા કે ચર્ચાઓ મેં ભારત મંગોલિયા રણનીતિક સાઝેદારી મજબૂતી ઓર સંભાવનાઓ પર બાત કી ગઈ હૈ. દોનો નેતાઓને વિકાસ પરિયોજનાઓ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ, શિક્ષા, સુરક્ષા ઓર બહુપક્ષીય મંચો મેં દ્વિપક્ષીય સહયોગ કી પ્રગતિ કી સમીક્ષા કી. रेलवे ने पूर्वी तट रेलवे के 631 किलोमीटर के मार्ग पर स्वचालित रेल सुरक्षा प्रणाली कवच की मंजूरी दे दी है. इससे सुरक्षा और परिचालन दक्षता में सुधार होगा. रेल मंत्रालय ने बताया कि इस परियोजना में पूर्वी तट रेलवे के 6 महत्वपूर्ण खंड शामिल हैं. पश्चिम बंगाल में भाजपा सरकार ने वर्ष 2026-27 के लिए अपना पहला पूर्ण

દસ વાગે સાંભળશો ગુજરાતી નાટક સકંજો. લેખન પ્રવીણ સોલંકી, રજૂઆત કિરીટ બારોટ, અને રાત્રે 10:30 વાગે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ. મિત્રો, આ છે માહિતી અમારા આજે સાંધ્ય સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે પોલીસ જાહેરાત. પોલીસ જાહેરાત અંતર્ગત કેટલીક ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત સાંભળશો. પોલીસ અધિક્ષકની કચેરી તરફથી મળેલી આ યાદી જણાવે છે, રેતલબેન રણજીતભાઈ પટેલ, રહેવાસી ગાંગડિયા કંટ્રોલ ફળિયું, તાલુકો શહેરા જિલ્લો પંચમહાલથી, તારીખ 17મી મેના રોજથી ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે, ઉંમર 23 વર્ષ, રંગે ગૌરવર્ણ, ઊંચાઈ 4.1 ફૂટ, વાળનો રંગ કાળો, આંખોનો રંગ કાળો, શરીરે પાતળા બાંધાના. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલ છે, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જે કોઈને આ વ્યક્તિ અંગે માહિતી મળે તેમને નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી કરવામાં આવે છે. અન્ય એક યાદી અનુસાર શહેરા પોલીસ સ્ટેશનથી મળેલી આ યાદી જણાવે છે, બંટીબેન જે શનાભાઈ ગલાભાઈ પટેલિયાના પુત્રી છે, રહેવાસી બોરિયા સેલોથ ફળિયું, તાલુકો શહેરા જિલ્લો પંચમહાલથી, તારીખ 4મી મેના રોજથી ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે, ઉંમર 20 વર્ષ, રંગે ગોરા, ઊંચાઈ 4.1 ફૂટ, શરીરે પાતળા બાંધાના છે, વાળ અને આંખોનો રંગ કાળો છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલ છે અને ગુજરાતી તથા હિન્દી ભાષા બોલે છે. અન્ય એક યાદી ગોધરા પોલીસ સ્ટેશનથી મળેલી છે, જે અનુસાર પ્રિન્સી રાજુભાઈ ચૌહાણ, રહેવાસી લક્ષ્મી પાર્ક સોસાયટી, પોલિટેકનિકલ રોડ, તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલથી, તારીખ 15મી મેના રોજથી ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે, ઉંમર 15 વર્ષ 9 માસ, રંગે ઘઉંવાણા, ઊંચાઈ 4.5 ફૂટ, શરીરે મધ્યમ બાંધાના, વાળનો રંગ કાળો, આંખોનો રંગ કાળો. તેમણે કાળા કલરની ટી શર્ટ તથા ગ્રીન કલરનો પ્લાઝો પહેરેલ છે, ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી મળે તેમને નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી કરવામાં આવે છે. પોલીસ જાહેરાત પૂરી થઈ. કાર્યક્રમની રૂપરેખા અને પોલીસ જાહેરાત આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીએ બાતો બાતો મેં ફિલ્મના આ ગીતથી. સમુસ્વર આશા ભોંસલે, અમિત કુમાર અને સાથીઓનો.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુલમહોર કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં કુદરત ફિલ્મનું આ ગીત.

0: મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મિત્રો, રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ નટવરસિંહ સરવૈયાના સ્વરમાં કેટલાક પ્રાચીન ભજનો.

0: લોકસંગીતના કાર્યક્રમમાં મિત્રો હમણાં આપ સાંભળી રહ્યા હતા નટવરસિંહ સરવૈયાના સ્વરમાં કેટલાક પ્રાચીન ભજનો.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: લોકસંગીતના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ મૌલિકાબેન દવેના સ્વરમાં કેટલાક લોકગીતો.

0: લોકસંગીતના કાર્યક્રમમાં મિત્રો હમણાં આપ સાંભળી રહ્યા હતા મૌલિકાબેન દવેના પાસેથી કેટલાક લોકગીતો. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો.
1: ભાઈ તૈયાર સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા
0: થોડી જ વારમાં સિંધીમાં સમાચાર સાંભળશો.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કેટલાક ગેરફિલ્મી ગીતો. શરૂઆત કરીએ જગજીતસિંહના સ્વરમાં ગવાયેલ નાઝીર બનારસીની આ રચનાથી.

મિત્રો, આ સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

0: ત્રણ મહિનામાં પૈસા ડબલ.
1: વાહ, ફાસ્ટ અને હાઈ રિટર્ન્સ પણ.
0: શું સ્કીમ છે? કાલે તો નહોતું અહીંયા.
2: અને કાલે હશે પણ નહીં.
3: તે ક્યારે 5 ઓવરમાં ડબલ સેન્ચુરી મારી છે?
0: આવી સ્કીમના પ્રલોભનમાં આવી જઈને આપણે છેતરાઈ શકીએ છીએ.
3: અને આરબીઆઈ કહે છે, તમારા પૈસા સુરક્ષિત રાખો અને સમજદારી પૂર્વક રોકાણ કરો. જો વધુ રિટર્ન્સની પાછળ ભાગ્યા તો રિસ્ક પણ વધુ ઉઠાવવું પડશે.
2: અને ફાસ્ટ રિટર્ન્સથી સાવધ રહો.
3: અને ફાસ્ટ બોલિંગથી પણ. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ ભરતીમાં 20% અનામત મળશે. રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. ક્યુઆર કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા એક વર્ષમાં એસટી નિગમની બસોમાં 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા. રાજ્યના 38 તાલુકામાં આજે ચોમાસા પહેલા મેઘમહેર. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ચાઇનીઝ તાઇપેઈ વચ્ચે મુકાબલો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પૂર્વ અગ્નિવીરો માટે અનેક મહત્વના નિર્ણય લીધા છે, જેમાં અનામત, વયમર્યાદામાં છૂટછાટ સહિતના હિતકારી નિર્ણય સામેલ છે. સાંભળીએ એક અહેવાલ.
5: પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ સીધી ભરતીમાં 20% અનામત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ મહત્વના નિર્ણય મુજબ શારીરિક કસોટી માટે મુક્તિ તેમજ નિયત ઉપલી વયમર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ અપાશે. ઉપરાંત અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના સભ્યોને વયમર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટછાટ આપવાના પણ નિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા. આ નિર્ણયનો લાભ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે. આ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગ્રુપ 2 અને જેલ સિપાઈ તથા વન રક્ષક તેમજ વનપાલ સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ અપાશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
4: રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની BN હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.

0: સાંભળીએ એક અહેવાલ.
1: મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં બે બુલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંધિ અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવાયજ્ઞમાં જોડાશે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
2: વિશ્વ એથ્લેટિક્સ પ્રતિનિધિમંડળે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી. રાજ્યમાં પ્રસ્તાવિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031 માટેના રમતગમત માળખાના અભ્યાસ અને નિરીક્ષણ માટે બીડ ઇવોલ્યુશન પેનલના અધ્યક્ષ એન્ટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ રાજ્યની 2 દિવસની મુલાકાતે છે. ત્યારે પ્રતિનિધિમંડળના સભ્યો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રમતગમત માળખાની નિરીક્ષણથી પ્રતિનિધિમંડળને રાજ્યની સજ્જતા અને રમત સંસ્કૃતિ પ્રત્યક્ષ અનુભૂતિ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે સજ્જ છે. ઉલ્લેખનીય છે, વર્ષ 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 સ્પર્ધા તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કક્ષાની કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના MOU કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત માત્ર એક રોકાણ સમિટ નથી, પણ ગુજરાતના સર્વાંગી વિકાસનું એક શક્તિશાળી માધ્યમ છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગાર સર્જનમાં દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિકાસયાત્રામાં નર્મદા જિલ્લાનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. મંત્રીશ્રીએ તાજેતરમાં જાહેર થયેલી ગુજરાત પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિ 2026નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ નીતિ ખાસ કરીને MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપનારી રોજગારલક્ષી અને ઉદ્યોગ મૈત્રી નીતિ છે. રાજ્યમાં નમોલક્ષ્મી યોજના અમલી થયા પછી શાળાઓમાં ધોરણ 9 થી 12ના વર્ગખંડોમાં 80% હાજરી આપતી કન્યાઓની સંખ્યા વર્ષ 2024-25માં 1,71,988થી વધીને વર્ષ 2025-26માં 2,96,495 થઈ છે, એટલે કે 73% વધારો થયો છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કારણે વિજ્ઞાનના વર્ગોમાં 80 થી 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2024-25માં 19,324થી વધીને વર્ષ 2025-26માં 43,533 થઈ છે, જે ગત એક વર્ષમાં લગભગ 125% વધારો સૂચવે છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજની પજવણીની ઘટનાના 7 આરોપી ફરાર થઈ ગયા છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષના 13 જુનિયર તબીબો પર અત્યાચાર ગુજારવાના આરોપ સાથે બીજા વર્ષના 7 સિનિયર તબીબો વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. ગુનો નોંધાતાની સાથે જ તમામ આરોપી તબીબો મેડિકલ કોલેજની હોસ્ટેલ છોડીને ફરાર થઈ ગયા છે. તેમને ઝડપી લેવા માટે પોલીસે 2 અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. QR કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા 1 વર્ષમાં GSRTCની બસોમાં અંદાજે કુલ 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા છે, જેના દ્વારા નિગમને 112 કરોડથી વધુની આવક થઈ છે. નિગમના જનસંપર્ક અધિકારી શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું કે ST નિગમ દ્વારા સંચાલિત 16 વિભાગના 125 ડેપો ખાતે 10,500 નવા EBTM મશીનો ફાળવાયા છે. તેમણે કહ્યું, ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમરેલી સ્થિત રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ માર્ગ અને મકાન વિભાગની નવી બિલ્ડિંગના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું. આ ભવન અંદાજીત 8 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી વેકરિયાએ કહ્યું કે આ સુવિધાસભર અને અદ્યતન નવા બિલ્ડિંગના નિર્માણથી જિલ્લામાં સરકારી સેવાઓનું સ્તર વધુ ઊંચું આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. મારુતિ સુઝુકી રાજ્યની 5 ITIમાં અદ્યતન મેન્યુફેક્ચરિંગ લેબ બનાવશે. આ માટે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અનુસાર પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આ અદ્યતન લેબ સ્થાપવામાં આવશે. કંપનીના વરિષ્ઠ કાર્યકારી અધિકારી રાહુલ ભારતીએ જણાવ્યું કે આ અદ્યતન ઉત્પાદન પ્રયોગશાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ અને આધુનિક

0: સાધનોના ઉપયોગની તાલીમ અપાશે, જેનાથી એવા વ્યવસાયિકો તૈયાર થશે જેઓ વિકસી રહેલા ઓટોમેટિવ વાતાવરણમાં સરળતાથી કામ કરી શકશે. ખેડા જિલ્લામાં ખેત બચાવો અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો. ખેડા જિલ્લાના મહુધા, કપડવંજ, ઠાસરા, કઠલાલ, માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ, ખેડા અને ગલતેશ્વર તાલુકામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ અને ખેડૂત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ અભિયાનમાં જિલ્લામાં 22 જેટલી તાલીમમાં 849 ખેડૂતો અને પશુપાલક ભાઈ બહેનોએ આધુનિક કૃષિ પદ્ધતિઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. ભરૂચના હાસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના બે આચાર્યોને લંડન ખાતે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્યશ્રીઓના આધ્યાત્મિક નેતૃત્વ, માનવ સેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રચાર પ્રસાર ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવતા આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને આ એવોર્ડથી સન્માનિત કરાયા. આ અંગે ભાવિન પંડ્યાએ પ્રતિક્રિયા આપી.
1: અખંડ અગ્નિની સાધના છેલ્લા 10 વર્ષથી કરી અને એનું પુણ્ય ફળ જાગૃત થયું અને વિદેશમાં અમને લોર્ડ્સ હાઉસની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યરનો આ એવોર્ડ મળ્યો છે. આપણી હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મનો ધજા ફેલાવે એવી લાગણીથી અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવી. આવી જ રીતને સત્ય સનાતન ધર્મને આપણે હિન્દુ ધર્મને જાગૃત કરી આપણા વેદોનો પ્રચાર કરીએ, આપણા ધર્મનો પ્રચાર કરી લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરીએ.
0: રાજ્યના 38 તાલુકામાં આજે વરસાદના અહેવાલ છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થયો છે. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે નર્મદા જિલ્લાના સાગબારામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન વલસાડ અને તાપીના ઉકાઈમાં 1 ઇંચથી વધુ, જ્યારે ભાવનગરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જેનાથી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ભરતનગર વિસ્તારમાં 2 વૃક્ષો ધરાશાયી થયા. નવસારીના વાંસદા તાલુકાના ચોંઢા, નિરપણ, ખાટા આંબા, મોલા આંબા, આંકલાચ સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની નહિવત શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: 22 जून से लेकर अब 28 जून तक हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं. भारी बरसात का संभावना रहेगा. जैसे सूरत, नवसरी, बलसाट, दांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ अधिकतम तापमान है. इसमें अगले 7 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा. कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा है, मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है.
0: અમદાવાદ ખાતે ચાલી રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક વિજય થયો, જ્યારે અન્ય એક મુકાબલામાં થાઇલેન્ડે ઓમાનને હરાવ્યું. પુલ એની પ્રથમ મેચમાં કઝાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 3-2થી વિજય મેળવ્યો. આજની બીજી મેચમાં પુલ બીની ટીમ થાઇલેન્ડને ઓમાનને 3-1થી હરાવ્યું. યજમાન ભારત આજે રાત્રે ચાઇનીઝ તાઇપે સામે મહત્વપૂર્ણ મુકાબલો રમશે. પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ ભરતીમાં 20% અનામત મળશે. રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. ક્યુઆર કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા 1 વર્ષમાં એસટી નિગમની બસોમાં 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા. રાજ્યના 38 તાલુકામાં આજે ચોમાસા પહેલા મેઘમહેર. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ચાઇનીઝ તાઇપે વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: યાર, કોઈ એસી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી બતાઓ જિસમે કમ પ્રીમિયમ હો, બોનસ ભી અચ્છા મિલે ઓર ભરોસે વાલા ભી હો.
4: TLI હૈ ના?
5: સરકારી કર્મચારી કે સાથ સાથ સભી પ્રોફેશનલ, ગ્રેજ્યુએટ ઓર ડિપ્લોમા હોલ્ડર્સ લે સકતે હૈ PLI પોલિસી કા ફાયદા ઓર સાથ મે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કા ભરોસા ભી. અપને નજદીકી પોસ્ટ ઓફિસ સે આજ હી સંપર્ક કરે યા લોગ ઇન કરે indiapost.gov.in પર.
6: અમારો હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે કે કુદરત પાસે દરેક સમસ્યાનું સમાધાન છે અને આજે આપણે એવી જ એક સજીવ અજાયબી વિશે વાત કરવાના છીએ જે માત્ર મીઠું મધ જ નથી આપતી પરંતુ આપના પર્યાવરણ અને ખેતીના સંતુલન માટે પણ અત્યંત અનિવાર્ય છે. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે મધમાખી ઉછેર વિશેની. મિત્રો, શું તમે જાણો છો કે મધમાખી ઉછેર એ ઓછા રોકાણમાં વધુ વળતર આપતો એક આદર્શ વ્યવસાય છે? એક નાના પાયાથી શરૂ કરીને કેવી રીતે મધમાખી પાલન એક કુશળ ઉદ્યોગ બની શકે છે તે વિશેનું આપણને આજે માર્ગદર્શન મળવાનું છે. અને મિત્રો, આ વિશેની વિસ્તૃત માહિતી લઈને આપણી સાથે છે પ્રવીણ કાકા, જેમણે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દ્વારા મધમાખી ઉછેર વિશેની વિસ્તૃત માહિતી શ્રી કમલમ ઠાકોર સાહેબ પાસેથી મેળવી છે. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આ ટેલિફોનિક ઇન્ટરવ્યૂ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે મધમાખી ઉછેર વિશેની.
2: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આયુર્વેદમાં દૂધ, મધ અને ઘીને અમૃત સમાન માનવામાં આવે છે. આ ત્રણેય પદાર્થો પોષક તત્વોના ભંડાર છે. અલગ અલગ રીતે તેમનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અદ્ભુત લાભ મળે છે. મધની વાત કરીએ તો મધ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટની ગુણધર્મ ધરાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તે ખાંસી શરદીમાં પણ રાહત આપે છે. તો મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપણે વાત કરીશું મધ વિશે અને મધમાખી ઉછેર થકી આપણા ખેડૂત મિત્રો પૂરક આવક કઈ રીતે મેળવી શકે એ વિશે વાત કરીશું. અને મિત્રો, આ વિષય પર વાત કરવા માટે ઉપસ્થિત છે શ્રી કમલકુમાર ઠાકોર સાહેબ, કે જેઓ બાગાયત અધિકારી તરીકે નાયબ બાગાયત નિયામકની કચેરી આણંદ ખાતે પોતાની સેવા આપે છે. સાહેબ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
3: નમસ્તે.
2: પહેલા તો અમારા ખેડૂત મિત્રોને અને શ્રોતા મિત્રોને મધમાખી વિશે થોડી પ્રાથમિક માહિતી આપશો.
3: નમસ્કાર ખેડૂત મિત્રો. મધમાખીની કુદરતની એક અદ્ભુત ભેટ છે. મધમાખી ઉછેર, જેને એપિકલ્ચર પણ કહેવામાં આવે છે, એ ખેતી સાથે સંકળાયેલા એક મહત્વપૂર્ણ અને નફાકારક વ્યવસાય છે. ખેડૂતો પોતાની નિયમિત ખેતીની સાથે મધમાખીની ઉછેર કરીને વધારાની આવક પણ મેળવી શકે છે. મિત્રો, મધમાખીઓ ફૂલોમાંથી રસ અને પરાગકણો એકત્રિત કરે છે. આ રસને તેઓ પોતાના શરીરમાં પ્રક્રિયા કરીને મધમાં ફેરવે છે અને મધપુડામાં સંગ્રહ કરે છે. વર્ષોથી લોકો જંગલમાંથી કુદરતી મધ એકત્ર કરતા આવ્યા છે, પરંતુ આજે વૈજ્ઞાનિક પદ્ધતિથી મધમાખી ઉછેર એક સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસ્યો છે. મધ અને તેના ઉત્પાદનોની બજારમાં સતત વધતી માંગને કારણે મધમાખી ઉછેરનું મહત્વ દિવસે દિવસે વધી રહ્યું છે. મધમાખી ઉછેરમાંથી મુખ્યત્વે મધ અને મીણ જેવા મૂલ્યવાન ઉત્પાદનોનો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પરાગકણ, રોયલ જેલી અને પ્રોપોલિસ જેવા અન્ય ઉત્પાદનો પણ મેળવી શકાય છે. મધમાખી ઉછેરનો એક મહત્વનો ફાયદો એ છે કે તે પાકોના પરાગનની પ્રક્રિયા વધારીને ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરે છે. આમ ખેડૂતોને મધના વેચાણમાં માંથી આવક મળે છે અને સાથે સાથે પાકનું ઉત્પાદન પણ વધે છે. મિત્રો, ઓછી મૂડી, ઓછી જગ્યાની જરૂરિયાત અને સારા બજારને કારણે મધમાખી ઉછેર ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું એક ઉત્તમ સાધન બની રહ્યું છે. તો ચાલો મધમાખી ઉછેર અપનાવીએ. આવક વધારવાની સાથે કૃષિ ઉત્પાદન વધારવામાં પણ આપણે યોગદાન આપી શકાય છે.
2: ઠાકોર સાહેબ, મધમાખી ઉછેરની વાત આપણે તમારા મુખ્ય સાંભળીશું, પણ એ પહેલા ભારતમાં જોવા મળતી મધમાખીની મુખ્ય પ્રજાતિઓ વિશે માહિતી આપશો, ઉપરાંત ભારતમાં મધમાખી ઉછેરનો ઇતિહાસ અને એનો મહત્વ વિશે પણ વાત કરશો.
3: મિત્રો, મધમાખી અને મધમાખી ઉછેરનો ઇતિહાસ ભારતમાં અત્યંત પ્રાચીન છે. આપણા દેશના અનેક ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથો જેવા કે રામાયણ, કુરાન તેમજ અન્ય પ્રાચીન સાહિત્યમાં મધમાખી અને મધના મહત્વનો ઉલ્લેખ જોવા મળેલ છે. આયુર્વેદમાં પણ મધનો ઉપયોગ દવાઓ અને આરોગ્યવર્ધક પદાર્થ તરીકે સદીઓથી કરવામાં આવે છે. મધમાખી એક અત્યંત સુવ્યવસ્થિત અને સામાજિક જીવન જીવતું કીટક છે. તે તત્વપક્ષ એટલે કે હાઇમોપ્ટેરા શ્રેણીનું કીટક

0: છે અને તેના જીવનચક્રમાં સંપૂર્ણ કાર્યતરણ જોવા મળે છે. ઈંડા, ઈયળ, પોસેટા અને પુખ્ત અવસ્થામાં એમ ચાર તબક્કામાં તેનો વિકાસ થાય છે. મિત્રો, ભારતમાં મધમાખી ઉછેર માટે વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને આધુનિક પદ્ધતિનો ઉપયોગ 19મી સદીના અંત ભાગથી શરૂ થયો હતો. ત્યારબાદ મધમાખી ઉછેરને એક વ્યવસાય તરીકે વિકસાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા. ભારતમાં આજે પણ મધમાખી ઉછેરનો મોટો હિસ્સો વન આધારિત છે. દેશના કુલ મધ ઉત્પાદનમાં સૌથી મોટો ફાળો ભમરિયું મધમાખી એટલે કે એપિસ ડોર્સાટાનો છે, જે કુદરતી રીતે જંગલોમાં વસવાટ કરે છે. મિત્રો, ગૌરવની વાત એ છે કે સમગ્ર વિશ્વમાં મધના ઉત્પાદનમાં ભારત અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે અને હાલ મધ ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વમાં 5મા ક્રમે જણાય છે. આમ મધમાખી ઉછેર માત્ર મધ ઉત્પાદન પૂરતું મર્યાદિત નથી, પરંતુ ખેતીમાં પરાગજ્ઞાન, પર્યાવરણ સંરક્ષણ, રોજગારી નિર્માણ અને ખેડૂતોની આવક વધારવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
1: એટલે કે ઠાકોર સાહેબ, મધમાખી આપણા ખેડૂતોને પૂરક આવક પણ રળી આપે છે, તો ખેડૂત મિત્રોને મધમાખી ઉછેરના કયા કયા ફાયદા થાય છે અને તેઓ આ મધમાખી ઉછેર દ્વારા કઈ રીતે રોજગારી અથવા પૂરક આવક મેળવી શકે એ વિશે પણ વાત કરશો?
0: મિત્રો, મધમાખી ઉછેર એક એવો વ્યવસાય છે જેમાં ઓછા સમય, ઓછી મૂડી અને ઓછી માળખાકીય સુવિધાઓ જરૂર પડે છે. તેથી નાના અને સીમાંત ખેડૂતોના માટે પણ આ વ્યવસાય ખૂબ જ અનુકૂળ છે. મધમાખી ઉછેર માત્ર આવકનું સાધન નથી, પરંતુ તે પર્યાવરણ માટે પણ લાભદાયક છે. મધમાખીઓ વિવિધ પાકો, ફળો અને શાકભાજીમાં પરાગજ્ઞાનની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મધ એક સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ છે. પરંપરાગત રીતે જંગલોમાંથી મધ એકત્ર કરતી વખતે ઘણી વખત મધમાખીઓના વસવાટનો નાશ થતો હોય છે, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખોખામાં મધમાખી ઉછેરવાથી મધનું ઉત્પાદન સરળતાથી અને મધમાખીઓને નુકસાન પહોંચાડ્યા વગર મેળવી શકાય છે. મધમાખી ઉછેર વ્યક્તિગત સ્તરે તેમજ જૂથ આધારિત પ્રવૃત્તિ તરીકે પણ સફળતાપૂર્વક કરી શકાય છે. આથી સ્વરોજગારી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઉભી થાય છે. મિત્રો, મધમાખી ઉછેરમાંથી માત્ર મધ જ નહીં, પરંતુ અનેક મૂલ્યવાન ઉત્પાદનો પણ પ્રાપ્ત થાય છે, જેમાં મધ, મીડ, પ્રોપોલિસ, પરાગકણ, રોયલ જેલી અને મધમાખીનું ઝેર જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ તમામ ઉત્પાદનોની બજારમાં સારી માંગ હોવાથી ખેડૂતોને વધારાની આવક પ્રાપ્ત થાય છે. આમ મધમાખી ઉછેર ખેડૂતો માટે ઓછી મૂડીમાં વધુ લાભ આપતો અને પર્યાવરણને અનુકૂળ કૃષિ ઉત્પાદન વધારવા મદદરૂપ એવી ઉત્તમ વ્યવસાય છે.
1: ઠાકોર સાહેબ, મધમાખી પાલનથી મળતા ઉત્પાદનો વિશે તમે માહિતી આપી, એ ઉત્પાદનોની થોડી વિસ્તૃત માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો?
0: મિત્રો, સામાન્ય રીતે લોકો મધમાખી પાલન માત્ર મધ ઉત્પાદન સાથે જોડે છે, પરંતુ હકીકતમાં મધમાખી પાલનમાંથી અનેક ઉપયોગી અને બજારમાં માંગ ધરાવતા ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ વાત કરીએ મધ વિશે. મધમાખીઓ ફૂલોમાંથી મધુર રસ અને પરાગરસ એકત્રિત કરીને વિશેષ પ્રક્રિયા દ્વારા મધ તૈયાર કરે છે. આ મધ મધપુડામાં સંગ્રહિત કરવામાં આવે છે. મધમાં આશરે 70-75% શર્કરા, 70-20% પાણી તેમજ વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો રહેલા હોય છે. મધ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને આરોગ્યવર્ધક ખોરાક તરીકે વિશ્વભરમાં ઉપયોગમાં લેવાય છે. મધમાખી પાલનમાંથી મળતું બીજું મહત્વનું ઉત્પાદન છે પ્રોપોલિસ. મધમાખીઓ છોડ અને ફૂલોમાંથી મળતા ચીકણો પદાર્થ મીણ અને રેઝિનને ભેળવી પ્રોપોલિસ બનાવે છે. તેને મધમાખીનો ગુંદર પણ કહેવામાં આવે છે. પ્રોપોલિસમાં જીવાણુ અને વિષાણુ વિરોધી ગુણધર્મો હોય છે. તેનો ઉપયોગ દવાઓ, સૌંદર્ય પ્રસાધનો અને સંગીતના સાધનોના રંગકામમાં થાય છે. મિત્રો, પરાગરજ અથવા પોલન પણ મધમાખી પાલનનું એક મહત્વપૂર્ણ ઉત્પાદન છે. મધમાખીઓ ફૂલોમાંથી પરાગરજ એકત્રિત કરે છે, જે પ્રોટીનથી ભરપૂર કુદરતી ખોરાક છે. તેમાં પ્રોટીન, શર્કરા, વિટામિન અને ખનિજ તત્વો ભરપૂર પ્રમાણમાં હોવાથી તેને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે પણ તેનો ઉપયોગ વધતો જ જઈ રહ્યો છે. આ ઉપરાંત મધમાખીઓ દ્વારા ઉત્પન્ન થતો એક અત્યંત પૌષ્ટિક પદાર્થ છે રોયલ જેલી. આ પદાર્થ કામદાર મધમાખીઓની વિશેષ ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે અને રાણી મધમાખી તથા નાની ઈયળોના પોષણ માટે ઉપયોગમાં લેવાય છે. રોયલ જેલીમાં પ્રોટીન, વિટામિન્સ, ખનિજ તત્વો તથા જીવાણુ વિરોધી ગુણધર્મો હોય છે. આરોગ્ય અને ઔષધીય ક્ષેત્રે તેની વિશેષ માંગ રહે છે. મિત્રો, મધમાખીઓ દ્વારા ઉત્પન્ન થતું બી વેક્સ અથવા મીણ પણ ખૂબ જ ઉપયોગી ઉત્પાદન છે. કામદાર મધમાખીઓ મીણ ઉત્પન્ન કરી મધપુડાનું નિર્માણ કરે છે. મીણનો ઉપયોગ મીણબત્તી, સૌંદર્ય પ્રસાધનો, દવાઓ, ચામડા અને લાકડાઓના ઉદ્યોગ તેમજ કૃત્રિમ મધપુડાના આધાર બનાવવામાં થાય છે. આમ મધમાખી પાલન માત્ર મધ ઉત્પાદન પૂરતું મર્યાદિત નથી, મધ, પ્રોપોલિસ, પરાગરજ, રોયલ જેલી અને મીણ જેવા વિવિધ ઉત્પાદનો દ્વારા ખેડૂત વધારાની આવક મેળવી શકે છે અને એક સફળ કૃષિ આધારિત ઉદ્યોગ વિકસાવી

0: વિકસાવી શકે છે.
1: ઠાકોર સાહેબ, મધના મહત્વ વિશે અને એના ઉપયોગ વિશે સરસ મજાની માહિતી આપી, સાથે મધમાખી પાલનથી મળતા ઉત્પાદનો વિશે પણ સરસ મજાની માહિતી આપી. તો આપણા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો જો મધમાખી પાલન અથવા મધમાખી ઉછેર કરવા માંગે તો એના માટે પ્રથમ શાની જરૂરિયાત ઊભી થાય છે, એ મધમાખી પાલન કઈ રીતે કરી શકાય એ વિશે વાત કરશો?
0: મિત્રો, આપણા દેશમાં મધમાખીની અનેક જાતિઓ જોવા મળે છે, પરંતુ મધ ઉત્પાદન અને મધ પાલનના દ્રષ્ટિકોણથી ચાર મુખ્ય પ્રજાતિઓ મહત્વ જણાય છે.

0: થતું મધ પ્રમાણમાં પાતળું હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. ભારતમાં કુદરતી રીતે મળતા મધમાં મોટો હિસ્સો આ પ્રજાતિ દ્વારા થાય છે. બીજી મહત્વની પ્રજાતિ છે ભારતીય મધમાખી, જેને એપિસ સેરેના કહેવામાં આવે છે. આ મધમાખી ભારતની મૂળ પ્રજાતિ છે. તે જમીનમાં ઊંધાઈના રાફડામાં અને ઝાડની બખોલમાં સમાંતર પૂળા બનાવે છે. આ માખીને મધપેટીમાં ઉછેરી શકાય છે. તેનું મધ ગુણવત્તાયુક્ત જાડું ઓછા પાણીવાળું હોય છે. જોકે આ મધમાખી મીણના ફૂંદા સામે પ્રમાણમાં વધુ સંવેદનશીલ હોય છે. ત્રીજી પ્રજાતિ છે નાની મધમાખી અથવા એપિસ ફ્લોરા. આ માખી ખુલ્લી જગ્યાઓમાં નાના મધપૂળા બનાવે છે. તે વારંવાર પોતાના વસવાટ બદલે છે અને લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહેતી નથી. આથી તેનું પાલન વ્યવસાયિક રીતે મુશ્કેલ બને છે. આ માખીમાંથી મધનું ઉત્પાદન પણ ઘણું જ ઓછું મળે છે અને મધમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. ચોથી અને સૌથી વધુ વ્યવસાયિક રીતે ઉછેરવામાં આવતી પ્રજાતિ છે ઇટાલિયન મધમાખી, જેને એપિક્સ મેલિફેરા અથવા યુરોપિયન બી કહેવામાં આવે છે. આ માખી ઇટાલીમાંથી ભારતમાં લાવવામાં આવી હતી. તે મધમાખી પેટીમાં સરળતાથી ઉછેરી શકાય છે અને મધ એકત્ર કરાવીને તેની ક્ષમતા ખૂબ જ ઊંચી છે. તેનું મધ જાડું ગુણવત્તાયુક્ત અને ઓછા પાણીવાળું હોય છે. વ્યવસાયિક મધમાખી પાલન માટે આ પ્રજાતિ ખૂબ જ લોકપ્રિય છે. મિત્રો, આ ઉપરાંત ખીચ્યું મધ અથવા ડેમર બી તરીકે ઓળખાતી મેલિપોના અને ટ્રાઇગોના જાતિઓ પણ જોવા મળે છે. આમ મધમાખીની દરેક પ્રજાતિની પોતાની વિશિષ્ટતાઓ છે. વ્યવસાયિક મધમાખી પાલન માટે ભારતીય મધમાખી અને ઇટાલિયન મધમાખી વધુ અનુકૂળ માનવામાં આવે છે, જ્યારે અન્ય પ્રજાતિઓ કુદરતી પરાગજ્ઞાન અને જૈવ વૈવિધ જાળવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
1: ઠાકોર સાહેબ, જો મધમાખી ઉછેર કરવો હોય તો મધપુડાની સ્થાપના અને કોલોનીનું વ્યવસ્થાપનની જરૂર પડે, તો એ મધપુડાની સ્થાપના અને કોલોનીનું વ્યવસ્થાપન વિશે માહિતી આપશો?
0: મિત્રો, મધમાખી ઉછેરમાં યોગ્ય સ્થળની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મધપુડાની સ્થાપના માટે એવું સ્થળ પસંદ કરવું જોઈએ જે ખુલ્લું, સૂકું, બગીચા કે ફૂલવાળા વિસ્તાર નજીક હોય. આસપાસ મધુરસ, પરાગરજ અને સ્વચ્છ પાણીની પૂરતી ઉપલબ્ધતા હોવી જરૂરી છે. મધપુડાને સીધા તીવ્ર સૂર્યપ્રકાશથી સુરક્ષિત રાખવાથી અંદરનું તાપમાન યોગ્ય રહે છે અને મધમાખીઓનું કાર્ય સુગમ બને છે. મધપુડાનું સ્ટેન્ડ રાખવામાં આવે છે. ત્યાં આસપાસ કીડા કે અન્ય જીવજંતુઓ દરોને દૂર કરવા જોઈએ. મધમાખીની કોલોની સામાન્ય રીતે પૂર્વ દિશા તરફ રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેથી તેને તડકા અને વરસાદની રક્ષણ મળી શકે. મિત્રો, મધપુડા અને પશુઓ ભારે વાહન વ્યવહાર વાળા રસ્તા વધુ જગ્યાઓથી દૂર રાખવું જોઈએ, કારણ કે આ પરિબળો મધમાખીઓને તકલીફ પહોંચાડી શકે છે. હવે વાત કરીએ કોલોની સ્થાપના વિશે. મધમાખીની કોલોની સ્થાપવા માટે ઘણી વખત જંગલી ઝૂંડને મધપુડાના ખોખામાં સ્થળાંતરિત કરવામાં આવે છે. મધમાખીઓને આકર્ષવા માટે ખોખાને જૂના મીણ અને કુદરતી સુગંધથી તૈયાર કરવામાં આવે છે. શક્ય હોય તો રાણી માખીને ખોખામાં મૂકવાથી અન્ય માખીઓ પણ ત્યાં સ્થાયી થાય છે. નવી વસાવેલી કોલોનીઓને શરૂઆતના થોડા અઠવાડિયા સુધી ગરમ પાણીમાં ઓગાળેલી ખાંડનો રસ આપવામાં આવે છે. તેનાથી મધમાખીઓ ઝડપથી મધપુડો તૈયાર કરી શકે છે અને વસાવતનો વિકાસ સારી રીતે થાય છે. મિત્રો, કોલોનીની સફળતા માટે નિયમિત વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. દર અઠવાડિયે ઓછામાં ઓછી એક વખત મધપુડાની તપાસ કરવી જોઈએ, ખાસ કરીને સવારના સમયે. તપાસ દરમિયાન મધપુડાની સફાઈ, રાણી માખીની હાજરી, ઈંડા અને બચ્ચાનો વિકાસ, મધ અને પરાગરજનો સંગ્રહ તથા કોલોનીની તંદુરસ્તીનું નિરીક્ષણ કરવું જોઈએ. સાથે સાથે મધમાખીના દુશ્મનો અને રોગો ઉપર પણ નજર રાખવી જરૂરી છે. જીવાણુઓ, રીછ, મધમક્ષી, પક્ષીઓ, હની બેજર્સ અને મધમાખી ઈતડી જેવા જીવ મધપુડાને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને મધમાખી ઈતડી વિશ્વભરમાં મધમાખી વસાહતો માટે ગંભીર સમસ્યા બનવામાં આવે છે. ઉધઈના ઉપદ્રવથી બચવા માટે મધપેટીના તળિયા અને આજુબાજુની નિયમિત સફાઈ કરવી જોઈએ. જરૂર જણાય ત્યારે યોગ્ય જંતુ નિયંત્રણના ઉપાયો અપનાવવા જોઈએ. મિત્રો, યોગ્ય સ્થળની પસંદગી, વૈજ્ઞાનિક રીતે કોલોનીની સ્થાપના અને નિયમિત દેખરેખ દ્વારા મધમાખી ઉછેરનું વધુ સફળ અને નફાકારક બનાવી શકાય છે.
1: ઠાકોર સાહેબ, દરેક જીવ માટે ખોરાક અગત્યનો છે. જો યોગ્ય આહાર મળે તો એનો વૃદ્ધિ વિકાસ અને ઉત્પાદન શક્તિ સારી રીતે વધતી હોય છે. તો મધમાખીમાં ફીડિંગનું મહત્વ અને એના વ્યવસ્થાપન વિશે સમજાવો.
0: આપણે મધમાખી ઉછેરમાં ફીડિંગ એટલે કે કૃત્રિમ ખોરાક આપવાના મહત્વ અને તેની પદ્ધતિ વિશે માહિતી મેળવીએ. મિત્રો, જેમ દરેક જીવંત પ્રાણીને જીવન માટે ખોરાક જરૂરી છે, તેમ મધમાખીઓને પણ પરાગરજ અને ફૂલોના રસની જરૂર પડે છે. પરંતુ વર્ષ દરમિયાન

0: દરેક સમયે પૂરતા પ્રમાણમાં ફૂલો ઉપલબ્ધ હોતા નથી. આવા સમયમાં મધમાખીઓને પૂરતો ખોરાક ન મળતા રાણી માખી ઈંડા મૂકવાનું ઘટાડી દે છે અને અથવા તો બંધ કરી દે છે, જેને કારણે કોલોનીની સંખ્યા ઘટી શકે છે. સામાન્ય રીતે મધમાખીઓ ખોરાકની અછતના સમયગાળા માટે મધ અને પરાગરજનો સંગ્રહ કરી રાખે છે, પરંતુ વ્યવસાયિક મધમાખી પાલનમાં મધ કાઢી લેવામાં આવતું હોવાથી જરૂરિયાતના સમયમાં મધમાખીઓને કૃત્રિમ ખોરાક આપવાની જરૂર પડે છે. જ્યારે મધપુડામાં મધનો જથ્થો ઓછો હોય અને બહારથી પુષ્પરસ મળતો ન હોય ત્યારે ખાંડની ચાસણીનું મધ વિકલ્પ રૂપે આપવામાં આવે છે. ચાસણી બનાવવા માટે પાણીને ગરમ કરવું, પરંતુ ઉકાળવું નહીં. ત્યારબાદ તેમાં જરૂરી પ્રમાણમાં ખાંડ ઉમેરી સારી રીતે હલાવી ચાસણી તૈયાર કરવી. ચાસણી સંપૂર્ણ ઠંડી થયા પછી જ મધમાખીને આપવી. મિત્રો, ઋતુ અનુસાર ખાંડ અને પાણીનું પ્રમાણ બદલાય છે. જેમ કે શિયાળામાં 2 ભાગ ખાંડ અને 1 ભાગ પાણી, એ જ રીતે ઉનાળામાં 1 ભાગ ખાંડ અને 2 ભાગ પાણી, અને ચોમાસામાં 1 ભાગ ખાંડ અને 1 ભાગ પાણી. ચાસણી ઉપરાંત વિવિધ પોષક ખોરાકના મિશ્રણોમાં પણ આપવામાં આવે છે, જેમ કે મધ અને પોલનનું મિશ્રણ, સોયાબીનનો લોટ, પોલન, સુક્રોઝ અને પાણીનું મિશ્રણ, ઈસ્ટ, મકાઈનો લોટ અને દૂધના પાવડરનો. ફીડિંગ આપતી વખતે કેટલીક ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. દરેક મધપેટીને તેની જરૂરિયાત મુજબ ખોરાક આપવો જોઈએ. ઓછી મધમાખી ધરાવતા કોલોનીને ઓછો અને વધુ સંખ્યાવાળી કોલોનીને વધુ ખોરાક આપવો જોઈએ. ફીડિંગ હંમેશા સાંજે શક્ય હોય તો સૂર્યાસ્ત પછી જ આપવું જોઈએ. સવારે ખોરાકના પાત્રોને મધપેટીમાંથી દૂર કરી લેવા જોઈએ. ખોરાક આપતી વખતે ચાસણીના ટીપા જમીન પર ન પડે તેની ખાસ કાળજી રાખવી. જો ચાસણી ઢોળાઈ જાય તો તે જગ્યાને પાણીથી સાફ કરી દેવી જોઈએ, કારણ કે તેનાથી અન્ય મધમાખીઓ આકર્ષાઈ લૂંટમારની શક્યતા વધી શકે છે. મધપેટીનું પ્રવેશદ્વાર શક્ય તેટલું સાંકડું રાખવું જોઈએ, જેથી બહારની મધમાખીઓ દ્વારા હુમલો અથવા લૂંટમાર ન થાય. તેમજ ક્યારેક ગરમ ચાસણી આપવી નહીં, કારણ કે તે મધમાખીઓને નુકસાન પહોંચાડી શકે છે અને લૂંટમારને પ્રોત્સાહન આપી શકે છે. ખાસ યાદ રાખવું કે કૃત્રિમ ખોરાક બનાવતી વખતે મધનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે તેનાથી રોગચાળો ફેલાવાનો ભય રહે છે. મિત્રો, યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિથી ફીડિંગ આપવાથી મધમાખીની વસાહત મજબૂત રહે છે, રાણીનું ઈંડા મૂકવાનું કાર્ય ચાલુ રહે છે અને મધ ઉત્પાદન પણ સારું મળે છે.
1: ઠાકોર સાહેબ, આ મધમાખીના ઉછેરમાં મધમાખીઓમાં મુખ્યત્વે કયા કયા રોગો જોવા મળે છે અથવા કયા કયા રોગો આવતા હોય છે અને તેનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય એ વિશે માહિતી આપશો?
0: આપણે મધમાખી ઉછેરમાં જોવા મળતા મુખ્ય રોગો અને તેના નિયંત્રણ વિશે માહિતી મેળવીએ. મિત્રો, મધમાખી કોલોનીની તંદુરસ્તી જ સારું મધ ઉત્પાદન અને સફળ મધમાખી પાલનનો આધાર છે. તેથી વિવિધ રોગોના લક્ષણોનું સમયસર ઓળખ અને યોગ્ય વ્યવસ્થાન ખૂબ જ જરૂરી છે. મધમાખીના મુખ્ય રોગો છે ફાઉલ બ્રૂડ, જેમાં ઈયળો મરી જાય છે અને દુર્ગંધ આવે છે. બીજું છે સેક બ્રૂડ, જેમાં ઈયળો કોથળા જેવા દેખાય છે. ત્રીજું છે લકવો રોગ, જેમાં મધમાખી ઉડી શકતી નથી પણ શરીરમાં ધ્રુજારી થાય છે. નોસેમા, જેમાં મધમાખીનું પેટ ફૂલી જાય છે અને મધમાખી નબળી પડે છે. પછી એ જ રીતે એકેરિના, ચોક બ્રૂડ અને સેપ્ટિસેમિયા એવા અલગ અલગ મુખ્ય રોગો છે. સૌપ્રથમ મધપેટીની નિયમિત તપાસ કરવી, મધપેટીના આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું, પૂરતી હવાની અવર જવર જાળવવી, ભેજનું નિયંત્રણ રાખવું, રોગગ્રસ્ત ફ્રેમો અને કોલોની અલગ રાખવી, તંદુરસ્ત અને શક્તિશાળી રાણી ધરાવતી કોલોની જાળવણી, જરૂરી હોય ત્યારે નિષ્ણાતની સલાહ મુજબ દવાઓનો ઉપયોગ કરવો, મધપેટીના સાધનોના સમાંતરે સફાઈ અને જંતુમુક્ત કરવી. મિત્રો, સમયસર રોગની ઓળખ અને યોગ્ય સંચાલન દ્વારા મધમાખી કોલોનીને સુરક્ષિત રાખવી શકાય છે અને મધ ઉત્પાદનને નુકસાનથી બચાવી શકાય છે.
1: મધમાખી પાલન કરવું હોય તો એમાં સરકારની સહાય વિશે અને એમના જે પ્રોત્સાહક યોજના હોય એ વિશે પણ વાત કરશો?
0: મધમાખીની ઉછેર થકી પરાગ નયનના સપોર્ટ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓમાં લાભ આપવામાં આવે છે. સૌ પ્રથમ મધમાખીની કોલોની કાં તો મધમાખી હાઉસ, એમાં સામાન્ય ખેડૂતોને ખર્ચના 55% કાં તો મહત્તમ 2,200 રૂપિયા સહાય, અને જો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય તો ખર્ચના 65% કે મહત્તમ 2,500 જેટલી સહાય હોય છે. એ જ રીતે જે આપણે હની એક્સ્ટ્રેક્શન મશીન કાં તો ફૂડ ગ્રેડ કન્ટેનર જેવા કઈ સાધનો લઈએ તો સામાન્ય ખેડૂતોને 55% કાં તો મહત્તમ 11,000, અનુસૂચિત જનજાતિ અને જાતિના ખેડૂતોને 65% કાં તો મહત્તમ 13,000 ની સહાય આપવામાં આવે છે. તેમજ અત્યારે હાલ ગુજરાત સરકાર

0: દ્વારા મિશન મધમાખી કાર્યક્રમ હેઠળ જે મોટા મોટા રજીસ્ટર ખેડૂત જૂથો હોય છે, એફપીઓ હોય છે, એફપીસી ગ્રેડના સહકારી સંસ્થાઓ, ડેરીઓ કે જિલ્લા દૂધ સંઘ હોય, તેમને યુનિટ કોસ્ટ 1 કરોડનું હોય છે, જેમાં વિવિધ ઘટકો જેવા કે મધમાખી સમૂહ, હની એક્સટ્રેશન ફ્રેમ, ગુડ ગ્રેડ કન્ટેનર, પ્રોસેસિંગ પેકેજિંગ અથવા કોલ્ડ રૂમ, બી બ્રીડિંગ, બી હાઇવ્સ, ન્યુક્લિયર ક્લસ્ટર તૈયાર કરવા, બી કોલોનીઝ તૈયાર કરવા, એ બધાની અંદર અલગ અલગ યોજનાઓમાં અલગ અલગ સહાય આપે છે અને ખેડૂતો તેનો ઉપયોગ બી લઈ શકે છે.
1: ઠાકોર સાહેબ, આપણા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને જો મધમાખી ઉછેર કરવો હોય તો એમણે ક્યાંથી સંપર્ક કરવો, અથવા એ વિશે વધારે માહિતી, એમની તાલીમ કે એ વિશે ક્યાંથી વધારે માહિતી મળી શકે?
0: પાલન શીખવું હોય તો જે તે જિલ્લાની નાયબ બગાયતની નિયામકની કચેરી જે દરેક જિલ્લાઓમાં આવેલી હોય છે ત્યાં ખેડૂતોએ ડાયરેક્ટ સંપર્ક કરવો. તેમજ ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટી આવેલ છે, જૂનાગઢ ખાતે, નવસારી ખાતે, આણંદ ખાતે, દાંતીવાડા ખાતે, ત્યાં એમના જે યુનિવર્સિટીની અંદર એન્ટોમોલોજી ડિપાર્ટમેન્ટની અંદર સ્પેશિયલ મધમાખી ઉછેરની તાલીમો પણ આપવામાં આવે છે અને કઈ રીતે ખેતી કરવી એનું શિસ્તબંધ તમને શીખવાડવામાં આવશે.
1: કમલ ઠાકોર સાહેબ, અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને તમે મધમાખી ઉછેર વિશે, તેના મહત્વ વિશે અને એમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓ વિશે તમે સરસ મજાની માહિતી આપી, એ બદલ અમારા આકાશવાણી પરિવાર અને શ્રોતા વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્તે. થેન્ક યુ મિત્રો.
2: ખેડૂત મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા માહિતી મધમાખી ઉછેર વિશેની. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

છે. દરિયાકાંઠાના માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ આપણા આજના કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે તથા કેટલાક સ્થળોએ વાતાવરણ સૂકું રહેશે.

ગામનો ચોરો, આ હતો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉલાનબાતારમાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. ઉત્તરપ્રદેશના લખનૌમાં એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી આત્મનિર્ભર બન્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી. અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવીને પોતાની વિશ્વકપની પ્રથમ જીત નોંધાવી. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઇરાનની સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંરક્ષણ વિભાગના ઉપસચિવ ગદીર નિઝામીપુરી સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે બ્રિક્સ પ્લેટફોર્મ હેઠળ સહયોગ અને ભારત ઇરાન દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી. શ્રી ડોભાલે ઇથોપિયાની રાષ્ટ્રીય ગુપ્તચર અને સુરક્ષા સેવાના વિશ્લેષણ માટેના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મિલિયન લેમાતાડેસે સાથે પણ મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત ઇથોપિયા વ્યૂહાત્મક ભાગીદારી વધારવા અને સહયોગના નવા ક્ષેત્રોની શોધખોળ કરવા અંગે ચર્ચા કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના ઉલાનબાતારમાં મંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ગયા વર્ષે શ્રી ઉખનાની ભારત મુલાકાતથી ભારત મંગોલિયા વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થઈ હતી. ડોક્ટર જયશંકરે મંગોલિયામાં ગંડન મઠના ઉચ્ચ મઠાધિપતિ ખાંબા નોમુન ખાન ગેશે લહરંપા દેઝાવાઝાન જોર સાથે પણ મુલાકાત કરી. અગાઉ વિદેશમંત્રીએ ઉલાનબાતારમાં તેમના મંગોલિયન સમકક્ષ બટસેતસેક બટમુન્ખ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વિકાસ પ્રોજેક્ટ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ, શિક્ષણ, સુરક્ષા અને બહુપક્ષીય મંચો પર દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. ડોક્ટર જયશંકર તેમની મુલાકાતના બીજા તબક્કામાં બુધવારે અને ગુરૂવારે દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે. આ દરમિયાન મંત્રી વિદેશમંત્રી ચો હ્યુન સાથે વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડના ઓક્શન પોર્ટલનું અનાવરણ કરશે. આ પોર્ટલનું અનાવરણ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને સરળ કામગીરીને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સહકાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ નાફેડની ઘણી મહત્વપૂર્ણ ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલોનું અનાવરણ પણ કરશે. ઉત્તરપ્રદેશના લખનૌના અલીગંજ વિસ્તારમાં આજે એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા છે. અલીગંજના પુરાણિયા વિસ્તારમાં એક દુકાનની ઉપર ચાલતા કોચિંગ સેન્ટરમાં આગ લાગી હતી. ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ સંસ્થાની ઇમારતની અંદર લાગી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. તે એક શોપિંગ કોમ્પ્લેક્સ હતું જેમાં કોચિંગ, ગેમઝોન અને શોરૂમ હતા. ફાયર બ્રિગેડની ટીમો, પોલીસ કર્મચારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

0: સજ્જતા અને બચાવ અને સ્થળાંતર પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.
1: મેં ઉન સભી પરિજનો કે પ્રતિ જિન્હોને અપને પરિવાર કે ઉન નૌજવાનો કો ખોયા હૈ ઉનકે પ્રતિ મેં અપની સંવેદના વ્યક્ત કરતા હું ઓર ઇસ પૂરે મામલે કે લિયે મેને ઉત્તર પ્રદેશ કે પુલિસ મહાનિદેશક ઓર અપર મુખ્ય સચિવ ગૃહ કો ભી કહા હૈ કે વે સ્વયં મોકે પે જા કરકે ઇસકી રિપોર્ટ પ્રસ્તુત કરે જિસસે ઇસ પૂરે મામલે કી તહ મેં હમ જા કરકે દોષિયો કો સજા દે સકે.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના લખનૌમાં આગ દુર્ઘટનામાં થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ શક્ય તેટલી તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી રહ્યું છે અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે. આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન દેશની સેનાએ ફક્ત ભારતીય નાગરિકોની હત્યા માટે જવાબદાર લોકોને જ નિશાન બનાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ક્ષમતા અને સંસ્કૃતિ બંને પર ભાર મૂકીને મજબૂત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે શ્રી સિંહે ભાર મૂક્યો હતો કે દેશની સંસ્કૃતિએ હજારો વર્ષોથી માનવતાને માર્ગ બતાવ્યો છે. તેમણે નાગરિકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડવા બદલ ભારતીય સંતોની પ્રશંસા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. પશ્ચિમ બંગાળ સરકારે તેના પહેલા પૂર્ણ બજેટ વર્ષ 2026-27માં વિવિધ રાજ્ય વિભાગોમાં 1 લાખ ખાલી જગ્યાઓ ભરવાની યોજના જાહેર કરી છે. આજે નાણામંત્રી સ્વપ્નદાસ ગુપ્તા દ્વારા રજૂ કરાયેલ દરખાસ્તમાં મહિલાઓ માટે આ નવી જગ્યાઓમાંથી 33% અનામત રાખવામાં આવશે, જેમાં શિક્ષકો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ માટે 50,000 અને પોલીસ વિભાગમાં 20,000 નિમણૂંકોનો સમાવેશ થાય છે. નોકરી માટે સરકાર ઉપલી વય મર્યાદામાં હાલની 5 વર્ષની છૂટને વધુ 2 વર્ષ લંબાવી રહી છે. જરૂરિયાત મુજબ અગ્નિવીરો માટે 10% અનામત રજૂ કરવામાં આવી છે. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના પક્ષમાં વધતા દબાણ વચ્ચે ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો. રાજીનામાની જાહેરાત કરતા પહેલા સ્ટાર્મરે તેમની પત્ની સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટ છોડી દીધું, જ્યાં લોકોએ ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. તેમણે 2 વર્ષ પહેલાના ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના આગમનને તેમના જીવનનો સૌથી ગર્વની ક્ષણ ગણાવતા કહ્યું કે તેઓ લાખો લોકોના જીવનને બદલવાના ઉદ્દેશ્ય સાથે રાજકારણમાં પ્રવેશ્યા હતા. શ્રી સ્ટાર્મરે કહ્યું કે સપ્ટેમ્બરમાં સંસદ શરૂ થાય તે પહેલા નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ તેમના પદ પર રહેશે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વ્યવસાય કરવાની સરળતા પર એક ઇન્ટરેક્ટિવ સત્રમાં ભાગ લીધો હતો. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પર્યટન અને આતિથ્ય ક્ષેત્રનો વિકાસ લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું એક માધ્યમ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર રોજગાર, વિકાસ અને સમૃદ્ધિ માટે નવી તકો ઉભી કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના મહાનિદેશક સેવાનિવૃત્ત મેજર જનરલ અમીર બારામ સાથે મુલાકાત કરી. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે શ્રી બારામે રાજનાથસિંહને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીના સંદર્ભમાં ભારત ઇઝરાયેલ સંરક્ષણ સહયોગ વધારવા માટે ઇઝરાયેલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1થી વિજય મેળવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટનો પોતાનો પહેલો ગોલ કર્યો. આ જીત સાથે ઇજિપ્ત ગ્રુપ સીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું. આજે શરૂઆતમાં ફ્લોરિડામાં ગ્રુપ એચમાં કેપ વર્ડે અને ઉરુગ્વે વચ્ચે 2-2થી ડ્રો રમાઈ. આ પહેલા એટલાન્ટામાં ગ્રુપ એચમાં સાઉદી અરેબિયા સામે 4-0થી શાનદાર વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

0: સરકારે દિશા કાર્યક્રમના બીજા તબક્કા ન્યાય સુધી સાર્વત્રિક એક્સેસ માટે નવીન ઉકેલોની શોધને મંજૂરી આપી છે. આ કાર્યક્રમ આ વર્ષની 1 એપ્રિલથી 31 માર્ચ 2031 સુધી 5 વર્ષના સમયગાળા માટે નવા ફોર્મેટમાં લાગુ કરવામાં આવશે. કાયદા અને ન્યાય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાર્યક્રમના બીજા તબક્કા માટે કુલ 255 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ગૃહરાજ્યમંત્રી બાંદી સંજય કુમારે કહ્યું કે સીઆઈએસએફના જવાનો દેશના આર્થિક સૈનિકો તરીકે સેવા આપે છે અને તેની પ્રગતિનું રક્ષણ કરે છે. મંત્રીએ નવી દિલ્હીમાં સીઆઈએસએફના નવા ફોર્સ હેડક્વાર્ટર બિલ્ડીંગનો શિલાન્યાસ કરતી વખતે આ ટિપ્પણી કરી. મંત્રીએ સીઆઈએસએફના પ્રોજેક્ટમેનની પ્રશંસા કરી, જે હજારો કર્મચારીઓ અને તેમના પરિવારો તેમની માનસિક સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સક્રિયપણે કાઉન્સેલિંગ પ્રદાન કરે છે. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉલાનબાતરમાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી આત્મનિર્ભર બન્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવીને પોતાની વિશ્વકપની પ્રથમ જીત નોંધાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી. કાર્યક્રમની શરૂઆત કરીએ મન્નાડેના સ્વરમાં ગવાયેલા મહેબૂબા ફિલ્મના આ ગીતથી.

સુર માધુરી કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ બૈજુ બાવરા ફિલ્મનું ગીત, યુગલ સ્વર મોહમ્મદ રફી અને લતા મંગેશકરનો

ಆಜಗಾವತ ಮನ ಮನ ಸರಿ ಸರಿ ಬಹು ಮನೆ ಸರಿ ಸರಿ ಸಾರಿ ಸರಿ.

બૈજુ બાવરા ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું, ઉસ્તાદ આમિર ખાન અને ડીવી પલુસ્કરના સ્વરમાં. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ અનુપમા ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: સાથ સાથ ફિલ્મના આ ગીત સાથે જ સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ.
1: ઓ ખાઈ કે પાન બનાવ રસવાલા, ઓ ખુલ જાય બંધ અકલ કા તાલા.
2: ઓ બનારસી પાનના શોખીન ભાઈ, આ બનારસી પાન ખાઈને પણ તમારી અકલનું તાળું ખુલ્યું નથી લાગતું? હે, આમ જાહેર રસ્તા ઉપર પિચકારી મારતા તમને શરમ નથી આવતી? તમારા ઘરની દિવાલ ઉપર તમે આવી પાનની પિચકારીઓ મારો છો?
1: એ ભાઈ, એ તો ઘર છે અને આ જાહેર રસ્તો છે.
2: અરે જાહેર રસ્તો એટલે આ તમારી ને મારી બંનેની માતા છે, માતા, ધરતી માતા. લોહા પાણીની બોટલ અને સાફ કરો તમારા પાનની પિચકારી.
1: અરે અરે, કરું છું ભાઈ, કરું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ. ફરી વાર હું આવું નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં.
2: હવે કરીને શાણપણની વાત.
3: સ્વચ્છ ભારત અભિયાન, એક કદમ સ્વચ્છતા તરફ.
0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, રાત્રિના 8:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ અવિનાશ વ્યાસની આ રચનાથી, સ્વર સાધના સરગમનો.

મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં 8:45 સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા, ત્યારબાદ 9 વાગે ન્યૂઝ એટ 9.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, રાત્રિના 10 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી નાટક સકંજો. લેખન પ્રવીણ સોલંકી, રજૂઆત કિરીટ બારોટ.
1: સકંજો સસ્પેન્સ થ્રિલર નાટકો અને ફિલ્મ્સ માણનારો એક આગવો વર્ગ છે. સસ્પેન્સ થ્રિલર નાટકો અને ફિલ્મ્સમાં જે કથાનક તૈયાર થયેલું હોય છે એ આપણી આતુરતાને વધારતું રહે છે. વાત એમ બની કે કવિ કમલકુમાર એક ખંડેર જેવું મકાન ખરીદવા માંગે છે, પણ મકાન માલિક 12 લાખ કરતા ઓછા રૂપિયામાં મકાન વેચવા તૈયાર નથી. પછી શું થાય છે એની વાત સકંજો આ નાટકમાં કરાયેલી છે. સકંજો આ નાટકના લેખક છે પ્રવીણ સોલંકી. 5 એપ્રિલ 1941 શનિવારે જન્મેલા પ્રવીણ સોલંકીએ 200 કરતા પણ વધારે ફૂલ લેન્થ નાટકો લખ્યા છે, 150 કરતા પણ વધારે એકાંકીઓ, 10 ગુજરાતી ફિલ્મ્સ, 11 સિરિયલ્સ અને ઘણી કવિતાઓ લખી છે. છેલ્લા 60 વર્ષથી લેખન કાર્ય કરતા પ્રવીણ સોલંકી કવિ, કલાકાર, નાટ્યલેખક તરીકે આજે પણ પ્રવૃત્ત છે. સકંજો આ નાટકમાં ભાગ લેનાર કલાકારો છે અરવિંદ વેકરિયા, જયેન્દ્ર શાહ, નીતિન દેસાઈ અને ચિત્રા વ્યાસ. લેખન પ્રવીણ સોલંકી, નિર્માણ સહાય દક્ષા દવે, રજૂઆત કિરીટ બારોટ. તો આકાશવાણી મુંબઈના અલભ્ય ખજાનામાંથી ખાસ આપના માટે અમે શોધી લાવ્યા છીએ સસ્પેન્સ થ્રિલર નાટક સકંજો.

0: કોણ?
1: હું છું.
0: હું એટલે કોણ?
1: આ સવાલ માણસે પોતાની જાતને પૂછવો જોઈએ. આ દરવાજો ખોલો.
0: આવો.
1: નમસ્તે.
0: નમસ્તે.
1: હું બેસી શકું છું?
0: માફ કરજો, મેં આપને ઓળખ્યા નહીં.
1: એટલે ઓળખાણ હોય એને જ આપ બેસવાનું કહો છો?
0: વાત એમ છે ને કે
1: તમે મને નથી ઓળખતા.
0: નથી ઓળખતો એટલે જ પૂછું છું.
1: પૂછો, મને વાંધો નથી.
0: આપ કોને મળવા આવ્યા છો?
1: તમને.
0: મને?
1: જી.
0: પણ મેં તમને કહ્યું ને કે હું તમને નથી ઓળખતો.
1: થોડી વારમાં મને ઓળખી જશો.
0: વિચિત્ર છો તમે. જુઓ, કોણ છો તમે? ક્યાંથી આવો છો? શું કામ છે તમારે?
1: ગભરાવ નહીં, ગભરાવ નહીં. હું કઈ ચોર લૂંટારો નથી, સદગ્રસ્ત છું.
0: એવું તમે કહો છો?
1: ના, લોકો પણ માને છે. હું ગુજરાતનો જાણીતો કવિ કમલકુમાર છું. તમે મારું નામ તો સાંભળ્યું હશે.
0: ના, નથી સાંભળ્યું.
1: તમે જૂઠું બોલો છો.
0: જો મિસ્ટર,
1: મેં હમણાં જ મારું નામ કહ્યું, એ સાંભળ્યું નહીં.
0: ભાઈ, તમારે કામ શું છે?
1: વાત જાણે એમ છે કે આજ સવારના જ્યારે હું ઉઠ્યો ત્યારે મેં શું જોયું?
0: મને કેમ ખબર પડે?
1: મેં છાપું જોયું.
0: તમારી કવિતા છપાણી હશે?
1: ના, તમારી જાહેર ખબર છપાણી હતી.
0: મારી?
1: તમારી એટલે કે તમારા આ મકાનની. યાદ આવે છે?
0: ઓ, આઈ સી. તો તમે અમારી એ જાહેર ખબર વાંચીને મકાન ખરીદવા આવ્યા છો?
1: જી. તમે આ મકાનના માલિક છો?
0: ના, હું દલાલ છું.
1: સુંદર, અતિ સુંદર. મને એક શેર યાદ આવે છે. સોદાગરી દુનિયામાં લાખો સોદા થાય છે, ક્યાંક માલની તો ક્યાંક દિલની હેરફેર થાય છે. લેનારને કંઈ મળતું નથી, દેનારને પણ ના. અરે દલાલિયાઓ અહીં ખૂબ ખાટી જાય છે.
0: તમે કહેવા શું માગો છો?
1: એનો આધાર તમે શું સમજવા માગો છો એના પર રહે છે.
0: મુદ્દાની વાત પર આવો. તમે આજ મકાન ખરીદવા માગો છો?
1: કેમ, કઈ શંકા છે?
0: મને લાગે છે કે તમે આ મકાન નહીં ખરીદી શકો.
1: કેમ?
0: બસ એમ જ.
1: કઈ ભૂતભૂત થાય છે?
0: તમને એની કિંમત નહીં પરવડે.
1: એટલે?
0: કઈ ધંધો બંધો કરો છો?
1: હાસ્તો.
0: શાનો?
1: લખવાનો.
0: એને કઈ ધંધો કહેવાય?
1: તો શું ગોરખ ધંધો કહેવાય?
0: આપણા કોઈ કવિએ મકાન ખરીદ્યું હોય એવું સાંભળ્યું છે તમે?
1: મિસ્ટર, તમે સમસ્ત કવિજાતનું અપમાન કરો છો. અને હવે જમાનો બદલાયો છે. વેપારીઓ નથી કમાતા એટલું લેખકો કમાય છે. જોકે મારી બાબતમાં તો હું ગર્વ શ્રીમંત છું. મારા પિતાશ્રીનો આફ્રિકામાં દીકતો ધંધો છે.
0: તમે બહુ બહુ તો કેટલા
1: કમાઉં છું એમ જ ને?
0: ના, ખર્ચી શકો એમ છો?
1: અરે ભલા માણસ, પહેલા કિંમત તો કહો.
0: કહો. રૂપિયા 12 લાખ પૂરા.
1: 12 લાખ?
0: એક પૈસો પણ ઓછો નહીં.
1: આ તૂટેલા ફૂટેલા ભંગાર અવાવરું મકાનના 12 લાખ રૂપિયા?
0: હું તો તમને પહેલેથી જ કહેતો હતો કે આ સોદો તમને નહીં પરવડે. અરે ખુદ મને પણ કોઈને આ કિંમત કહેતા શરમ આવે છે.
1: તો પછી આમ બેશરમ બનવાનું કારણ?
0: મકાન માલિકની ખાસ સૂચના છે કે 12 લાખથી એક રાતી પાય પણ ઓછી લેવી.

0: આવો ચસ્કેલ મકાન માલિક છે કોણ?
1: આવો નથી, આવી છે.
0: એટલે કે સ્ત્રી, કામિની, પ્રમદા, યુવતી?
1: હા, અને પાછી વિધવા છે. બેસી જાઓ. 6 માસ પહેલા જ એના પતિનું મૃત્યુ થયું છે. આ મકાન વેચી હવે ક્યાંક ચાલી જવા માંગે છે.
0: ક્યાં?
1: એ તમારે ને મારે જાણવાની છે જરૂર.
0: અરે પણ આવા ખખડધજ મકાનના 12 લાખ એને કોણ આપવાનું છે?
1: હું પણ એમને એ જ કહું છું.
0: તમારે ને એમને
1: કોઈ સંબંધ નથી.
0: તમે જૂઠું બોલો છો.
1: તમે તમે કહેવા શું માંગો છો?
0: મેં તમને ક્યાંક જોયા હોય એમ લાગે છે.
1: તમને જે લાગે એ સાચું હોય એમ માનવાને કોઈ કારણ નથી.
0: હું ન ભૂલતો, હું તો ગયા રવિવારે સાંજે અશોક હોટલમાં તમે એક છોકરી સાથે હતા, ખરું કે નહીં?
1: હું અશોક હોટલમાં હતો પણ આ છોકરી સાથે નહીં.
0: તો બીજી કોણ હતી?
1: જો તમે મારી અંગત બાબતમાં માથું મારો છો.
0: ઓ, આઈ એમ સોરી. મને ખબર નહીં કે એ છોકરી તમારી એટલી બધી અંગત હશે.
1: મોઢું સંભાળીને બોલો. એ મારા મિત્રની પત્ની હતી.
0: અચ્છા અચ્છા, તો તમે તમારા મિત્રની પત્ની સાથે હતા?
1: જુઓ, હું તમને કહી દઉં છું કે
0: અરે પણ તમે તો નાકના ઉશ્કેરાઈ ગયા.
1: આપણે સોદાની વાત કરીએ.
0: સોદો પતાવતા પહેલા એક ચોખવટ કરવી જરૂરી છે.
1: જુઓ, હું તમને કહી દઉં છું કે મારી પાસે વધારે સમય નથી.
0: કેમ, તમને કમિશન નથી જોઈતું?
1: તો અહીં શું હું જખ મારવા માટે બેઠો છું?
0: મને એ જ નવાઈ લાગે છે.
1: શું
0: તમારી પોતાની ઓફિસ નથી?
1: તે રંગકામ ચાલે છે.
0: આઈ સી. ક્યાં છે તમારી ઓફિસ?
1: હું અહીં છું ને, તમારે મારી ઓફિસનું શું કામ છે?
0: સોરી. એનીવે, તમે જાણો છો કે 12 લાખ રૂપિયા કિંમત બહુ વધારે છે.
1: ફરી પાછી એની એ જ વાત.
0: તમે એ સ્ત્રીને ભારપૂર્વક સમજાવતા કેમ નથી?
1: ભારે વિચિત્ર છે.
0: રૂપાળી છે?
1: હા. કેમ?
0: રૂપાળી સ્ત્રીઓ વિચિત્ર જ હોય.
1: એમ? મને અનુભવ નથી.
0: બહાર કપડાં સુકાય છે, એ બધા પુરુષના છે.
1: તમારે કપડાનું શું કામ છે?
0: ધેટ મીન્સ અહીં કોઈ પુરુષ રહે છે?
1: કોઈ નહીં, હું જ રહું છું.
0: તમે?
1: જ્યાં સુધી આ મકાન ન વેચાય ત્યાં સુધી એણે મને અહીં રહેવાની વિનંતી કરી છે.
0: અને તમે કંઈ પણ આનાકાની કર્યા વગર માન્ય કરી લીધી?
1: એને અહીં એકલા રહેતા ડર લાગે છે. એક કરતા બે ભલા.
0: હા ભાઈ, એક કરતા બે ભલા. પણ મિસ્ટર દલાલ, તમે મને દૂધ પીતું બાળક સમજો છો?
1: તમે શું પીઓ છો એમાં મને રસ નથી.
0: તમે વાત ઉડાવો છો.
1: હું આ મકાનની વાત સિવાય તમારા કોઈ પણ સવાલના જવાબ આપવા બંધાયેલો નથી.
0: મને આમાં કઈ ભેદ લાગે છે.
1: જો તમને પસંદ ન હોય તો તમે જઈ શકો છો.
0: વેલ, ભેદ ઉકેલ્યા સિવાય હું જઈશ નહીં.
1: વોટ યુ મીન? કોણ છો તમે?
0: સાચું બોલો, 12 લાખ માંથી તમને કેટલા મળવાના છે?
1: અરે મારા ભાઈ, હજી સુધી કોઈએ 10 લાખની પણ ઓફર આપી નથી.
0: એક્ઝેક્ટલી, છતાંય તમે આ મકાન વેચવાનું માથે લીધું એટલે.
1: જો ભાઈ કવિ, તમે મકાન ખરીદવા જ માંગતા હો તો મને જણાવવા વાંધો નથી. વાત એમ છે કે છોકરી, આઈ મીન સ્ત્રી, આપણને ગમી ગઈ છે.
0: હવે બરાબર. તમે દિલ ખોલ્યું, ચાલો મજાનું થઈ ગયું. હવે વાત કરવાનું એક બહાનું થઈ ગયું. પછી કઈ આગળ વધ્યા કે નહીં?
1: કઈ રીતે વધવું? કોઈ મકાન ખરીદતું જ નથી. ભાવ સાંભળીને બધા ભાગે છે.
0: હું મકાન બાબત નથી કહેતો, સ્ત્રી બાબત કહું છું.
1: ના ના, મારો એવો કોઈ ઈરાદો નથી.
0: અરે પણ આમાં ઈરાદાનો ક્યાં સવાલ જ છે? આ તો બધું કુદરતી છે. સુંવાળો એકાંત, સુંવાળો સાથ, ગુલાબી વાતાવરણ અને શરાબી યુવાની, પતિ પૂછવું જ શું. અરે કહ્યું કે નહીં કે દિલ પે નહીં હૈ અખ્તિયાર મુજે, ખુદા કે વાસ્તે ન દેખો બાર બાર મુજે.
1: હું કઈ સમજો નહીં.
0: હત્તારીની.
1: અરે ભાઈ, હું તો વેપારી માણસ, ધંધો પહેલા, બાકીનું બધું પછી. આપણે મૂળ વાત પર આવીએ. જો તમને આ મકાન ને બદલે હું એક બીજું સારું, સસ્તું, સુંદર મકાન બતાવું?
0: ના.
1: તો પછી?
0: 12 લાખ રૂપિયા હું ખર્ચી શકું એમ નથી, ને આ મકાન હું છોડી શકું એમ પણ નથી.
1: એટલે
0: તમે એક કામ કરશો.
1: શું?
0: તમને વાંધો ન હોય તો પેલી સ્ત્રી સાથે મુલાકાત કરાવશો?
1: એ શક્ય નથી.
0: શું કામ નથી?
1: એ કોઈને મળતા નથી.
0: ઓ, હું કોઈ નથી.
1: મતલબ?
0: હું ગ્રાહક છું.
1: એ કામ માટે એણે મને નિમ્યો છે.
0: પણ તમારી પાસે કિંમત ઓછી કરવાનો કોઈ પાવર નથી.
1: એણે કિંમત ઓછી કરવાની ના જ પાડી છે.
0: પણ હું ઓછી કરાવી શકીશ એની મને ખાતરી છે.
1: એ એકની બે થાય એમ નથી.
0: મને વિશ્વાસ છે કે હું એને એકની બે કરી શકીશ.
1: મતલબ
0: કિંમત ઓછી કરવા માટે. પ્લીઝ એકવાર એનો મેળાપ કરાવી આપશો તો હું ખૂબ આભારી થઈશ.
1: જો તમે ખૂબ આગ્રહ કરો છો તો એમને બોલાવી આપું છું, પણ બાકીની બધી જવાબદારી તમારી.
0: એટલે
1: તમારું અપમાન થાય તો પછી મને કંઈ કહેતા નહીં.
0: નહીં, એ બધું તમે મારા

0: ઉપર છોડો, બોલો ક્યારે બોલાવી આપશો?
1: હમણાં જ
0: હમણાં જ?
1: કેમ બીક લાગવા માંડી?
0: અરે ભાઈ, સ્ત્રીઓથી તો ભલભલા મારથીઓ ડર્યા છે, તો મારી શી વિસાત?
1: ઠીક છે, તમે બેસો, હું મોકલું છું.
2: નમસ્તે.
0: ઓહો, આપ આવી ગયા. નમસ્તે.
2: ઊભા થવાની જરૂર નથી.
0: જી,
2: બેસવું હોય તો બેસી શકો છો.
0: જી નહીં, હું ઊભો જ રહીશ.
2: કેમ, કઈ તકલીફ છે?
0: ના ના ના.
2: તો પછી બેસો ને.
0: જેવી આપની મરજી.
1: મેડમ, મેં એમને બધી જ વાત કરી. એમનો ખાસ આગ્રહ હતો આપને રૂબરૂ મળવાનો.
2: મિસ્ટર રોય મને કહ્યું કે મુલાકાત માટે તમે બહુ જીત કરી હતી.
0: મિસ્ટર રોય?
1: હું?
0: ઓ, દલાલ સાહેબ, સોરી, હું તમારું નામ પૂછતા તો ભૂલી જ ગયો.
2: આપનું નામ યાદ હોય તો જરા કહેશો.
0: જી, મારું નામ કમલકુમાર છે, પણ ઉપનામ કુમાર છે. ગુજરાત મને એ નામથી જ ઓળખે છે.
2: પણ હું આપને નથી ઓળખતી.
1: અને અમે ગુજરાતી જ છીએ.
2: મિસ્ટર રોય, તમને વાંધો ના હોય તો થોડી વાર અંદર બેસો.
1: ચોક્કસ ચોક્કસ. ગુડ લક, ગુડ લક બોથ ઓફ યુ. ગુડ લક.
2: બોલો મિસ્ટર
0: કમલકુમાર, આપનું શુભ નામ પૂછવાની દૃષ્ટતા કરી શકું છું?
2: માયા.
0: વાહ વાહ, તમારા નામમાં પણ નશો છે.
2: મુદ્દાની વાત પર આવો.
0: હા, મુદ્દાની વાત પર આવું એ પહેલા એક વાત પૂછું. માયા દેવી,
2: બોલો.
0: તમે મને ક્યાંય જોયેલો?
2: હું રાણીબાગ ક્યારે ગઈ નથી.
0: તમે મારી મજાક કરો છો. હે,
2: મજાક તો તમે કરો છો.
0: મેં શું મજાક કરી?
2: મેં તમને જોયા હોય કે ના હોય, મકાન બાબતમાં શું ફરક પડે છે?
0: મેં એટલા માટે પૂછ્યું કે મેં તમને ક્યાંક જોયા હોય એમ મને લાગે છે.
2: જોઈ હશે, સો વોટ.
0: માફ કરજો, પણ વાત જાણે એમ છે કે હું કવિ છું.
2: એ તમે મને પહેલા જ કહ્યું.
0: મને તમારું આ મકાન ખૂબ ગમી ગયું છે.
2: ગમ્યું ના હોત તો તમે અહીં આવ્યા જ ન હોત.
0: માય ગોડ, હું અહીં પહેલા આવી ગયો છું એ તમે કઈ રીતે જાણી ગયા?
2: તમે હમણાં જ કહ્યું ને કે આ મકાન તમને ગમી ગયું છે.
0: હાસ તો.
2: એનો અર્થ એમ કે તમે મકાનને પહેલા જોયું છે.
0: વાહ વાહ, તમારી તર્ક શક્તિ ખરેખર સતેજ છે.
2: તમારી ખરીદ શક્તિ એટલી સતેજ છે ખરી?
0: મેં એટલા માટે તમારી સાથે વાત કરવાનું પસંદ કર્યું છે. આ મકાન મને ગમ્યું છે, મારે ખરીદવું છે, પણ 12 લાખ રૂપિયાની કિંમત?
2: કિંમત બાબત હું બિલકુલ બાંધછોડ નહીં કરું.
0: અરે પણ
2: ભાવ તાલ કરવા હોય તો શાક માર્કેટમાં જાઓ.
0: અરે પણ દરેક ધંધામાં આજકાલ બાર્ગેનિંગ ચાલે જ છે.
2: મકાન વેચવાનો મારો ધંધો નથી, આ મારી જરૂરિયાત છે.
0: છતાં પણ
2: જુઓ મિસ્ટર કવિ, હું કિંમત ઓછી કરી શકું એમ નથી. તમને પોસાય તો લો, નહીં તો ચાલતી પકડો.
0: એમ ન કહો માયાદેવી.
2: હું દેવી નથી, મને ફક્ત માયા કહેશો તો પણ ચાલશે.
0: આભાર. હું એમ કહેતો હતો માયાદેવી કે મને તમારા મકાનની માયા લાગી ગઈ છે. શહેરથી આટલે દૂર ગાઢ જંગલ, આવું સરસ એકાંત, બાજુમાં વહેતી નદી, અંતરના ઉંડાણમાં મને લાગ્યા કરે છે કે મારા ભૂત ભવિષ્યને વર્તમાનને ગોળી ગોળીને ઘૂંટવાને યોગ્ય એક જ સ્થળ છે. મારા દાઝેલા દિલની દવા અહીં જ થઈ શકે એમ છે.
2: દાઝા શા માટે?
0: એમાં મારો દોષ નથી, જુવાનીનો દોષ છે. જવાની આદમી કી માઈએ ઇલ્ઝામ હોતી હૈ, નિગાહે નેક ભી ઇસ ઉમ્ર મેં બદનામ હોતી હૈ. તમે કદી પ્રેમ કર્યો છે?
2: મહેરબાની કરીને મારી પાસે આવી વાતો ન કરો.
0: મને ખબર છે કે તમે વિધવા છો. વિધાતાએ તમારી સાથે ક્રૂર મશ્કરી કરી છે. ઉડવા માટે તમને પાંખો આપી અને આકાશ છીનવી લીધું છે.
2: બંધ કરો, કહું છું બંધ કરો.
0: તમારી મસ્ત સુરા જેવી કાયા અને આ મકાનની માયાએ મારા સમસ્ત અસ્તિત્વને હચમચાવી મૂક્યું છે. માયા, તમે જો ધારો તો હું તમારું આકાશ પાછું અપાવી શકું એમ છું. મારા મન મંદિરમાં તમારી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીને
2: ગાંડી થઈ જઈશ. હું ગાંડી થઈ જઈશ. આખરે આખરે તમે કહેવા શું માંગો છો?
0: મનનું ધાર્યું જીવનમાં બધું કંઈ ફળતું નથી. તમારા સિવાય આ દિલ હવે ક્યાંય ઢળતું નથી. તમારા ઘરની શોધમાં ભૂલો એવો પડ્યો છું કે હવે શોધતા મને મારું જ ઘર મળતું નથી.
2: મિસ્ટર કવિ, તમારું દુખે છે પેટ અને કૂટો છો માથું. સાચું બોલો, તમને ખરેખર આ મકાન ગમ્યું છે?
0: જી, સાચું કહું તો ફક્ત મકાન જ નહીં, તમે પણ.
2: ગેટ આઉટ, આઈ સે ગેટ આઉટ.
0: સાચું બોલવાનો આગ્રહ તમે જ રાખ્યો હતો.
2: મારી લાગણીઓ સાથે રમવાનો તમને કોઈ અધિકાર નથી.
0: હું દિલગીર છું માયાદેવી.
2: કહું છું ને, કહું છું કે હું દેવી નથી, ડાકણ છું. ડાકણ, જુવાન જોત પતિને ભરખી જનારી ડાકણ. કોઈને સુખી કરવાનું મારા નસીબમાં જ નથી. મારા જેવી અભાગણીને તો થંભો.

0: प्लीज प्लीज माया दीदी प्लीज माया
1: नथी जीवू मारे मारे आ दुनिया में नथी जीवू
0: शांत थी जाओ प्लीज एक मिनट हूँ पानी आपू
1: थैंक यू
0: तमारा दिल ने दुखावामां हूँ निमित्त बन्यो ए बदल हूँ तमारी माफी मांगू छू
1: हूँ पण आपनी माफी मांगू छू
0: मारी माफी
1: तमारा जेवा सज्जन मारू मकान खरीदवा आव्या छे पण हूँ किंमत ओछी करी शकती नथी
0: हशे जवा दो
1: मारी मजबूरी छे
0: मने थयुं ज पण वांधो नहीं तमारा खराब समय में हूँ तमने कंईक मददरूप थई पड़ीश तो ए मारी खुशनसीबी हशे
1: एटले
0: एटले एम के हूँ आ मकान खरीदवा तैयार छू
1: खरेखर
0: जी
1: पूरा 12 लाख मा
0: पूरा 12 लाख मा
1: भान मा बोलो छो ने
0: बिल्कुल भान मा
1: तमे तमे आवेश मा आवी जईने आ निर्णय तो नथी कर्यो ने
0: नहीं नहीं माया कोई नी व्यथा जोईने हृदय न पिघले तो ए कवि शानो हम ऐसे आदमी है कि पत्थरों को भी नजाकत से छू लेते हैं और जहां वाले लोग फूलों को भी मसल देते हैं
1: तो सोदो पाको
0: बिल्कुल पाको बोलो तमे कब्जो क्यारे आपशो
1: तमे क्यारे लेशो
0: आप कहो त्यारे
1: मारे मिस्टर रॉय ने पूछवू पड़शे मिस्टर रॉय रॉय
2: जी
1: मिस्टर रॉय तमे बहु नसीबदार मानस छो आपणा मकान नो सोदो थई गयो छे
2: रियली पूरेपूरी किंमत मां
1: यस
2: कांग्रेचुलेशन
0: कोने आपो छो मने के माया देवी ने
2: तमने बनने ने
0: मिस्टर रॉय मकान नो कब्जो तमे क्यारे आपशो
2: आप पैसा क्यारे आपशो
0: तमारे क्यारे जोईए छे
1: मारे तो आजे जोईए छे
0: ओ तो आजे आजे जेनी व्यवस्था करू छु
2: पण एग्रीमेंट वगैरह विधि मां लगभग एकाद अठवाडियो तो निकली जशे वळी माया बेन नो सरसामान वगैरे अहीं थी लई जवो पड़शे ने
0: तो
2: એટલે કે મકાન નો કબજો એકાદ અઠવાડિયા પછી જ મળશે
0: કાઈ વાંધો નહીં
1: તો પૈસા પણ તમે મને અઠવાડિયા પછી જ આપજો
0: એવું કઈ નથી એવું કઈ નથી તમને જોઈએ તો હું આજે જ
1: ના ના
0: પણ સોદો પાક્કો થયો છે એની ખાતરી રૂપે આજે હું તમને બાનાના 2 લાખ રૂપિયાનો ચેક આપું છું
2: કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી અમને અમને તમારા પર વિશ્વાસ છે
0: પણ મને નથી ને કાલે કોઈ 12.5 લાખ આપવા વાળો મળી ગયો તો તમારા દલાલ ભાઈઓનું ભલું પૂછું હા એક મિનિટ હું ચેક લખી આપું લો તમે નહીં હું માયાદેવીના હાથમાં આપીશ
2: જેવી આપની ઈચ્છા
0: લો માયા
1: થેન્ક યુ હા તો બોલો કવિરાજ આ સોદાની ખુશાલીમાં શું લેશો ઠંડુ કે ચા કોફી
0: તમારા હાથનું કંઈ પણ ચાલશે
1: થેન્ક યુ હું હમણાં જાઉં છું
0: માયાદેવી ખરેખર મજાના સ્ત્રી છે
2: મને લાગ્યું જ કે તમને એની માયા લાગી ગઈ છે
0: કેમ
2: તમારા ચહેરા પરથી અહીં આવ્યા ત્યારે તમે દિવેલ પીધેલું મોઢું લઈને આવ્યા હતા અને અત્યારે જુઓ તમારો ચહેરો કેટલો ખીલી ઉઠ્યો છે
0: તમે પણ યાર સારી મજાક કરી લ્યો છો
2: આ મજાક નથી હું સિરિયસલી કહું છું મને તો દાળમાં જરૂર કંઈક કાળું લાગે છે
0: એટલે
2: આવા ભંગાર મકાન પાછળ તમે 12 લાખ રૂપિયા જેવી રકમ
0: અરે ભાઈ દિલ લાગ્યું તો પૈસા શું ચીજ છે दिल लगा जिस पर उस पर हम जान भी दे देते हैं जान तो क्या चीज है ईमान भी दे देते हैं छोड़ो यार पण मिस्टर रॉय एक बात पूछू तमारा माया बेन 12 लाख रुपया नु पूछड़ू पकड़ी ने केम बैठा हता आ तो ठीक छे के हूँ आ मकान खरीदवा मा मक्कम हतो नहीं तो 12 वर्षे पण तमारू आ मकान न वेचात
2: साची बात छे
0: माया देवी ने पैसा नी एटली बधी शी जरूर छे
2: કોણે કહ્યું કે એને પૈસાની જરૂર છે
0: નથી
2: મને નથી લાગતું
0: તો કિંમત બાબત આટલા મક્કમ કેમ હતા
2: પૈસાની જરૂર હોત તો ઓછી કિંમતે પણ મકાન કાઢવા તૈયાર થઈ ગયા હોત
0: તમારી આ વાત વિચારવા જેવી છે
2: કિંમત બાબતે મક્કમ કોઈ જુદા જ કારણસર હતા
0: તમે જાણો છો
2: ના
0: તો
2: મેં તો આ ઉડતી વાતો સાંભળી છે
0: ઉડતી વાતો મને કહેવામાં કઈ વાંધો નથી ને
2: બિલકુલ નહીં તમે તો હવે આ મકાનના માલિક બન્યા છો માયાના મા બાપ નાનપણમાં જ અવસાન પામ્યા હતા માયા અવારું મકાનમાં રહેવાને બદલે હોસ્ટેલમાં રહેતી કોલેજમાં ભણતા ભણતા એક યુવાનના પરિચયમાં આવી
0: અને એ પરિચય પ્રેમમાં પરિણમ્યો બરાબર ને
2: તમને કેવી રીતે ખબર પડી
0: દરેક પ્રેમ કહાણી આ જ રીતે શરૂ થતી હોય છે કોણ હતો એ યુવાન
2: અશોક મીઠાણી
0: પછી
2: એ અશોક પાછળ ગાંડી હતી અશોકનું પણ આ દુનિયામાં કોઈ ન હતું 2 વર્ષ સુધી બંને સાથે હર્યા ફર્યા અને એક દિવસે
0: અશોકે એને છોડી દીધી
2: ના બંને રજીસ્ટર લગ્ન

0: करी लीधा।
1: वाह वाह, आ तो हिंदी फिल्म ની વાર્તા થઈ.
0: જૂઠું ન બોલો, હિન્દી ફિલ્મ માં વાર્તા જ ક્યાં હોય છે?
1: ગુડ જોક, ગુડ જોક. પછી
0: પછી લગ્ન કરી એ લોકો એ ભાડાની રૂમમાં રહેવા લાગ્યા.
1: કેમ, આ મકાનમાં ન આવ્યા?
0: આ મકાન ત્યારે ભૂતિયા મકાન તરીકે ઓળખાતું હતું.
1: આજે પણ હાલત તો એવી જ છે.
0: છતાં એ તમારા મનમાં તો વસી ગયું ને
1: ભાઈ. કવિઓ અદ્ભુત હોય છે, ભૂતની સાથે એમને જૂનો નાતો હોય છે. પછી
0: 2-4 મહિના તો ગાડું બરાબર ચાલ્યું, પણ પછી અશોકની અસલિયત બહાર આવી.
1: મતલબ?
0: અશોક કંઈ કમાતો ન હતો, ગુંડા ટોળીમાં ભળેલો હતો. માયાને એ વાતની ખબર પડી, બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા, અને એક દિવસ માયા અશોકને છોડીને આ મકાનમાં રહેવા આવી ગઈ.
1: એકલી?
0: હા.
1: અશોકે એને મનાવી નહીં?
0: ખૂબ મનાવી, પણ માયા માની નહીં. થોડા દિવસ પછી ખબર પડી કે અશોક કલકત્તા ચાલો ગયો છે.
1: કલકત્તા?
0: ત્યાં એક ટોળકી હતી, અશોક એમાં સામેલ થયો. એ ટોળકી સાથે મળીને કલકત્તાની એક મશહૂર ઝવેરાતની દુકાન લૂંટી અને કરોડો રૂપિયાનું ઝવેરાત અને રૂપિયા પર હાથ માર્યો એણે.
1: બાપરે!
0: રૂપિયા અને ઝવેરાત છુપાવવાની જવાબદારી અશોક પર આવી. અશોક એના સાથીઓને દગો દઈને આવી જ એક વરસાદી તોફાની રાત્રે આ મકાનમાં આવ્યો. જર ઝવેરાત ખાડો ખોદીને ક્યાંક દાટી દીધું.
1: ક્યાં
0: એ ખબર નથી, પણ એના સાથીઓ પીછો કરતા હતા. ઝવેરાત દાટી અશોક ભાગવા જતો હતો ત્યાં એના સાથીઓએ પડકાર્યો. તોફાન અને અંધારાનો લાભ લઈ અશોક નાસ્તો નાસ્તો ફરી પાછો અહીં આવ્યો, ને એ તોફાની રાત્રે.
2: માયા, માયા, એ માયા!
3: કોણ
2: છું? માયા હું.
3: અશોક?
2: હા માયા હું. જલ્દી જલ્દી દરવાજો ખોલ.
3: આ ઘરના દરવાજા તારા માટે બંધ છે.
2: માયા, વિવાદ કરવાનો સમય નથી. માયા, હું ખૂબ મુશ્કેલીમાં છું.
3: ચાલો જા, કહું છું કે તું ચાલો જ અહીંથી.
2: અરે, તું એકવાર દરવાજો ખોલ, મારો જાન જોખમમાં છે.
3: શું કરીને આવ્યો છે તું?
2: તું દરવાજો ખોલ, હું તને બધું જ કહું છું. જલ્દી જલ્દી દરવાજો બંધ કરી દે.
3: તું આટલો હાંફે છે કેમ? આ શું, તારા હાથમાં રિવોલ્વર? શું કરીને આવ્યો છે તું?
2: એ બધી વાત કરવાનો અત્યારે સમય નથી. હું ખૂબ કમાઈને આવ્યો છું. બધું જરઝવેરાત મેં છુપાવી દીધું છે.
3: જરઝવેરાત ક્યાંથી લાવ્યો?
2: અરે, તું જલ્દી મને ક્યાંક છુપાવી દે, ગુંડા લોકો મારી પાછળ પડ્યા છે.
3: તે ચોરી કરી છે?
2: તારી માટે માયા, તારી માટે.
3: ચાલો જા, કહું છું કે ચાલો જા.
2: અરે મૂરખ ના બન, જિંદગીમાં આવો મોકો બહુ ઓછો આવે છે.
3: ચોરી કરીને તું મને રીઝવવા માંગે છે? હું દરવાજો ખોલી નાખું છું.
2: નહીં, દરવાજો ન ખોલ.
3: તું જા, નહીં તો હું બૂમાબૂમ કરીશ.
2: અરે મારા પર મહેરબાની કર, એ લોકો મારી પાછળ જ છે. મારી બધી જ બાજી ધૂળમાં મળી જશે.
3: અશોક, હાથે કરીને શું કામ સત્યાનાશ નોતરે છે?
2: માય ગોડ, એ લોકો આવી ગયા. જલ્દી જલ્દી તું મને છુપાવી દે.
3: ગુનેગારને છુપાવો એ પણ એક ગુનો જ છે.
2: માયા, હું તારો પતિ છું.
3: અત્યારે તું એક અપરાધી છે.
2: તારું ભાષણ સાંભળવા રહીશ તો હું માર્યો જઈશ.
3: ક્યાં જાય છે?
2: ઉપરના રૂમમાં. ચાલ બાજુ આઠ.
3: નહીં, હું તને નહીં જવા દઉં. મારું કયું માન? એ લોકોને બધું સોંપી દે.
2: શું?
3: મારે તું જોઈએ છે. ભલો ભોળો અશોક, આવી અધર્મની કમાણી નહીં.
2: પૈસા અધર્મથી જ મળે છે.
3: પણ એ પૈસાથી સુખ નથી મળતું.
2: જો જો કોઈ આ તરફ આવી રહ્યું છે, તું હટી જા.
3: નહીં જવા દઉં હું તને. અત્યાર સુધી તે તારું ધાર્યું કર્યું, હવે હું મારું ધાર્યું કરીશ.
2: એટલે તું મને મોતના મોંમાં ધકેલીશ?
3: બીકણ, હવે મોતની બીક લાગે છે? આવા અધમ કામ કરતી વખતે બીક નહોતી લાગી? મારી જિંદગી આ રીતે ખરાબ કરવી હતી તો મને પરણ્યો શા માટે?
2: તું એમ નહીં માને.
3: રિવોલ્વર? તું મને મને રિવોલ્વર બતાવે છે?
2: બાજુએ હટી જા, નહીં તો આ રિવોલ્વર તારી સગી નહીં થાય.
3: આખરે તે તારું પોત પ્રકાશ્યું ને?
2: તારે માટે આ બધું જોખમ ખેડીને આવ્યો છું. જો તું જ મને ન સમજી શકતી હોય
3: તો શું, મને મારી નાખીશ?
2: મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.
3: કાયર, તું શું મને મારવાનો? એ પહેલા તો

0: દીવા જેવી ચોખ્ખી વાત છે. પેલા ગુંડાઓમાંથી કોઈએ
1: કેવી વાહિયાત વાત કરો છો?
0: કેમ
1: યાદ કરો, માયા છેલ્લા શબ્દો શું બોલેલી? કાયર, તું શું મને મારવાનો? એ પહેલા તો
0: યસ યસ, ત્યાં જ અચાનક ધડાકો થયો અને અશોક ઢળી પડ્યો.
1: ધેટ મીન્સ એ ખૂન માયાએ જ કર્યું છે.
0: પણ રિવોલ્વર તો અશોકના હાથમાં હતી.
1: માયાએ કદાચ આંચકી લીધી હશે. એક મિનિટ, ગોળી કઈ રિવોલ્વરમાંથી છૂટી હતી?
0: પોલીસના રિપોર્ટ પ્રમાણે એ અશોકની રિવોલ્વરમાંથી તો નહોતી છૂટી.
1: એનો અર્થ એમ થાય કે માયા પાસે બીજી રિવોલ્વર હશે.
0: પોલીસ તપાસમાં બીજી કોઈ રિવોલ્વર મળી નથી આવી.
1: શક્ય છે કે પોલીસ આવે એ પહેલા એણે રિવોલ્વરનો નાશ કરી નાખ્યો હશે.
0: સાચું બોલો, કોણ છો તમે?
1: મતલબ
0: તમે તો જાણે ડિટેક્ટિવ હોય એવા સવાલ જવાબ કરો છો. ટેલ મી, તમે પોલીસના માણસ તો નથી ને?
1: અને હું તો
0: તમે મને એમ ડરાવો નહીં મને.
1: પણ તમારે શા માટે ડરવું જોઈએ?
0: મારે શા માટે ડરવું જોઈએ? પણ સાચું કહું, માયાએ ખૂન નથી કર્યો.
1: એનો અર્થ એ કે તમે બધી હકીકત જાણો છો.
0: તમે વારંવાર મને શા માટે સંડોવો છો? પણ
1: કારણ કે તમે બધું જ જાણો છો અને નહીં જાણવાનો ઢોંગ કરો છો.
0: ખરેખર કહું છું કે હું કંઈ નથી જાણતો, હું તો ફક્ત જે સાંભળ્યું છે એ જ કહું છું તમને.
1: ઓલરાઈટ, તો જવેરાત બાબત શું સાંભળ્યું છે?
0: એટલે
1: પેલા ગુંડા લોકોને રૂપિયા કે જવેરાત મળ્યા કે નહીં?
0: ખૂન કર્યા પછી ખૂનીએ શોધવા ખૂબ મહેનત કરી પણ સફળ ન થયા.
1: એટલે માયાએ એ પછી શોધી કાઢ્યા હશે?
0: ના, માયાને અનિતિના જર જવેરાતમાં તો રસ જ નહોતો. અને એની પાસે પૈસા હોત તો આ મકાન વેચવા કાઢત ખરા.
1: યુ આર રાઈટ. પણ આ વાતમાં રૂપિયા 12 લાખની કિંમત પકડી રાખવાનું કારણ ક્યાં આવ્યું?
2: એ કારણ હું તમને કહું કવિરાજ.
1: ઓ, તમે બધું સાંભળતા હતા?
2: પહેલા કોફી લો.
1: ના, કોફી પછી. પહેલા વાત.
2: કઈ વાત?
1: પહેલા તો એ કહો કે ખૂની પકડાયો કે નહીં?
2: ના.
1: પોલીસે કોઈ પ્રયત્ન જ ન કર્યા?
2: ખૂની બહુ ચાલાક હતો.
0: અને પોલીસ મૂર્ખ.
2: પણ મને શ્રદ્ધા છે કે ખૂની જરૂર પકડાશે.
1: પણ ક્યારે?
2: અરે એમ સમજો ને કે પકડાવા જ આવ્યો છે.
0: એટલે
2: ખૂની અહીં જ છે.
1: આ શહેરમાં જ?
2: શહેરમાં નહીં, આ મકાનમાં જ.
0: આ મકાનમાં?
2: હા મિસ્ટર રોય, ખૂની આપણા ત્રણમાંથી જ એક છે.
1: આપણા ત્રણમાંથી?
2: હા. લો કોફી પીઓ બધા.
0: હા માયા દેવી, કોફીમાં બહુ સાકર નાખી છે આજે.
2: ખરેખર કવિરાજ, તમને ગળી લાગે છે?
1: ના, ઇટ્સ પરફેક્ટલી ઓલ રાઈટ.
0: માયા દેવી, એ તો કહો કે ખૂની આપણા ત્રણમાંથી એક છે એનો મતલબ શું?
2: મતલબ એ જ કે મને ચોક્કસ ખાતરી હતી કે અશોકનો ખૂની આ મકાનમાં છુપાવેલા પૈસા અને ઝવેરાત હાથ કરવા એક દિવસ જરૂર આવશે અને ગમે તે કિંમતે આ મકાન ખરીદવા સંમત થશે.
1: વોટ?
2: ઇન્સ્પેક્ટર, ગિરફ્તાર કરી લો આને.
1: કોણ ઇન્સ્પેક્ટર?
0: મિસ્ટર રોયના સ્વાંગમાં ઉભેલો હું, કવિરાજ.
1: તમે ધારો છો એટલો હું મૂર્ખ નથી. હેન્ડ્સ અપ. ખબરદાર, જો બેમાંથી કોઈ આગળ આવ્યું છે તો મને ચૂપચાપ બહાર નીકળી જવા દો.
0: બહાર મારા માણસો ઉભા જ છે.
1: હું આ ચાલાક છોકરીની આડસ લઈને બહાર નીકળીશ.
2: એમાં કોઈ ફાયદો નહીં થાય.
1: એટલે
2: તમે જે કોફી પીધી છે એમાં ઘેનની ગોળીઓ હતી, ગમે ત્યારે તમે રસ્તામાં ઢળી પડશો.
1: નહીં નહીં નહીં. ઓ નો, મારું માથું ભમે છે. મને ચક્કર આવે છે. પકડો મને કોઈ.
2: ઇન્સ્પેક્ટર, એરેસ્ટ હિમ.
0: કવિરાજ, ખૂની ગમે તેટલો ચાલાક હોય પણ કોઈને કોઈ ભૂલ તો કરી જ નાખે છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? કમ ઓન.
2: થેન્ક યુ ઇન્સ્પેક્ટર.

0: मणि रहा था सस्पेंस थ्रिलर नाटक सकंजो।
1: सकंजो।
0: लेखन प्रवीण सोलंकी, निर्माण सहाय दक्षा दवे, रजूआत किरीट बारोट अने प्रस्तुति आकाशवाणी मुंबई।
2: મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક સકંજો, જેના લેખક હતા પ્રવીણ સોલંકી, રજૂઆત કિરીટ બારોટની હતી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારો હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં

રજૂ કરીએ છીએ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર છે રાજેશ કેલકર. રાગ મારું બિહાગ. તબલા સંગત ચિરાયુ ભોલે. હાર્મોનિયમ ઉર્મિલા ભાવસાર.

મિત્રો, શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો રાજેશ કેલકરને. રાગ મારું બિહાગ, તબલા સંગત ચિરાયુ ભૂલે, હાર્મોનિયમ ઉર્મિલા ભાવસાર.

Pama pa da ni da ni da pama pa da ni da ni da pama da pama gama pa.

મિત્રો, રાજેશ કેલકરનું શાસ્ત્રીય ગાયન હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં રાગ હતો મારું બિહાગ, તબલા સંગત ચિરાયુ ભોલે, હાર્મોનિયમ ઉર્મિલા ભાવસાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

કાર્યક્રમ સવારે સવારે 9 વાગે, 9:30 વાગે માણશો ગુજરાત ગીતો, 10:02 કાર્યક્રમ ઉદ્યોગ જગત, 10:30 વાગે હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, કલાકાર નીરજ પાઠક, 11:02 ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો, 11:45 હિન્દી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ, 12:02 આંતરરાષ્ટ્રીય વિધવા દિન વિશે ડૉક્ટર દ્રષ્ટિ પટેલ સાથેનો વાર્તાલાપ સાંભળશો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર રજૂ કરીશું, 1:10 સુગમ સંગીત કલાકાર હસમુખ પાટડિયા, 12:15 વાગે ફોજી દોસ્તો માટેની વિશેષ પ્રસ્તુતિ કાર્યક્રમ જય ભારતી, ગુજરાતી ગીતો માણશો 2:40, સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગોલમહોર, 5:45 લોકસંગીત, 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. કાર્યક્રમમાં સાંભળશો ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી આ વિશેની માહિતી, 8:00 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 વાગે ગુજરાતી ગીતો, 9:15 ફિલ્મ સંગીત, 9:30 વાગે RNU દ્વારા વિશેષ પ્રસ્તુતિ, 10:00 વાગે ગુજરાતી ગીતો અને 10:30 વાગે હિન્દી ફિલ્મ સંગીત. મિત્રો, આ છે માહિતી અમારા આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે સ્થાનિક હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળતી માહિતી અનુસાર આવતીકાલે દિવસ દરમિયાન આકાશ મહદઅંશે વાદળછાયું રહેશે, 1-2 વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહત્તમ તાપમાન આવતીકાલનું 40°C રહેવા સંભવ છે. આજનું મહત્તમ તાપમાન 40.5°C નોંધાયું, જેમાં 2.6°C વધારો હતો. ન્યૂનતમ તાપમાન 29.4°C નોંધાયું, જેમાં 1.8°C વધારો નોંધાયો. રાત્રે 8:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 0.46% હતું. ક્યાંય વરસાદ નોંધાયો નથી. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યાર રાત્રિના 11:13:40 થઈ રહી છે. અમારી સાંધ્ય સભાનો અહીં સમાપન કરીએ. આવતીકાલે સવારે 5:50 આ જ મીટર્સ પર અમે ફરી ઉપસ્થિત થઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીની DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આકાશવાણીની DTH સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, DTH સેવાના ગુજરાતી પ્રસારણના મનોરંજક કાર્યક્રમોની શરૂઆત કરીએ તે પહેલાં સમય સાથે તાલ મેળવી લઈએ. મિત્રો, ભારતીય સમયાનુસાર અત્યારે રાત્રિના 11:15:25 થઈ ચૂકી છે. હવે મેળવી લઈએ વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. પ્રસારણના પ્રારંભમાં હમણાં થોડીક વારમાં આપને સંભળાવીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આપ માણી શકશો લોકગીતો પ્રભાબેન રબારી, બીજલ બારોટ તથા મસદાન ગઢવીના સ્વરમાં. 12 વાગ્યાનો સમય રહેશે નાટક માણવાનો, જેમાં આપ

અને સંભળાવીશું ન્યાય દેતાઓનું સ્મિત, મૂળ તેલુગુ નાટકનું ગુજરાતી ભાવાનુવાદ. નાટકના મૂળ તેલુગુ લેખક શ્રી કોંડુમુદ્દિ શ્રી રામચંદ્રમૂર્તિ, ગુજરાતી અનુવાદ તેમજ પ્રસ્તુતકર્તા શ્રી રવિ સાચુલા. 1 વાગે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતમાં આપને સંભળાવીશું સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં. ત્યારબાદ 2 વાગ્યાથી શરૂ થશે વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં સૌપ્રથમ આપ સાંભળી શકશો ગુજરાતી ગીતો, ત્યારબાદ ગુજરાતી સુગમ સંગીતની મજા આપ માણી શકશો, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે જગજીતસિંહના સ્વરમાં ગઝલોની મજા આપ માણી શકશો. ત્યારબાદ DTH સેવાના ગુજરાતી પ્રસારણના અંતિમ ચરણમાં એટલે કે 5 વાગે આપ સાંભળી શકશો ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં આપ માણી શકશો ભક્તિમય ભજનો. તો આ હતી વિગતો. હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની પ્રસ્તુત છે. હવે પ્રસારણનો પ્રથમ કાર્યક્રમ લોકસંગીત, જેમાં સૌપ્રથમ સંભળાવીએ આપને લોકગીતો પ્રભાબેન રબારીના સ્વરમાં.

ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકગીતો. શ્રોતા મિત્રો, બીજલ બારોટના સ્વરમાં.

આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમના અંતે હવે પ્રસ્તુત છે લોકગીતો. શ્રોતા મિત્રો, મોઝદાન ગઢવીના સ્વરમાં.

0: અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આકાશવાણીની ડીટીએચ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં નાટક ન્યાય દેવતાનો સ્મિત. મૂળ તેલુગુ નાટકના લેખક શ્રી કોંડુમુદ્દિ શ્રી રામચંદ્ર મૂર્તિ, ગુજરાતી અનુવાદ તેમજ પ્રસ્તુતકર્તા શ્રી રવિ સાચુલા. તો પ્રસ્તુત છે નાટક ન્યાય દેવતાનું સ્મિત.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા નાટકના અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રસ્તુત છે નાટક ન્યાય દેવતાનું સ્મિત.

0: હુસેનભાઈ, આ મખમલની ટોપી ઉતારો અને જરા માથું નમાવો. આ ફૂલોની માળા હું તમને પહેરાવીશ.
1: યા ખુદા, આ માળાઓ અને મીઠાઈ, આ બધું શું છે શાસ્ત્રીજી? આ બધું શું કામ લાવ્યા તમે? તમે તો મને વિમાસણમાં નાખો છો. આપણા બંને વચ્ચે આ શિષ્ટાચાર કેવો?
0: ભાઈ, એ મારી ખુશીની વાત છે. મારા પ્રિય મિત્ર અને સાથી તાહા હુસેન માટે છે આ.
1: હું તમારો મિત્ર નહીં, તમારો ભાઈ છું યાર.
0: કોર્સ, યુ આર રાઈટ, વી આર બ્રધર્સ.
1: તો પછી ભાઈઓની વચ્ચે આ માળાઓ, ગ્રીટિંગ્સ, પાર્ટી, એ બધાનું શું મહત્વ છે?
0: ઓલ રાઈટ, તમારી લાગણી માટે હું મારા ઉમળકાને દબાવી દઉં છું, પણ એક શરત પર.
1: કઈ છે વળી પાછી શરત?
0: જો, ટાઉન હોલમાં શહેરના બધા આગેવાનોને બોલાવીને તમારા અભિનંદન સમારોહ ગોઠવીશ. તમારે આ તો માનવું જ પડશે.
1: મારા ઓનરરી મેજિસ્ટ્રેટ બનવા બાબતે આ બધું શું કરી રહ્યા છો તમે?
0: અરે, બનવા બાબતે નહીં, જીતવા માટે.
1: શું આ બધું જરૂરી છે?
0: અરે ભાઈ, મારી સંતુષ્ટિ માટે જરૂરી છે.
1: સારું, તો પછી જેવી તમારી મરજી. શાસ્ત્રીજી, ખોટું ના લગાડો તો એક વાત પૂછું.
0: પૂછો ને ભાઈ.
1: શું તમને ઈર્ષા નથી આવતી?
0: ઈર્ષા કેમ?
1: આ પદ તમને ન મળ્યું અને મને મળ્યું, એટલા માટે.
0: અરે ભાઈ, કોઈ અજાણ્યો માણસ આપણા બંનેની વચ્ચે આવીને બાજની જેમ આને ઝૂંટવી ના ગયો, એ જ મારા માટે તો સંતોષની વાત છે.
1: અલ્લાહની મહેરબાનીથી આપણે બંને ખુશળ રહીએ.
0: હા, એ ભગવાનની કૃપાથી જ આપણે બંને આટલી પ્રગતિ કરી શક્યા.
1: પ્રગતિના પંથે લઈ જાય કે પતનના માર્ગે પછાડે, આ બધું જ એ અલ્લાહની મહેરબાનીથી જ થાય છે. આઈ એમ ઓલવેઝ ગ્રેટફુલ ટુ હિમ.
0: તમે અલ્લાહ કહો અને હું ઈશ્વર કહું, તમે રહીમ કહો હું રામ કહું, બધું જ ઉપરવાળાની કૃપાથી જ છે ને. પણ એ આપણા બંનેના જીવનમાં કેવી રમત રમે છે જોયું છે ને?
1: શું અલ્લાહ આપણી સાથે રમત રમે છે?
0: બેશક રમી રહ્યો છે, નહીં તો ઓનરરી મેજિસ્ટ્રેટ બનવાની ઈચ્છા આપણા બંનેમાં એક સાથે જ કેમ પેદા થઈ?
1: આ બધો તમાશો લોયર નરસરાજુએ કર્યો છે.
0: શું ખરેખર તેણે કર્યો હતો?
2: મિસ્ટર હુસેન, તમારી ઉંમર કેટલી છે?
1: ગયા જુલાઈ મહિનામાં 50 પૂરા થયા.
2: ગુડ. એક નાનો સવાલ પૂછું છું. આ 50

0: પચાસ વર્ષોમાં તમે શું મેળવ્યું અને કેટલું મેળવ્યું?
1: એટલું જ જેટલી અલ્લાહની મહેરબાની થઈ.
0: અલ્લાહએ જેટલી આપી એટલી સંપત્તિ કમાયા, બરાબર? અરબ કન્ટ્રીને કાર્પેટ એક્સપોર્ટ કરીને બે મહેલ બનાવ્યા, વકફ બોર્ડના અધ્યક્ષ બનીને ખુદાની સંપત્તિ બચાવી, ત્રણ બાળકોને જન્મ આપ્યો, બે પત્નીઓને તલાક આપ્યા. બસ આટલું જ ને?
1: મેં જે કંઈ પણ કર્યું તે ન્યાયને અનુસાર જ કર્યું છે.
0: જી હા સાહેબ, હું પણ એ જ કહું છું કે તમે ન્યાય અનુસાર જ જીવન વિતાવ્યું છે, એટલે હવે તમે ન્યાયમૂર્તિ કેમ ના બની શકો? આ જ તો મારો સવાલ છે.
1: નરસરાજુ, તમે જે કંઈ કરી રહ્યા છો તે મને સમજાતું નથી.
0: વેરી સિમ્પલ, ઓનરરી મેજિસ્ટ્રેટની તક મળી રહી છે, અરજી મોકલી આપો.
1: શું હું અરજી મોકલું?
0: જી હા, ટ્રાય યોર લક. એડવાન્સ તરીકે વકીલ ફી ચૂકવી દો, પછી આગળ બધું હું જોઈ લઈશ.
1: ફીની શું વાત કરો છો? બ્લેન્ક ચેક આપી દઈએ, પણ અમે જ્યારે મેદાનમાં આવીએ છીએ ત્યારે જીત અમારી જ થવી જોઈએ. એ અમારી પ્રેસ્ટીજની વાત છે.
0: તમે પોતે જોઈ લેજો ને કે વકીલ નરસરાજુની તાકાત શું છે. જો મારો ક્લાયન્ટ જીતે તો એમ જ સમજુ કે હું પોતે જ જીતી ગયો.
2: તો તમારું કહેવું એમ છે કે જો હું જીતી જાઉં તો તમે તમારી જીત માનશો?
0: એમાં કહેવાનું શું, એ સાચું જ છે.
2: તો મારી જીત પર તમને કોઈ શંકા તો નથી ને?
0: શું કહો છો? જો તમે ઈચ્છો તો સ્ટેમ્પ પેપર ઉપર લખી આપીશ, મને કોઈ ડાઉટ નથી. કોઈની સાથે શરત લગાવું બોલો. જો કે હમણાં મને પૈસાની થોડી તકલીફ છે, થોડા પૈસા હાથમાં આવી જાય તો.
2: અરે આ રીતે તમારે કટાક્ષ કરવાની જરૂર નથી નરસરાજુ. તમે જેટલી આશા રાખો છો તેનાથી વધારે હું તમને આપી શકું છું, પણ એ ઓનરરી પદ મને મળવાની ગેરંટી શું?
0: ન્યાયશાસ્ત્રનું જ્ઞાન હોય કે ના હોય, પણ જે વ્યક્તિ સરકારને લાલચમાં ફસાવી શકે છે તે વ્યક્તિ પદને પોતાના હાથમાં લઈ શકે છે. તમારે શું કમી છે? શ્રી વેંકટેશ મંદિરના સંઘના અધ્યક્ષ છો, તમે દાન ધર્મ કરતા વધારે આનંદથી જીવી રહ્યા છો, કલેક્ટરને પણ તમે ઓળખો છો.
2: એટલે તમારું કહેવું એમ છે કે હું પ્રયત્ન કરી બતાવું?
0: મારા કયા મુજબ કરી જાઓ, જીત ચોક્કસ થશે. આપણે તો ભાઈ જાળ નાખી તેમાં બે મોટી માછલીઓ ફસાઈ ગઈ, બંનેમાંથી કોઈ પણ જીતે આપણું શું બગડવાનું છે? જીતશે તો મારો જ માણસ. રમત પૂરી થાય એ પહેલા, એટલે કે બંનેમાંથી કોઈ પણ એકને ઓર્ડર મળે એ પહેલા, બની શકે એટલા પૈસા હું કમાઈ લઈશ. આ યોગ્ય છે કે અયોગ્ય છે એ તો નથી, જો જીતી જશે તો બધું માન્ય થશે અને બાજી ઊંધી પડી જશે તો બધું ખોટું સાબિત થશે. આ તો જીવન છે, જીવનનો ધંધો છે, જીવવાની લાલસા છે. ઓકે, નેક્સ્ટ સીન ક્યાં છે? તહા હુસેનને જિલ્લા જજને ત્યાં મોકલું છું.
1: જજ
3: અને પોલીસ વાળા સાથે દોસ્તી કરવી નહીં. કોણ જાણે તેઓ ક્યારે અને કેવું બિહેવ કરે, એમને પોતાને જ ખબર નથી હોતી.
1: પણ તમે તો હંમેશા જ મારી સાથે એક સરખો જ વ્યવહાર કરો છો. તમે મને માન સન્માન આપ્યું છે, બધા લોકો વચ્ચે મારું માન વધાર્યું છે.
3: તમે ખરેખર એક સજ્જન માણસ છો સાહેબ, તમે તેને લાયક છો એટલે મેં તમને માન સન્માન આપ્યું છે.
1: થેન્ક યુ સર. તમે મને જ્યારે ઓનરરી મેજિસ્ટ્રેટ પદ માટે એપોઇન્ટ કરશો ત્યારે તમારી આ વાતનું વજન ઘણું બધું વધી શકે છે.
3: હુસેન સાહેબ, મારે એપોઇન્ટ કરવાથી કે નહીં કરવાથી કંઈ નહીં થાય. અપોઇન્ટ કરનાર તો મંત્રીજી છે, તોય તમારું વ્યક્તિત્વ તો તમારું જ છે.
1: પણ ભલામણ તો તમે જ કરો છો ને, મારી ભલામણ કરશો ને?
3: આમ ઓપનલી પૂછવું ના જોઈએ. હા
1: તો નહીં પૂછું સર, પણ તમે જે કહેશો તે જ કરીશ.
3: આ તો સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ વાત છે, મારાથી કોઈને કંઈ ના કહેવાય.
1: સોરી સર, તમે મારી

0: મદદ કરો કે ના કરો, પણ હું તમારો આભાર માનું છું. જો હું ઓનરરી મેજિસ્ટ્રેટ બન્યો તો આપણી ન્યાય વ્યવસ્થામાં તમારા જેવા મહાનુભાવો મારા જેવા વ્યક્તિના આદર્શ રહેશે.
1: થેન્ક યુ.
0: વકીલ સાહેબ, નર્સ રાજુજી.
2: શું વાત છે હુસેન સાહેબ?
0: જજ સાહેબે સ્પષ્ટ રીતે કોઈ વાત ન કરી.
2: ઇન્કાર કર્યો કે શું?
0: એ પણ નહીં.
2: ફાઇન, તો એમ સમજી લો કે અડધી લડાઈ જીતી ગયા. તેમણે તેમની વાતોમાં કંઈક તો ઇશારો આપ્યો હશે ને?
0: હા, ઇશારો તો આપ્યો છે. હા, એક વાત કહી હતી એમણે. એમણે કહ્યું હતું કે મંત્રી મહોદય પોતે અપોઇન્ટ કરશે.
2: એમની વાતનો શું અર્થ છે સમજ્યા? મંત્રી મહોદયને મળો, તેમને પત્ર, ફૂલ, પુષ્પ, ગિફ્ટ વગેરે જેટલું અપાય એટલું આપી દો અને ઓર્ડર લઈ લો. આ જ તો એમની વાતનો અર્થ છે.
0: શું એ એક વાતમાં આટલો બધો અર્થ છુપાયેલો છે?
2: આ મચરજમાં પડીને કંઈ ઊંધું ચત્તું ના કરી બેસતા. જલ્દીથી જઈ અને મંત્રી મહોદયને મળવાનો પ્રયત્ન કરો. હા, ઓલ ધ બેસ્ટ. કેમ શાસ્ત્રીજી, તમે મંત્રી મહોદયને મળવા નથી જતા?
3: જી ના.
2: તો શું તમે બેઠા બેઠા ચાવી તો નથી ફેરવી રહ્યા ને?
3: ના, એવું પણ નથી.
2: બહુ સરસ. તમે પર્વત પાસે નહીં જાઓ અને પર્વત તમારી પાસે નહીં આવે તો આગળ કામ કેવી રીતે થશે? તમે કહેલું, સાથે રહીને કામ આગળ વધારીશું, પણ તમે તો મળતા જ નથી. હું તમારી વાત સમજી નથી શકતો.
3: મને ખબર ન હતી કે ટાહા હુસેને પણ અરજી કરી છે. આ ઉતાવળમાં, લાલચમાં આવીને મેં પણ અરજી કરી દીધી. હવે પેપર્સ પાછા લેવા તો ઠીક નહીં લાગે એમ વિચારીને ચૂપ બેસી રહ્યો છું. તે એની જ મેળે આવશે તો તેને સ્વીકારીશ, પણ અયોગ્ય લોકોના પગ તો નહીં જ પકડું. નકામી મહેનત નહીં કરું. બાય ધ વે, એ જ સાચો વકીલ હોય છે એ સમયસર નિર્ણય લે છે. ચોક્કસ સમય જ પ્રહાર કરનાર સક્ષમ વકીલ છે. પરંતુ કૃપા કરીને મારી અને હુસેન વચ્ચે મતભેદ ના કરાવશો. એ મુસલમાન છે અને હું હિન્દુ છું, પણ અમે બંને ભારતીય છીએ, ભાઈ ભાઈ છીએ. પહેલા અંગ્રેજોએ વેપારના નામે અલગ કર્યા અને હવે અધિકારના નામે સગા સંબંધીઓ જ ખાઈ ખોદી રહ્યા છે.
2: ગોપાલ શાસ્ત્રી, કેવી હોશિયારીથી તમે નીકળી ગયા. મારું રહસ્ય તમે પકડી પાડ્યું ખરું. ઠીક છે, તમે તો નીકળી ગયા અને હવે તો હુસેનભાઈ પણ મારા ખિસ્સામાં છે. થોડા સમય માટે તમને હું મારી ચેકબુક સમજીશ. અરે હુસેન સાહેબ, તમે જો આ વાત સાંભળશો ને તો બ્રેક ડાન્સ કરશો.
0: અરે આ ઉંમરે બ્રેક ડાન્સ કરીશ તો મારો જ પગ ભાંગી જશે.
2: પગ તૂટી જાય કે પરસેવો છૂટી જાય, પણ આ ન્યૂઝ સાંભળતા તો તમે ઉછળવા જ લાગશો.
0: કયા વગર તમે મને ટેન્શન આપો છો.
2: કહું છું, એ જ કહું છું, તમારા પ્રતિસ્પર્ધીને મેં ખસેડી લીધા છે.
0: શું શું કહ્યું તમે?
2: ગોપાલ શાસ્ત્રી દ્વારા કેવડાવી દીધું છે કે તેમને ઇન્ટરેસ્ટ નથી. હવે લાઈન ક્લિયર છે. હવે જાઓ, મંત્રી મહોદયને મળો અને ઓર્ડર લઈ લો. બસ આટલું જ.
0: શાસ્ત્રીજી વચ્ચેથી ખસી ગયા છે?
2: હા, આ પદ માટે તમે જ ન્યાયની દ્રષ્ટિએ યોગ્ય છો એમ મેં તેમને કહ્યું.
0: ઓહ,
2: અને એવું પણ કહ્યું કે તેમને ઓર્ડર મળે તે ન્યાયમાં નહીં હોય. જો કોન્ટેસ્ટ કરશો તો પણ તમારું જીતવું મુશ્કેલ છે.
0: થેન્ક્સ રાજુજી. આજ સુધી મને અંદર ને અંદર એવું દર્દ રહ્યું છે કે શાસ્ત્રીજી મારી સામે ઊભા છે, પણ હવે એ દર્દ અને સંકોચ દૂર થઈ ગયા છે.
2: મેં તમારા રસ્તાની અડચણ દૂર કરી છે, તમારો ભાર ઉતારી દીધો છે, એટલે હવે મારી રકમનું વજન વધારવું એ પણ તમારું જ કામ છે.
0: ખુશીથી વધારી સાહેબ, ચિંતા ના કરશો.
2: હુસેન સાહેબ, તો એ આનંદની વાત હશે.
0: આભાર આભાર. યા અલ્લાહ, આ શું થઈ રહ્યું છે

0: મંત્રી મહોદયને સલામ.
1: શું હુસેન સાયલુ તમે જ છો?
0: જી હુજુર.
1: શું તમારા શહેરમાં કાર્પેટની કંપની છે?
0: જી હુજુર, એ કંપની મારી જ છે.
1: તો તમે કાર્પેટના વેપારી છો? એકવાર મારા ઘરે આવી જાઓ, હું મારા રૂમમાં એક કાર્પેટ લગાવવા ઈચ્છું છું.
0: હું તમારા ઘરમાં કાર્પેટ લગાવીને જ આવી રહ્યો છું.
1: એમ? ઓહો, તમે તો મારાથી પણ ફાસ્ટ લાગો છો. શું તમે કાર્પેટના વેપાર સિવાય બીજું પણ કંઈ કરો છો?
0: ક્યારેક ક્યારેક સમાજ સેવા પણ કરું છું.
1: એમ? ઠીક છે, તો તમે પણ અમારી જાતિના જ છો એમ ને? કઈ કઈ સેવાઓ કરો છો? દારૂનો વેપાર કે ચીટફંડ કંપની છે કે હોટલ ક્લબ કે વિડીયોની દુકાન?
0: વકફ બોર્ડનો અધ્યક્ષ છું સાહેબ.
1: કેટલી કેટલી બચત થાય છે મહિને?
0: બચત નથી થતી મહિને, લગભગ 10,000 મારા હાથમાં આવે છે.
1: તોય એ નોકરી તો નથી ને? સારું, હવે એ તો કહો, તમે કઈ કઈ સેવા કરી શકો છો? અને આનંદની વ્યાખ્યા તો દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે ને? તો એ તો કહો, મહિને તમારો ખર્ચ કેટલો હશે?
0: સાહેબ, એ જ 20-25 હજાર.
1: 20-25 હજાર એટલે કે વર્ષમાં 3 લાખ. 3 લાખ? 3 લાખ રૂપિયા મારા ઘરે મોકલી દો અને ઓર્ડર લઈ જાઓ.
0: 3 લાખ? ઓનરરી મેજિસ્ટ્રેટના પદ માટે?
1: જુઓ જુઓ, મારી પ્રજા સેવા હાઈ લેવલની છે, એટલે ખર્ચા પણ હાઈ લેવલના જ હોય ને? જલ્દી બોલો, તમારી ઈચ્છા છે કે નહીં? ત્યાં લોકો મારી રાહ જોઈને બેઠા છે. આ મારો લોકસંપર્કનો સમય છે.
0: જી જી, સારું સાહેબ, ઓર્ડર અપાવી દો.
1: એ જ સારું રહેશે હુસેન મિયા. જુઓ, મને તમારા પ્રત્યે લાગણી છે. જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી તમને કોઈ અડચણ ઊભી નહીં થાય. કોઈ ચિંતા ના કરો, જાઓ જાઓ, તમે તમારા શહેરના લોકોની સેવા કરો.
0: યા પરવરદિગાર, આ માણસ તો જમાનાનું શું થવા બેઠું છે.

0: अरे हुसैन साहब, अरे ओ हुसैन साहब, आ बाजू आ बाजू, जाने कितली बाजू, हो तमारी राह जोता जोता तो मारा पगनी कड़ी थई गई।
1: તમે જ કહેલું કે હું એકલો જાઉં।
0: તદ્દન સાચું, એકલામાં જ કોઈ પણ વાત વિના સંકોચે કરી શકાય છે, એકદમ ખુલ્લા મને વાત થાય છે। સારું, હવે એકો તમારા કામનું ફળ કાચું નીકળ્યું કે પાકું?
1: 3 લાખ।
0: 3 લાખ? અરે માનવામાં નથી આવતું, તમે તમે ખૂબ જ લક્કી છો હુસેન સાહેબ। આફ્ટર ઓલ 3 લાખ તો એક જ મહિનામાં કમાઈ લેવાય।
1: શેનાથી કમાઈ લેવાય?
0: ક્રિમિનલ એટલે કે કાયદાનો ભંગ કરનારાઓ પાસેથી વસૂલી શકાય।
1: અલ્લાહના માર્ગે શૈતાનના રાજ્યમાં જવા માટે આ જ તો એક નજીકનો રસ્તો છે ને?
0: મિસ્ટર હુસેન, એક વાત કહું, સાંભળી લેજો। રાજપથ પર જનાર ક્યારે રાજા નથી બની શકતો, આડા રસ્તે ચાલનારને કોઈ અડચણ આવતી નથી।
1: વકીલ સાહેબ, જ્યારે આપણે ચાની કેટલીએ ઊભા હોઈએ ત્યારે આપણે ચા જ પીવી જોઈએ, દારૂ મંગાવવો યોગ્ય નથી। તેવી જ રીતે જ્યારે અલ્લાહના રાજ્યમાં રહીએ છીએ ત્યારે તેમની વાત સાંભળવી પડશે। અંધકારમાં અટવાઈને અય્યાશીના શિકાર થવું એ ઠીક નથી।

0: તમારી દ્રષ્ટિ જુદી છે અને મારી દ્રષ્ટિ જુદી છે. ગુડ બાય.
1: અરે અરે અરે અરે અરે ક્યાં જાઓ છો? સાંભળો હુસેન સાહેબ, અરે તમારે મને આમ છોડીને, અરે અરે તમારે મને આમ છોડીને ના જવાય. અરે જો તમે મારા માર્ગે નથી આવી શકતા તો હું તમારા માર્ગે આવી જઈશ. તમે મેજિસ્ટ્રેટ છો અને હું એડવોકેટ વકીલ છું, આવું કઈ રીતે ચાલે?
0: શાસ્ત્રી, આજ થયું. રાજુએ એપ્લિકેશન મોકલી દીધી. તમે વચ્ચેથી ખસી અને મને સ્પર્ધામાં ઉતાર્યા વગર મને પદ અપાવ્યું.
2: હું તો વચ્ચેથી ખસી ગયો, પણ ફાયદો શું થયો? તમે તો ખર્ચથી બચ્યા નહીં ને?
0: હા, ખર્ચ થયો પણ વધ્યો નહીં. જો તમે સ્પર્ધામાં રહેત તો એ મંત્રી હજુ વધુ 3 લાખ રૂપિયા વસૂલ કરત.
2: એ જ તમારું કેરેક્ટર છે. અંધકારમાં પ્રકાશ જુઓ છો, ખરાબમાં સારું જુઓ છો, આનંદમાં દુઃખ દેખાય છે તમને. ઠીક છે, કાલે શપથ લઈ રહ્યા છો ને?
0: મૌલવી સાહેબનું કહેવું છે કે મુહૂર્ત સારું છે.
2: હુસેન, તમે તો ધર્મ કે મજહબથી દૂર રહેતી વ્યવસ્થાના માનીતા દીકરા છો, આત્મગત સંસ્કારના વારસદાર છો. તમે ઉચ્ચ મેજિસ્ટ્રેટના આસન પર તમારું બેસવું ન્યાયસંગત અને યોગ્ય લાગી રહ્યું છે. ગુડ લક.

0: કોન્સ્ટેબલ કહો, આ વૃદ્ધ માણસે શું ગુનો કર્યો છે?
1: ગંભીર અપરાધ છે સાહેબ. મેઇન રોડ ઉપર લાલ બહાદુર જંકશનની જમણી બાજુએ છોકરીઓની શાળા આવેલી છે. એના ગેટની પાસે 5 વાગે જ્યારે ઘણો બધો ટ્રાફિક હોય છે, આ ડોસો લાજ શરમ વગર પેશાબ કરી રહ્યો હતો. હજુર, કેવું ગંદુ કામ કહેવાય. આ રોડની સ્વચ્છતા જાળવવી એ સૌની ફરજ છે. યોર ઓનર, જો આ ડોસાને મોટો દંડ થશે ને તો તેમાંથી ઘણા બધા લોકો પણ બોધપાઠ લઈ શકે.
0: કેમ માશય, તમને તમારો ગુનો કબૂલ છે?
2: ના, મને કબૂલ નથી બાબુજી.
1: એ ડોસા, આ માથાકૂટ ના કર. સાહેબને બાબુ બાબુ ના કહેવાય. સર કે સર.
2: જી સર, સર જી, હું ક્યાં ગાબુ કરું છું? હું તો બાબુ કીને કહી રહ્યો છું. શું આ ખોટું છે બાબુજી? એમને જોઈને મને એમ લાગે છે કે હું મારા નાના ભાઈને જોઈ રહ્યો છું.
1: વાહ વાહ, સંબંધ પણ બાંધી લીધો એમની સાથે. રો ભાઈ, આ કોર્ટ છે, ઘર નથી. સર બોલો સર.
2: હા હારો, સર સર સર.
1: પહેલા તમે તમારો ગુનો કબૂલ કરો. મેજિસ્ટ્રેટ સાહેબ જે પણ દંડ ફટકારે એ ભરો અને અહીંથી રવાના થાવ.
2: અરે પણ મેં ખરેખર કોઈ ગુનો કર્યો નથી તો દંડ કેમ ચૂકવું?
1: એક થપ્પડ લગાવી દઈશ ને તો મગજ ઠેકાણે આવી જશે. તમે તમારા મનમાં સમજો છો શું? હે
0: કોન્સ્ટેબલ, પબ્લિક કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે એક અપરાધીનું અપમાન કરવું એ શું ગુનો નથી?
1: સોરી સર.
0: તમને 1000 રૂપિયા દંડ કરું છું.
1: અરે સાહેબ, સાહેબ મારા પર દયા કરો. અરે સાહેબ, મારી નોકરી જશી હશે. સાહેબ મારા પર દયા કરો.
2: બાબુજી, આટલા પડસંદ માણસની આંખમાંથી એક સ્ત્રીની જેમ આંસુ ટપકી રહ્યા છે. દયા ભાવ રાખો બાબુજી.
0: આ માણસ તમારા ઉપર અપરાધ લગાવી રહ્યો છે અને તમે એના પર દયા બતાવો છો?
2: બુજી, મેં આ મને વિનંતી કરી હતી. ખરેખર મેં કોઈ ગુનો કર્યો નહોતો.
0: તમે રોડ ઉપર દૂષણ કર્યું છે એટલે.
2: હું બાબુજી, હું ગામડાનો માણસ છું. પાછો ઘરડો છું. મને ડાયાબિટીસ છે. તમે તો જાણો છો કે ડાયાબિટીસવાળો માણસ ખૂબ જ હેરાન થાય છે. બાબુજી, આ શરીરની ગંદકી નહીં કાઢીએ તો બીજી મોટી માંદગી થઈ જશે. અહીં એટલા માટે આ મોટા શહેરમાં મને ક્યાંય મૂતરડી દેખાઈ નહીં થઈ. અરે બાબુ, ચારે બાજુ દુકાનો છે, ઇમારતો છે, જ્યાં પણ જોઉં

0: માણ દેખાય છે, મારી મુશ્કેલી ખૂબ વધી ગઈ હતી, તો હું શું કરું બાબુજી? જો આ મારો ગુનો છે તો આ ગુનાની જવાબદારી નગરપાલિકાની છે સાહેબ, તમારે તેમને સજા કરવી જોઈએ.
1: આ ગ્રામીણ સજ્જનની વાતોની સચ્ચાઈ અદાલત માને છે. હું પોલીસ વિભાગને આદેશ આપું છું કે જ્યાં સુધી શહેરમાં નગરપાલિકા ઠેર ઠેર સાર્વજનિક શૌચાલયોનું નિર્માણ ન કરે ત્યાં સુધી આવા પ્રકારના ગુનેગારો પ્રત્યે કડકાઈ રાખવી નહીં. નગરપાલિકાને આદેશ આપવામાં આવે છે કે આ બાબતે અત્યાર સુધી શું પગલાં લેવાયા તેની વિગતો એક મહિનામાં કોર્ટમાં રજૂ કરે.
0: બાબુજી તમે તો સાચે ન્યાયના દેવતા છો બાબુજી.
2: સર સર મારી નોકરી બચી છે, હું આ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું.
1: ધ કોર્ટ ઇઝ એડજર્ન ફોર ધ ડે.

0: મેજિસ્ટ્રેટ સાહેબ.
1: શાસ્ત્રી, હમણાં હું હુસેનભાઈ છું. તમારો ભાઈ કેવો છે મારો ચુકાદો?
0: મારા મતે વૃદ્ધને દંડ ફટકારીને એ પૈસા નગરપાલિકા પાસેથી વસૂલ કરવા જોઈતા હતા.
1: જો વૃદ્ધને દંડ ફટકારત અને દંડ બીજો કોઈ ચૂકવે તો પણ એ વૃદ્ધ તો દોષિત ગણાતા જ ને. મારું માનવું છે કે આપણા દેશમાં વ્યક્તિની સ્વતંત્રતા સરકારના અધિકાર નીચે કચડાઈને ભૂક્કો થઈ રહી છે. મારો અભિપ્રાય છે કે નાગરિકોને ઓછામાં ઓછી સુવિધાઓ પૂરી પાડ્યા વગર વ્યક્તિના વર્તન ઉપર કંટ્રોલ નહીં કરવો જોઈએ.
0: હુસેનભાઈ, ખૂબ જ નક્કર વાત કહી તમે.

0: છોડામણી, જો મને આજે કેટલો સંતોષ છે, કેટલો આનંદ છે.
1: કેમ, તમારી પસંદનું શાક બનાવીને ખવડાવ્યું એટલે, કે પછી આ મીઠું પાન બનાવીને ખવડાવી રહી છું એટલે આનંદ છે?
0: અરે આમાં પાનની ક્યાં વાત આવી, પાન તો એક સામાન્ય ચીજ છે.
1: સામાન્ય ચીજ? હું કેટલા પ્રેમથી તમારા માટે પાન બનાવું છું અને તમે એને સામાન્ય ચીજ કહો છો? હા, પત્ની ગમે એટલું કરે ને તોય કોઈ યશ ના મળે. બધા પુરુષો સરખા જ હોય છે.
0: બધા પુરુષો માટે આવું કહેવું યોગ્ય નથી. એટલે મારા મિત્ર ટા હુસેન જેવા લોકો પત્નીના હાથનું પાન પણ નથી ખાતા અને તેથી તેમને આવું સાંભળવાની નોબત પણ નથી આવતી.
1: અરે હા, ખરા સમયે તમે યાદ અપાવી. હું તમને તમારા મિત્ર વિશે જ કંઈક કહેવાની હતી.
0: શું?
1: તમે જાણો છો મને કેટલું દુઃખ છે.
0: અરે કઈ વાતનું દુઃખ અને શા માટે?
1: તમારા એ મિત્ર પાસે નાના નાના ગુનેગારો જાય છે, જેવા કે રસ્તાની બાજુએ ગાડી પાર્ક કરનારા, જેમની પાસે લાયસન્સ ના હોય, દારૂ પીને જે ગાડી ચલાવતા હોય, અને એ ફેરિયાઓ જે તેમની લારીથી ટ્રાફિકમાં અડચણ ઊભી કરે છે. આવા નાના ગુના કરનારા લોકોને ત્યાં લાવવામાં આવે છે.
0: હા, આવા જ લોકોને હુસેન પાસે લાવવામાં આવે છે.
1: હા સારું, પહેલાં એ કહો કે જે લોકો તમારા મિત્રની કોર્ટમાં જાય છે તેઓ પહેલાંથી જ પોલીસવાળાને પૈસા નક્કી કરી ચઢાવો કરીને કોર્ટમાં પ્રવેશે છે, અથવા તો પછી હિસાબ કિતાબ થાય છે? બોલો, એ સાચું છે કે ખોટું છે?
0: હા, મેં પણ એવું જ કંઈ સાંભળ્યું છે.
1: સાચું પૂછો તો આ કોર્ટનું નાટક માત્ર એક દેખાડો છે. આના પહેલાં દંડ તેના ગુના મુજબ નહીં પણ રકમના વજન મુજબ થતો હતો.
0: ના, હવે આવું નથી. જે ગુનેગારો આવે છે તેમને મારો મિત્ર ગુના મુજબનો જ દંડ ફટકારે છે. પોલીસ, સબ ઇન્સ્પેક્ટર બધા જ મોઢું લટકાવીને પાછા જાય છે. વકીલના ચહેરાઓ તો પીડા પડી ગયા છે મારા મિત્રના કારણે. અરે આટલા દિવસો પછી હવે ન્યાય દેવતા ખુશ છે.
1: એનું તો મને દુઃખ છે.
0: અરે સાચો ન્યાય મળે ત્યારે ખુશ થવું જોઈએ. દુઃખ શેનું છે એ તો કે.
1: ન્યાયના નામે કાલે કોર્ટમાં આપણા દીકરાને કઈ કઈ સજા મળશે એ કોણ જાણે.
0: અરે સારી રીતે સમજાવો, મને કઈ સમજાયું નહીં.
1: આપણા કિરીટને પોલીસ ઇન્સ્પેક્ટર

0: લેડીએ એક ગુના માટે બુક કર્યો છે.
1: એવો તે શું ગુનો કર્યો છે કિરીટે?
0: આ બસ સ્ટેન્ડ નજીક કાર ઊભી રાખીને કિરીટ ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટરે ગાડી હટાવવાનું કહ્યું. કિરીટને લાગ્યું કે તેના મિત્રની સામે ઇન્સ્પેક્ટરે તેનું ઇન્સલ્ટ કર્યું છે. બસ વાત આગળ વધી ગઈ અને ઇન્સ્પેક્ટરે કેસ બનાવી દીધો.
1: બસ આટલી જ વાત છે? મને એમ કે કોઈ મોટું નુકસાન થયું છે. હેરાન થવાની જરૂર નથી, આ એટલો મોટો ગુનો નથી. જો કોર્ટને તેનો વાંક જણાશે તો નાની વોર્નિંગ આપીને પાછો મોકલશે, એટલે તારે દુઃખી થવાની જરૂર નથી. પણ હા, હુસેન સાથે વાત કરવાનું મારા પર દબાણ ના કરીશ.
0: તમારા માટે તો આ કશું જ નથી. મિત્ર સાથે વાત નહીં કરું.

0: વકીલ સાહેબ, આ કેસમાં તો તમારા મિત્રના દીકરાનો જ ગુનો છે. જોઈએ હવે આપણા મેજિસ્ટ્રેટ સાહેબ શું કરે છે. જેમ બધા ગુનેગારોને દંડ ફટકારે છે તેવું થશે કે નહીં? વકીલ સાહેબ, હું જાણતો નથી કે ન્યાય મોટો છે કે મિત્રતા.
1: અરે, આ લોકો સગા સંબંધીઓને થાળીમાં પીરસે છે અને બહારના લોકોને પતરાળામાં. આ જમાનો એવો છે, દૂર દૂરની ઓળખાણ કાઢીને લોકો મળી લે છે મેજિસ્ટ્રેટ સાહેબને, પોતાની સ્વાર્થ પૂર્તિમાં લાગેલા રહે છે ઘણા. હવે જોવાનું એ રહે છે કે મેજિસ્ટ્રેટ ટ્રાહા હુસેન ગોપાલ શાસ્ત્રીના દીકરાને શું સજા આપે.
2: ગુડ મોર્નિંગ સર.
3: આ શું કિરીટ, તું કઠેડામાં?
2: યસ આઈ યોર ઓનર. ઇન્સ્પેક્ટર સાહેબે મારી રિક્વેસ્ટ માની નહીં અને ગુનેગાર બનાવીને કોર્ટમાં લઈ આવ્યા.
3: ઇન્સ્પેક્ટર
4: જી,
3: આ વિશે તમારું શું કહેવું છે?
4: સર, અમારા હેડ કોન્સ્ટેબલે પણ રિક્વેસ્ટ કરી કે સર ગાડીને એક કિનારે લાવો, પણ અમને તો વચ્ચેથી ગાડી ખસેડી જ નહીં ને. એટલું જ નહીં, પાછું અમારા પોલીસ વિભાગને પણ અપમાનજનક શબ્દો કયા.
3: હે ખુદા, મારા કારણે કોઈની સાથે અન્યાય ન થાય, હું કોઈ ખોટો ચુકાદો ન સંભળાવું. તું રહેમ કર મારા ઉપર.
5: જે લોકો કોર્ટમાં આવે છે તેમની સાથે તમારો કોઈ સંબંધ નથી. તેમના ગુના વિશે વિચારો, ન્યાય દેવતાને બચાવો.
3: મિસ્ટર કિરીટ, તમે તમારો ગુનો કબૂલ કરો છો?
2: ના.
3: તમારા તરફથી કોઈ વકીલ છે?
2: મારે કોઈની જરૂર નથી.
3: તો તમે જે ગુનો કર્યો છે તેના વિશે તમારે શું કહેવું છે?
2: આ બધા આરોપ ખોટા છે. એ હેડ કોન્સ્ટેબલે મારી પાસે લાંચ માંગી, મેં ઇન્કાર કર્યો. આ ઇન્સ્પેક્ટરે પણ મને આવીને ધમકાવ્યો, મેં ટેક કેર કર્યું, એટલે એ મને કોર્ટમાં ઢસડી લાવ્યા.
3: ડ્યુટી બજાવી રહેલા ઓફિસર ઉપર તમે તહોમત લગાવી રહ્યા છો. તમે આનું પરિણામ શું થશે એ જાણો છો?
2: ના ના, જો આવું બોલવું ખોટું છે તો હું મારા શબ્દો પાછા ખેંચું છું અંકલ.
3: હુ ઇઝ યોર અંકલ?
2: આઈ એમ સોરી સર.
3: ઇન્સ્પેક્ટર, યુ કેન પ્રોસીડ.
4: યસ યોર ઓનર. એ સમયે આ શખ્સ નશામાં હતો અને એની સાબિતી છે તેની સીટની પાસે પડેલી દારૂની અડધી ખાલી થયેલી બોટલ. નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ તે ગુનો છે. ઉપરથી આ મિત્ર પાસે લાયસન્સ પણ નથી.
2: હુસેન અંકલ, આ ઇન્સ્પેક્ટર તદ્દન જુઠ્ઠો છે અને આ સાક્ષી પણ એક ચોર છે. આ બધા જુઠ્ઠા છે. આ એક ષડયંત્ર રચ્યું છે ઇન્સ્પેક્ટરે.
3: મોડું સંભાળીને વાત કરો. આ કોર્ટ છે, પદનું માન જાળવતા શીખો.
2: સોરી સર, મારું સ્ટેટસ, મારું ક્વોલિફિકેશન, પેરેન્ટ,
3: એ ધ્યાનમાં રાખીને તમારે વધુ સાવચેત રહેવાની જરૂર હતી. હું આ ગુના બદલ તમને 5,000 રૂપિયાનો દંડ ફટકારું છું. દંડ નહીં ભરો તો તમારે પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે. કોર્ટનો આ જ ચુકાદો છે.
6: હવે જોઈને તમારા મિત્રની મિત્રતા, મારી વાત તો સાંભળી નહીં. મિત્ર મિત્ર કહેતા કેવા હવામાં ઉડતા હતા.
2: મા એ ફ્રેન્ડ નથી, બ્રધર છે.
6: એ જ બ્રધરે જુઓ કેટલું અપમાન કર્યું છે. ફલાણા શાસ્ત્રીના દીકરાને દંડ થયો છે
2: અને મારા માટે તો ડૂબી મરવા જેવું થયું.
6: એને મેજિસ્ટ્રેટ

0: સ્ટેટની પદવી મળી તે કેટલા ખુશ થયા હતા તમે, જાણે કે એ પદવી તમને જ ના મળી હોય.
1: હા, સન્માન સમારંભ ગોઠવ્યો, ફૂલોના હાર પહેરાવ્યા, પોતાના પૈસા ખર્ચ્યા.
0: ગમે તેમ તોય તે છે અને આપણે બંનેમાં ફેર છે.
1: વિચારી લો પાપા, આટલી નાની અમથી વાત ઉપર દંડ ફટકારનાર અને આપણા પરિવારની આબરૂ કોર્ટમાં ઉછાળનાર તમારો સાચો મિત્ર હોઈ શકે? મારું તો એટલું જ કહેવું છે કે તમે હુસેન સાથે કોઈ સંબંધ

0: ગોપાલ શાસ્ત્રીજી, અમે તાહા હુસેનનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. આપ એ કાર્યક્રમની અધ્યક્ષતા કરો એવું અમારું આપને નિવેદન છે.
1: જો આ શક્ય નહીં બને, કારણ કે એ દિવસે હું બહારગામ હોઈશ.
2: તો સર, તમે કહો કે તમે ક્યારે અહીં હશો અને એ દિવસે સન્માનની તારીખ બદલી નાખીશું.
1: જુઓ, તમે આ કામ માટે બીજા કોઈને બોલાવો, આ વખતે મને ના ગણશો.
0: ના ના ના, એવું ના કહો. જો તમે બંને એક જ મંચ પર દેખાશો તો અખંડ ભારત જેવો આનંદ અમને મળશે, જોનારાઓને પણ સારું લાગશે, સમારંભની શોભા વધી જશે.
3: ઓર્ગેનાઇઝર સાહેબ, અખંડ ભારતનું ખંડ ભારત થવું અને ભારત પાકિસ્તાનનું અલગ સ્વતંત્ર રાજ્ય બનવું આ ઇતિહાસનું સત્ય છે. ચક્રને પાછું ના ફેરવો. મારા પાપાને તમે બોલાવશો નહીં, એ નહીં આવી શકે. પ્લીઝ, તમે બધા જઈ શકો છો.
2: શાસ્ત્રી સાહેબ, મેં તો સાંભળ્યું છે કે શાસ્ત્રીજી અને હુસેન સાહેબ બંને ભાઈ જેવા છે.
3: પાંડવ અને કૌરવ પણ ભાઈ ભાઈ હતા ને.
1: તમે લોકો વાતને ખોટી રીતે આગળ ના વધારો. મેં કહ્યું ને કે હું સમારંભમાં નહીં આવી શકું, કોઈ જરૂરી કામ છે.

0: शास्त्री, शास्त्री, गोपाल शास्त्री, हाँ आऊ छू।
1: उभा तो रो, केम आटली उतावळ छे, क्यां जाओ छो?
2: अरे हुसैन आव्यो छे मणी, बारणू खोलवा जाऊं छू।
1: गमे तेટલું કહો, સાંભળતા જ નથી। તમારે જઈને બારણું ખોલીને સ્વાગત કરવાની જરાય જરૂર નથી। હું જાઉં છું, તમે બેસો જમવા। કોણ છે?
0: હું છું ભાભી, તહા હુસૈન।
1: ઓહોહો, મેજિસ્ટ્રેટ સાહેબ, બોલો કેમ આવવું પડ્યું?
0: આજે મારા કરીમનો જન્મદિવસ છે ભાભી। તમે શાસ્ત્રીજી અને કિરીટ બધાએ સાંજે ફંક્શનમાં આવવાનું છે,
1: પણ અમે નહીં આવી શકીએ। સાંજે ગામડેથી કેટલાક મહેમાન આવવાના છે।
0: એ તો બહુ સારી વાત છે, તમે એમને પણ સાથે લેતા આવજો। તમારા મહેમાન એ મારા મહેમાન। આમ તો મારી મેજિસ્ટ્રેટની પદવીનો સમય પણ હવે પૂરો થઈ રહ્યો છે, એક ગેટ ટુગેધર પણ રાખવાનું છે।
1: ખોટું ના લગાડશો, અમને ફુરસદ નથી, અને આમે દંડના શિકાર બન્યા છીએ અમે, એટલે માથું ઊંચું રાખીને ચાલવું બહુ સારું નહીં લાગે।
0: ભાભી,
1: ભાભી, ભાભી, ભાભી, ભાભી બોલી રહ્યા છો? આમ બોલતા બોલતા જ અમારી આબરૂ ગંગા નદીમાં ડૂબાડી દીધી। આજથી તમારા બંનેની મિત્રતાને બાય બાય।
0: જરીના, ખબર છે તને શું થયું? મારા મોઢા સામે દરવાજો બંધ કરી દીધો। મેં એવી તે કઈ મોટી ભૂલ કરી છે?
3: તમે ભલે ના કરી હોય, પણ એ તો માને છે ને। જુઓ, જેઓ હોદ્દા પર હોય છે ને, એમના સંબંધો બગડવા સામાન્ય વાત છે।
0: તો આવો સંબંધ તોડવા વાળો હોદ્દો કે પદ મારે નથી જોઈતા।
3: એનો અર્થ એ થયો કે તમે બીજી વાર મેજિસ્ટ્રેટના પદ માટે એપ્લિકેશન નહીં મોકલો।
0: હા, તે સાચું કહ્યું।
3: તમે ઘણી વાર કહો છો કે ચાહે પ્રગતિ તરફ લઈ જાય કે પતન તરફ, આ બધું ખુદાનું કામ છે। અલ્લાએ જ એ પદ આપ્યું છે। બીજી વાર ઈચ્છા હશે તો આપશે, નહીં હોય તો નહીં આપે। તો પછી એપ્લિકેશન ના મોકલો તે યોગ્ય નથી।
0: હું વિચારીશ।
3: તમારે વિચારવાની જરૂર નથી, મેં અને કરીમે વિચારી લીધું છે। અલ્લાહ પર ભરોસો રાખી અને એપ્લિકેશન મોકલી આપો। તમે તમારા પ્રયત્ન ચાલુ રાખો।
0: જરૂરી છે, ટાળી નહીં શકાય?
3: ના, નહીં ટાળી શકાય।
0: ઠીક છે, વિચાર કરીશ।

0: બોલો, અહીંયા કેમ તશરીફ લાવ્યા છો સર?
1: આપનાથી શું સંતાડવું સર? સેકન્ડ ટર્મ માટે એપ્લિકેશન મોકલી છે, જો આપ ભલામણ કરો તો.
0: કોન્ફિડેન્શિયલ છે તો પણ કહું છું, ખોટું ના લગાડતા અને ખોટું સમજતા પણ નહીં. આ વિશે હું કંઈ પણ કરી શકું તેમ નથી. તમારા પર જુદા જુદા તોહમત લગાડીને પિટિશન્સ આવી છે.
1: શું મારા પર તોહમત? યા અલ્લાહ, આગની જ્વાળાઓ વચ્ચે રહીને આ 3 વર્ષનો સમય મેં વિતાવ્યો છે. મેજિસ્ટ્રેટની ખુરશી ઉપર જ્યાં સુધી બેઠો ત્યાં સુધી પોતાના પારકા વચ્ચેનો ભેદ હું ભૂલી ગયો છું. નિષ્પક્ષ રીતે ચુકાદા આપ્યા છે, ઉપરથી મારા ઉપર તોહમત લગાડતા પત્રો આવ્યા છે. એ પિટિશનર છે કોણ સર?
0: ગોપાલ શાસ્ત્રી.
1: હવે કશું જ કહેવા જેવું નથી સાહેબ. શાસ્ત્રીજીએ તો પિટિશન મોકલી દીધી, હવે હું શું કોન્ટેસ્ટ કરીશ? શાસ્ત્રીજી સારું ખોટું જાણે છે, સારા સંસ્કારો ધરાવે છે. શાસ્ત્રીજી જો એ કોઈ કામ કરે છે તો બહુ જ સમજી વિચારીને કરે છે. સારું સાહેબ, હું રજા લઉં. નમસ્તે.
0: નમસ્તે.
2: નમસ્કાર સર.
3: આવો. ગોપાલ શાસ્ત્રી તમે જ છો?
2: જી હા, હું જ છું.
3: અરે વાહ, આખા જિલ્લાને એકદમ હચ મચાવીને મૂકી દીધો છે તમે તો. કદાચ ચાણક્ય તમારા વંશના જ હશે. તમારા સમર્થકોએ કલેક્ટર અને જિલ્લા જજ મહોદયની ઊંઘ હરામ કરી દીધી છે. આટલા પૈસા કેવી રીતે કમાયા તમે?
2: એક નાનો વેપાર છે સાહેબ.
3: શેનો વેપાર?
2: જી, ચીટફંડ કંપની છે.
3: ઓહો, ચીટ ફંડ કંપની વાળા છો. બીજું શું શું કરો છો?
2: વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટ બોર્ડનો ચેરમેન છું સાહેબ.
3: ભગવાનને પણ ચીટ ફંડના સભ્ય બનાવ્યા છે કે શું? ઠીક છે, બીજું શું શું કરો છો?
2: આવા જ બીજા નાના નાના કામો કરું છું.
3: તો નાના નાના કામોમાંથી 1-1 લાખની તો બચત થતી જ હશે ને?
2: સમયને અનુસાર બચત પણ થઈ શકે છે અને ખર્ચ પણ થઈ શકે છે.
3: અત્યારે કઈ ખર્ચ થઈ શકે છે? મંત્રીજીએ આવું કર્યું તેવું કર્યું કહેતા કહેતા સૌની સામે રડીને ફર્યા કરતા હસતા હસતા ઓર્ડર લઈને ખુશીથી ઘરે જશો?
2: ખર્ચ થશે તો પણ સહન કરીશ, ઝઘડો નહીં કરું. ઓર્ડર લઈને હસતો હસતો ઘરે જઈશ.
3: સારું, તો 5 લાખ આપી દો.
2: સાહેબ, બ્લેક મની તરીકે કે વ્હાઈટમાં?
3: વાહ, મારો સાચો જોડીદાર મળી ગયો ને. એટલે જ આટલા લોકોએ મને તમારી ભલામણ કરી છે. જુઓ, હું તમારી પડખે છું, તમારા કામમાં કોઈ દખલ નહીં કરે, હાથ પણ નહીં નાખે. બસ
2: જી, રજા લઉં છું. નમસ્તે.
3: ઠીક છે, ક્યારેક ક્યારેક મળતા રહેજો.
4: પાંચ લાખ? શું વાત કરો છો શાસ્ત્રીજી? ઓનરરી મેજિસ્ટ્રેટના પદ માટે?
2: આને નાનું પદ ના સમજો, આ મારો જીતેલો ઓલિમ્પિક મેડલ છે.
4: જીતેલો ના બોલો, ખરીદેલો બોલો. અરે, તમારી સાથે ઘણા વ્યક્તિ છે અને ઘણી સંસ્થાઓ પણ છે. ઉતાવળ કરી તમે. એક પણ પૈસો ખર્ચ્યા વગર એ મંત્રીના લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું નીચોવી લેવાની તાકાત છે આપણામાં.
2: નરસરાજુ, તમે તો જાણો જ છો કે આ દેશમાં લાંચ રૂશ્વત એક રાષ્ટ્રીય કામ બની ગયું છે. કોઈ એને ભેટ કહી તો કોઈએ પુરસ્કાર, કોઈ બોલ્યું ગિફ્ટ છે તો ક્યાંક ભગવાનની ભેટનું નામ આપી દીધું.

0: હવે જોજો, હવે જોજો, મારું પદ સ્થિર છે, મંત્રી મહોદય મારા ખિસ્સામાં છે, હુસેન સાથે બદલો લેવાની ગેરંટી છે. જ્યારે આટલી ગેરંટી મળતી હોય ત્યારે થોડી રકમનો ખર્ચ કરવો ભારે ના પડે, એની કોઈ પરવા નથી વકીલ સાહેબ.
1: ગોપાલ શાસ્ત્રીજી, તમે ઘણા બદલાઈ ગયા છો. તમે ખરેખર ઓનરરી મેજિસ્ટ્રેટ પદની બધી જ યોગ્યતા પ્રાપ્ત કરી લીધી છે. મે ગોડ બ્લેસ યુ.
0: થેન્ક યુ.

0: કેમ ભાઈ, નક્કી કરેલા સમય કરતા પણ એક કલાક વધારે થઈ ગયો. ક્યાં છે પેલા ગોપાલ શાસ્ત્રી જેનું સન્માન કરવાનું છે?
1: દુલ્હા વગર લગ્ન કઈ રીતે થાય? જેનું સન્માન થવાનું છે તેમના વગર સન્માન સમારંભ કેવી રીતે યોજાશે?
2: હુસેન સાહેબ, તમે તો કહેલું કે ગોપાલ શાસ્ત્રી સગા ભાઈ કરતા પણ વધારે છે, શું વાત છે ભાઈનો પ્રેમ?
0: બાબુજી, અમે તો બ્રાહ્મણ પૂજારી છીએ ભાઈ. હા, ને ઘેર જઈને ગાયત્રી મંત્રના જાપ પણ કરવાના છે, ને અહીં તો કશું થઈ રહ્યું જ નથી. ને અમે ભાઈ ભાઈ મોડું તો બહુ થઈ ગયું છે. એક કામ કરો ભાઈ, મારી દક્ષિણા આપી દો ને, એટલે હું અહીંથી જાઉં.
2: સાહેબ, આ લખેલું સન્માનપત્ર ક્યાં મૂકીએ? ફ્રેમિંગ કરવાના 100 રૂપિયા થઈ ગયા છે.
1: હુસેન સાહેબ, હું સન્માન માટે જે માળા લાવી છું તેના ફૂલોય કરમાવા લાગ્યા છે, ગુલાબની પાંખડીઓ પણ ખરવા લાગી છે.
2: સાહેબ, અમારે ક્યાં સુધી રાહ જોવી પડશે યાર?
1: સન્માન સમારંભ થવાનું છે કે નહીં?
0: મને લાગે છે કે આ બધાને મૂર્ખ બનાવે છે. સાચી વાત છે ને?
1: સાચી સાચી વાત.
0: હા, ચલો ચલો બધા જતા રહી, ચલો ચલો ચલો
3: જાઓ જાઓ, જતા રહો, તમે બધા જતા રહો અહીંયાથી. કોઈ કાર્યક્રમ નહીં થાય, નહીં થાય સમારંભ, કોઈનું પણ સન્માન નહીં થાય. તમને બધાને અગવડતા પડી તે માટે હું હાથ જોડીને માફી માંગુ છું. આ મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં જ ઉતાવળ કરી હતી, તેમની મંજૂરી ચોક્કસ રીતે ના લીધી, તેથી જ આવા મેજિસ્ટ્રેટ સાહેબ ગોપાલ શાસ્ત્રીજી સન્માન સમારંભમાં હાજર નથી રહી શક્યા. I'm sorry. I'm really, really, very, very sorry. મારા મિત્ર, આવું કેમ કર્યું તમે? મેં શું ગુનો કર્યો છે? મારું કોઈ એવો આશય જ નહોતો. તમારું મેં કયું અપમાન કર્યું છે? 40 વર્ષની આપણી મિત્રતાના ટુકડે ટુકડા કરી નાખ્યા. આપણે એવા તે કેવા શૈતાનના શ્રાપનો શિકાર બન્યા છીએ.

0: ક્યાં છો? ક્યાં છો? અરે સાંભળ્યું તમે?
1: શું વાત છે જરીન, આમ આટલી બધી ગભરાયેલી કેમ છે?
0: આપણા કરીમને લેવલ ક્રોસિંગ પાસે શહેરના એસઆઈએ પકડી લીધો છે અને તેના પર કેસ કર્યો છે. કેસ
1: કેમ? શું કર્યું છે કરીમે?
0: અરે આપણો કરીમ એના મિત્રોને સ્કૂટર પર બેસાડી જરા વધારે સ્પીડમાં જતો હતો. સ્પીડ લિમિટનું પાલન કર્યું નહીં અને અને ઉપરથી 3 સવારી, એટલે એસઆઈએ કેસ નોંધી લીધો. કહું છું, હવે શું કરીશું આપણે?
1: સજા સાંભળવા તૈયાર રહેવું પડશે.
0: યા ખુદા, મારા દીકરાનું શું થશે? અરે શું સજા મળશે એને? એને કોણ બચાવશે? શાસ્ત્રી ભાઈજાને મેજિસ્ટ્રેટ બન્યા બાદ આપણી સાથે દુશ્મની રાખવાનું નક્કી કરી લીધું લાગે છે.
1: શાસ્ત્રી વિશે વિચારીને ડરવાની જરૂરત નથી. મને ન્યાય પ્રણાલી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે જરીના.

0: કેમ વકીલ સાહેબ, હવે શું થશે?
1: શું થશે? ગોપાલ શાસ્ત્રી વિલ હેવ હિઝ સ્વીટ રિવેન્જ.
0: એનો અર્થ શું?
1: એનો અર્થ હું શું બતાવું? જોઈ લેજો કોર્ટમાં આવીને.

0: हे भगवान, मारी रक्षा करजो। मारथी कोईना प्रत्ये अन्याय ना थाय, खोटा चुकादा संभळाववाथी मने बचावजो। ज्यां सुधी हूँ आ धर्म आसन पर बेसू, हे न्याय देवता, त्यां सुधी मारा मार्गदर्शक रहेजो।
1: कोर्टमां आवेली व्यक्तिओना पूर्व चरित्र साथे तमारो कोई संबंध नथी। तेमना करेला गुना विषय विचारो ने ते अनुसार निर्णय करो। न्याय देवतानी रक्षा करो।
0: मिस्टर करीम, तमे तमारो गुनो कबूल करो छो?
2: ना सर।
0: तमारा तरफ थी रजूआत करवा माटे कोई छे?
2: मारी साथे एकमात्र अल्लाह छे।
0: जे गुनो थयो તે બાબતે તમારે શું કહેવું છે?
2: એ મારો ગુનો નથી, મારા સ્કૂટરનો છે।
0: શું?
2: યસ યોર ઓનર, હું સાચું કહું છું, એ મારો ગુનો નથી, સ્કૂટરનો છે। ક્લચ વાયર તૂટી ગયો, ત્યાં સુધી ગાડી ચોથા ગિયરમાં હતી। મને ખબર છે, ત્યાં સુધી જ્યારે રસ્તા પર ટ્રાફિક ના હોય ત્યારે ચોથા ગિયરમાં 60ની સ્પીડથી જવું એ કોઈ ગુનો નથી। અચાનક ક્લચ વાયર તૂટી ગયો તો ગિયર વાયર બદલી શક્યો નહીં। બ્રેક લગાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ એ બ્રેક પણ લૂઝ વાગી।
3: એક્સક્યુઝ મી સર, આ એક બીજો ગુનો છે। જે ગાડી સારી સ્થિતિમાં ન હોય તે ચલાવવી પણ કાયદેસર ગુનો છે।
2: મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે સ્કૂટર બરોબર હતું સર, વચ્ચે બ્રેક ડાઉન થઈ ગયું। એમાં
0: એના સાક્ષી કોણ છે? કોઈ
2: મારી પાછળ બેઠેલા આ બે મિત્રો છે।
3: સ્કૂટર પર ત્રણ સવારી જવું એ પણ એક ગુનો છે સર।
2: આઈ નો સર, આ ગુનો મેં જાણી જોઈને કર્યો છે। આમાંથી એક વ્યક્તિના પત્નીની ડિલિવરી આવવાની હતી, ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું, તરત દવા મંગાવી હતી। મારા મિત્રને સ્કૂટર ચલાવતા આવડતું નહોતું, તેણે મારી મદદ માગી, હું ના પાડી શક્યો નહીં। સર, હું જે કંઈ કરી રહ્યો છું તેની સાબિતી માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન।
0: તો પછી બીજા માણસને કેમ બેસાડ્યો?
2: સર, મને ખબર નથી એ વ્યક્તિ કોણ છે। તેને એ દિવસે બરાબર 10 વાગે ઇન્ટરવ્યૂ એટેન્ડ કરવાનો હતો। સિટી બસની અચાનક હડતાલથી ઓટો રિક્ષા મળવી પણ મુશ્કેલ હતી। તે ખૂબ જ ગભરાયેલો હતો। તેણે મને રિક્વેસ્ટ કરી કે જો તે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ જશે તો એક પરિવારનો ઉદ્ધાર થશે। આમ તો ત્રીજી સવારી ગુનો બને છે, એ જાણવા છતાંય હું એને બેસાડવા તૈયાર થઈ ગયો। આઈ ફીલ ગિલ્ટી સર। યુ મે ગીવ મી વોટ એવર પનિશમેન્ટ આઈ ડિઝર્વ। મારા ગુના માટે આપ મને જે સજા સંભળાવશો તે માટે હું તૈયાર છું।
0: મિસ્ટર કરીમ, તમારી પૂરેપૂરી દલીલ સાંભળ્યા બાદ કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે તમે પરોપકાર અને સમાજ સેવાનું તમારું કર્તવ્ય સમજીને જે ગુનો કર્યો છે તે માફીને લાયક છે, તેથી તમને સન્માન સાથે છોડી મૂકવાનો હુકમ કરું છું।

0: ગોપાલ ભાઈ, તમારું દિલ કેટલું વિશાળ છે અને અને તમારી મહાનતાથી તમે મને હરાવી દીધો છે. ખરેખર ખરેખર તમને જોઈને મને.
1: અરે હુસેનભાઈ, તમે પણ અનુભવ કર્યો જ હશે કે એ ખુરશી પર બેસીને ન્યાય દેવતા જ ચુકાદો આપે છે. ત્યારે ત્યારે મને ખબર પડી કે મારા દીકરા વિરુદ્ધ તમે જે ચુકાદો સંભળાવ્યો હતો તેની મહાનતા શું હતી. તમને જોઈને હું ગર્વ અનુભવું છું હુસેનભાઈ. તમારા પ્રત્યે મારા બદલાયેલા વ્યવહાર માટે હું શરમ અનુભવું છું.
2: અને તમને બંનેને જોઈને ન્યાય દેવતા ગર્વ કરી રહ્યા છે, એક સંતુષ્ટિ સાથે મધુર સ્મિત વેરી રહ્યા છે. આપણા દેશની જનતા માટે અને લોકશાહી માટે તમારા જેવા ન્યાયપ્રેમી ભાઈઓની જરૂર છે. તમારા જેવા મેજિસ્ટ્રેટ દેશને વધુ ને વધુ મળે એવી ન્યાય દેવતાને પ્રાર્થના છે.

ન્યાય દેવતાનો સ્મિત. આ નાટક અહીં સમાપ્ત થાય છે. આ નાટકના મૂળ તેલુગુ લેખક હતા શ્રી કાંડમુદ્દિ શ્રી રામચંદ્ર મૂર્તિ. ગુજરાતી અનુવાદ તેમજ પ્રસ્તુતકર્તા શ્રી રવિ સાચુલા. આપ મળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ. આકાશવાણીની ડીટીએચ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, હવે સમય થવા જઈ રહ્યો છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગતને માણવાનો. પ્રસ્તુત છે તેમાં મોહમ્મદ રફીના સ્વરમાં સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો.

આ ગીત સાથે જ શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમો માણવાનો. વૈવિધ્યસભર કાર્યક્રમમાં આજે આપ સૌપ્રથમ માણી શકશો ગુજરાતી ગીતો, ત્યારબાદ ગુજરાતી સુગમ સંગીતની મજા આપ માણી શકશો, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ જગજીતસિંહના સ્વરમાં સરસ મજાની ગઝલો માણી શકશો. તો શરૂ કરીએ વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં સૌપ્રથમ આપણે સંભળાવીએ ગુજરાતી ગીતો.

આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા હતા ગુજરાતી ગીતો. હવે વૈવિધ્યસભર કાર્યક્રમમાં પ્રસ્તુત છે ગુજરાતી સંગમ સંગીત. ત્યારબાદ વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ માણી શકશો જગજીતસિંહના સ્વરમાં ગઝલો. તો હવે પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીત.

આ સાથે જ શ્રોતા મિત્રો, વૈવિધ્યસભર કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને અનુપ જલોટાના સ્વરમાં ભક્તિમય ભજનો.